આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ, જે અહીં સમાપ્ત થાય છે. અત્યારે સવારના 5:45 થવા જઈ રહી છે. આ સાથે જ આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાની આ સભાને અહીં વિરામ આપીએ છીએ. થોડી ક્ષણો બાદ ફરી મુલાકાત થશે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર શ્રોતા મિત્રો, 354.6 દશાંશ મીટર અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે બુધવાર, અષાઢા દિનાંક 31, શક સંવત 1948, અષાઢ સુદ 9, વિક્રમ સંવત 2082, તારીખ 22 જુલાઈ 2026. અત્યારે સવારના 5:53 થઈ છે. અમારી આજની પ્રથમ સભાનો શરણાઈના સુરો સાથે મંગળ પ્રારંભ કરીએ.

શ્રોતા મિત્રો, શરણાઈની સુરાવલી બાદ હવે સાંભળીએ અમારા આજે પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા. સવારે 6:05 પ્રાતકાલીન ભક્તિ સંગીતનું કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતનાત્મક લઘુવાર્તાલાપનું કાર્યક્રમ અમૃતધારા, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 જૂની હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા, 7:00 સદાબહાર ગીત, 7:20 ગેરફિલ્મી ગુજરાતી ગીતો, 7:55 એક દેશભક્તિ ગીત, 7:55 દેશભક્તિ ગીત બાદ આપ સાંભળશો 8:30 એનસીઈઆરટીનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9:00 માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે, 9:30 ગેરફિલ્મી ગુજરાતી ગીતો, 10:02 હિન્દી જગતમાં રેખા નારાયણની સ્વરચિત વાર્તા તેમજ શૈલેન્દ્ર કુમાર તિવારી સરગમની સ્વરચિત કવિતાઓ આપ સાંભળશો, 10:30 હિન્દી ફિલ્મી ગીતો, 10:45 સુગમ સંગીત, 11:02 ફિલ્મ સંગીત, 11:30 ગે

एरफिल में हिंदी गीतो बारवागे ने 2 मिनिटे दरियाई सुरक्षा राष्ट्रीय सुरक्षा आ विषय पर गुजरात पुलिस ना कोस्टल विभाग ना पुलिस अधीक्षक श्री सुबोध नानकर साथे श्री हितेश मावणी नी वातचीत आप सांभळशो। 12:30 बहनों माटे नो कार्यक्रम सहियर, 1:10 सुगम संगीत, 1:30 फौजी दोस्तों माटे विशेष फिल्म संगीत नो कार्यक्रम जय भारती, 2:40 गैरफिल्मी गुजराती गीतों, 5:10 हिंदी फिल्म संगीत नो कार्यक्रम गुलमोहर, 5:45 लोक संगीत, 6:30 युवा दोस्तों माटे नो कार्यक्रम युववाणी, 7 गैरफिल्मी गीतों, 7:22 कार्यक्रम गामनो चौरो, 8 संसद समीक्षा, 8:15 राग आधारित हिंदी गीतों कार्यक्रम सुरमाधुरी, 8:30 गैरफिल्मी गुजराती गीतों, 9:30 कार्यक्रम आज के फनकार, 10 संसद में योजायेल प्रश्नकाळनु ध्वनि मुद्रण आप सांभळशो। तो श्रोता मित्रों, आ हती अमारा आजे प्रसारित थता कार्यक्रमनी रूपरेखा अने हवे सांभळीए हवामान समाचार। हवामान खातानी यादी अनुसार आगाही छे के अमदावाद शहर तथा तेनी आसपासना विस्तारोमां आकाश सामान्य रीते वादळछાયું रहेशे, साथे ज गाजवीज साथे छूटो छवायो वरसाद पड़े तेवी वकી छे। ગઈકાલનું મહત્તમ તાપમાન 31.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું। ગઈકાલનું લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.9 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું। સાથે જ હવામાં ભેજનું પ્રમાણ આજે 89% નોંધાયું। આ સાથે જ હવામાન સમાચાર અહીં પૂરા થયા। હવામાન સમાચાર અને અમારા આજે પ્રસારિત થતા કાર્યક્રમની રૂપરેખા આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। સવારના 6 થવા જઈ રહ્યા છે, થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર।

શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમના આરંભે સાંભળીએ શિવ ભજનને જનાર્દન રાવલના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળ્યું કૃષ્ણ ભજન અનુપ જલોટાના સ્વરમાં. અને હવે સાંભળીએ ડોક્ટર ફાલ્ગુની ડોક્ટરના સ્વરમાં ધનુ ભગતનું ભજન.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાતકાલીન ભક્તિ સંગીતનું કાર્યક્રમ અર્ચના. અર્ચના કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય છે અનુકૂળતા. વક્તા છે વેદાંગ દવે.
1: જીવનના ગહન અનુભવોના ક્ષેત્રમાં લાગણીઓ અને પસંદગીઓની એક જટિલ રચના છે જે આપણી મુસાફરીને માર્ગદર્શન આપે છે. આ સંરચનાના કેન્દ્રમાં અમને અનુકૂળતાની રસપ્રદ વિભાવના મળે છે જે પરિચિતતા અને અનુમાનિતતાનું અભયારણ્ય છે. તેમ છતાં તે તેની સરહદોની બહાર સાહસ કરવાની નિરંતર હિંમત કરતું જ રહે છે અને આ જ પ્રક્રિયા દરમિયાન આપણે ઘણીવાર આપણા અસ્તિત્વના સાચા રસને પામી લઈએ છીએ. ગુજરાતી સાહિત્યની દુનિયામાં આ અનુકૂળતાનું અત્યંત કુશળ રીતે અન્વેષણ કરવામાં આવ્યું છે જે અજ્ઞાતતામાં પગ મૂકવાની પરિવર્તનશીલ શક્તિને ઉજાગર કરે છે. આપણા પ્યારા પ્રખ્યાત ગુજરાતી લેખક શ્રી પન્નાલાલ પટેલની કૃતિઓમાં આપણને તેમના અનુકૂળતાના અજાણ્યા પાણીમાં પોતાના ઉત્કૃષ્ટ ચિત્રણ સાથે વિચારોના વહાણોને હંકારતા જોવા મળે છે. માનવીની ભવાઈ સામાજિક ધોરણો અને અપેક્ષાઓની ઝીણવટપૂર્વક તપાસ કરે છે. જે વ્યક્તિઓના અનુકૂળતા પહેલાના સ્તરોનું નિરૂપણ કરે છે કારણ કે તેઓ પરંપરાગતતાના બંધનોમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. અહીં વ્યક્તિગત વિકાસની અનિશ્ચિતતાઓને સ્વીકારવા સામે આરામદાયક છે તેની મર્યાદાઓમાં રહેવાની કિંમત. પ્રેરણાની દીવાદાંડીમાં શ્રી ઉમાશંકર જોશીજી જેવા મહાન કવિઓ આપણને મળે છે જેઓ પોતાની પંક્તિઓ દ્વારા આપણને વણ શોધાયેલાને શોધવા માટે ઇશારો કરે છે. જોશીજીની કવિતાઓ ઘણીવાર ગહન લાગણીઓ અને ચિંતનોને ઉત્તેજિત કરે છે. વાચકો તેમની અનુકૂળતાઓ પર વિચાર કરવા આવકારે છે. તેમના શબ્દો સ્વયં લાદવામાં આવેલી મર્યાદાઓમાંથી મુક્તિની ઝંખના સાથે પડઘો પાડે છે. નિયમિતતાના માનસિક બંધનો મુક્ત થાઓ કારણ કે અજાણ્યામાં તમારો આત્મા ચમકશે. આગળ એક પગલું ભરો, નવીનતાને સ્વીકારો. તમે શું કરી શકો છો તેની ઊંડાઈ શોધો અને તેની ઊંચાઈ શોધો. આવી પંક્તિઓ અનુકૂળતા એટલે કે કમ્ફર્ટ ઝોનની આગળ વધવાના સારને સમાવિષ્ટ કરે છે. એવો વિચાર કે જેઓ અજાણ્યામાં સાહસ કરવાની હિંમત કરે છે તેઓની વૃદ્ધિ અને સ્વશોધની રાહમાં જુએ છે. આપણા પોતાના જીવનમાં કમ્ફર્ટ ઝોન તે સલામતી અને નિશ્ચિતતાની જગ્યા તરીકે પ્રગટ થાય છે. અનુકૂળતા તે છે જ્યાં આપણે નિયંત્રણમાં અનુભવીએ છીએ, પરિવર્તનના અણધાર્યા પવનોથી સુરક્ષિત છીએ. તેમ છતાં તે એક એવી જગ્યા છે જ્યાં સ્થિરતા અને આત્મસંતુષ્ટતાના મૂળ લઈ વિકસિત થઈ શકે છે. સમગ્ર બ્રહ્માંડ આપણને હંમેશા એમ જ દર્શાવે છે કે આ જ અસ્વસ્થતામાં પગ મૂકવાની ક્ષણો છે. પછી ભલે તે સપનાની શોધમાં હોય કે પોતાના સાચા સ્વને સ્વીકાર કરવાની હોય જે આપણા ભાગ્યને આકાર આપે છે. જીવનની ભૂલભુલામણી ભરી પંક્તિઓમાં આપણને માત્ર વાર્તાઓ અને છંદો જ નહીં પરંતુ માનવીય સ્થિતિને પ્રતિબિંબિત કરતા અરીસાઓ પણ જોવા મળે છે. અમે કાલ્પનિક પાત્રો અને કવિતાઓની

0: કલમોના જીવનમાં પ્રતિબિંબિત કમ્ફર્ટ ઝોન સાથેની અમારી પોતાની લડાઈઓ જોઈએ છીએ. અમને યાદ કરવામાં આવે છે કે જ્યારે કમ્ફર્ટ ઝોન આશ્વાસન આપે છે ત્યારે જાદુ થાય છે. જ્યારે આપણે તેની બહાર કષ્ટદાયક યાત્રા પર આગળ વધવાની હિંમત ધરાવીએ છીએ અને ઘણા જ મનોમંથનો પછી આ જ વિચારો અને ક્રિયાઓને અમલમાં લાવીએ છીએ, તે ત્યાં છે જ્યાં હૃદય અને મનના અજાણ્યા પ્રદેશોમાં કે આપણે વિકાસ, સ્થિતિસ્થાપકતા અને આપણા પોતાના અસ્તિત્વની અમર્યાદ ક્ષમતાઓનો ખજાનો શોધી કાઢીએ છીએ. તો આ જીવને જે જીવન મળ્યું છે તેને જીવવા યોગ્ય બનાવીએ, માત્ર અનુકૂળતાઓથી જ નહીં પરંતુ તેની પરે અનંત આકાશમાં પ્રવાસ કરીએ. અનુકૂળતામાં આપણી મહેનતનો પ્રતિસાદ સાંભળીએ.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય હતો અનુકૂળતા. વક્તા હતા વેદાંગ દવે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર છે શોભના રાવ અને નલિની નામ્બિયાર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર હતા શોભના રાવ અને નલિની નામ્યાર. સંગીત નિયોજક હતા સતીશ ભાટિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે રજૂ કરીએ છીએ જૂની હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા. કાર્યક્રમના આરંભે સાંભળીએ લતા મંગેશકર અને મુકેશના યુગલ સ્વરમાં આ ફિલ્મનું આ ગીત. ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર શંકર જયકિશન.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રતન ફિલ્મનું આ ગીત ઝહરાબાઈ અંબાલીવાલી અને સાથીઓના સ્વરમાં. ગીતકાર હતા ડીએન મધોક, સંગીતકાર હતા નૌશાદ. અને આ સાથે જ જૂની હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બરાબર 6:55 આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. કાર્યક્રમને આગળ વધારીએ અને હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં હીર રાંઝા ફિલ્મનું આ ગીત. ગીતકાર કેફી આઝમી, સંગીતકાર મદન મોહન.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે આજનો સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 7:10 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. માણસા તાલુકાના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સાબરમતી નદી પરના બેરેજના નિર્માણથી જળસ્તર ઊંચા આવશે, જેથી ખેડૂતો અને પશુપાલકોની સમૃદ્ધિ વધશે. કોવિડ દરમિયાન ફરજ પર મૃત્યુ પામનાર જીએસઆરટીસીના 115 કર્મચારીઓના પરિવારજનોને 25-25 લાખની સહાય ચૂકવાશે. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા, વિશ્વસનીયતા અને જવાબદારીને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ સાથે અમદાવાદમાં યોજાયેલ પરિસંવાદમાં નિષ્ણાંતોએ પોતાના વિચારો રજૂ કર્યા. ઓપરેશન મ્યુઅલ હન્ટ હેઠળ અમદાવાદ પોલીસે દેશની અલગ અલગ 11 જેટલી સાયબર ફરિયાદોમાં સંડોવાયેલા આરોપીને ઝડપ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ, વલસાડમાં સામેલા ધારને કારણે શાળા કોલેજોમાં રજા જાહેર. અને નર્મદા જિલ્લામાં શાળાકીય કબડ્ડી સ્પર્ધા યોજાઈ. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. માણસાના ચરાડા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. શ્રી શાહે સાબરમતી નદી પર 341 કરોડ રૂપિયાના ખર્ચે મહુડી નજીક ઘેડ બેરેજ અને 247 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર રાજપુર બેરેજનું પણ ઈ ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું, આસપાસના ગામના કુવાઓના જળસ્તર 20 ફૂટ જેટલા ઊંચા આવશે. ચરાડા ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનતા સારવાર માટે ગાંધીનગર સુધી નહીં જવું પડે.
1: ચરાડા ગામમાં સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર એનું લગભગ 1 લાખ લોકોને ફાયદો મળવાનો છે. 24 કલાક 7 દિવસ ડાયાલિસિસ, મોલ્યુલર થિયેટર, ઓપરેશન થિયેટર, NICU આ બધી જ વ્યવસ્થાઓ ચરાડાના ગરીબ લોકોના આસપાસના ગામના ગરીબ લોકોને મળતી થશે.
0: કોરોના મહામારી દરમિયાન નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કોવિડ સંક્રમણના કારણે જીવ ગુમાવનારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના 115 કર્મચારીઓના પરિવારોને 25 લાખ રૂપિયાની એક્સ ગ્રેશિયા સહાયના ચેકનું વિતરણ 27 જુલાઈના રોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 સ્થિત નર્મદા હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં કરવામાં આવશે. જીએસઆરટીસીના કોરોના વોરિયર્સને સહાય આપવાની પહેલ હેઠળ 28 કરોડ 75 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. કોવિડ મહામારી દરમિયાન વર્ષ 2020-21માં જીએસઆરટીસીએ 3 રાજ્યોમાં 22,953 ટ્રીપ્સનું સંચાલન કરી કુલ 6,99,357 મુસાફરોને તેમના વતન સુધી પહોંચાડ્યા હતા. મૃત્યુ પામનારાઓમાં 39 ડ્રાઇવર, 31 કંડક્ટર, 29 વહીવટી કર્મચારીઓ અને 16 મિકેનિકનો સમાવેશ થાય છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા, વિશ્વસનીયતા અને જવાબદેહીને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ સાથે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાતની કચેરી દ્વારા અમદાવાદમાં નિરમા યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય વિષયક પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદનું આયોજન નવી દિલ્હી સ્થિત મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ સહિતની સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં વિવિધ ચર્ચા સત્રોમાં દેશની વિવિધ પ્રતિષ્ઠિત કાયદા યુનિવર્સિટીઓના કુલપતિઓ, રજિસ્ટ્રાર, શિક્ષણવિદો, સંશોધકો, કાયદા ક્ષેત્રના નિષ્ણાંતો અને ચૂંટણી વ્યવસ્થાપન સાથે સંકળાયેલ અધિકારીઓ તથા વરિષ્ઠ પત્રકારો પણ સામેલ થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ કોલ આપી SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે.

0: સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે યોજાશે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આવતીકાલના રોજ સવારે 8 થી 11 કલાક દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. આવતીકાલે બપોર બાદ મુખ્યમંત્રી આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી નાગરિકોની રજૂઆતો સાંભળશે. ઓપરેશન મ્યુઅલ હન્ટ હેઠળ અમદાવાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ભારતભરની અલગ અલગ 11 જેટલી સાયબર ફરિયાદોમાં સંડોવાયેલા એક બેંક એકાઉન્ટ આધારકને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી સાયબર ક્રાઇમ આચરતી આંતરરાજ્ય સિન્ડિકેટ ગેંગના મુખ્ય સૂત્રધારો સાથે સીધા સંપર્કમાં રહી નાણાંની હેરફેર કરવામાં મદદ કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ભારતભરના વિવિધ રાજ્યોમાં થયેલી કુલ 11 સાયબર ફરિયાદોમાં અંદાજે 3 કરોડ જેટલી માતબર રકમનું ફ્રોડ થયું હતું. ફરિયાદને આધારે પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો.
0: આજે સવારે 6 વાગે પૂરા થતા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં 15 ઇંચથી વધુ તેમજ નાના પોંઢામાં 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લામાં ગઈકાલે સાંજથી ભારે વરસાદને કારણે શાળા કોલેજોમાં વહીવટીતંત્ર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. વધુ વરસાદને કારણે પાર તેમજ દમણગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા દમણગંગા સ્થિત મધુબન ડેમમાં પાણીની આવક થતાં 71,000થી વધુ પાણી છોડવામાં આવતા ડેમના કુલ 6 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. જિલ્લામાં અતિભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. વલસાડના માલવણ ગામના કરદીવા ફળિયામાં રહેતા વૃદ્ધ માછીમાર કાંતિભાઈ પટેલનું સ્થાનિક તળાવમાં માછીમારી કરવા જતા અકસ્માતે ડૂબી જવાથી મોત થયું હતું. ભાવનગર જિલ્લામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઘોઘામાં 1 ઇંચ, શિહોર તેમજ તળાજામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લાના ટોકરવા નજીક ઉચ્છલ નિજર હાઇવે પર વરસાદને કારણે રસ્તો લપસણો બનતા સુરતથી નંદુરબાર જતી એસટી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. એ જ સ્થળે પાછળથી આવી રહેલા કન્ટેનરના ચાલકે પણ વાહનનો કાબુ ગુમાવતા કન્ટેનર રોડની સાઇડમાં પલટી ખાઈ ગયું હતું. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે વઘઈ તાલુકાના મોટી દાબદર, નાનાપાડા રોડ, ભદરપાડા, ચીચોડ રોડ, ખાતર ફાટક, ઘોડી રોડ, ઘોદડીયા, પાંઢણમાળ રોડ પર વાહન વ્યવહાર અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નદી નાળા, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 2 દિવસ અત્યંત ભારે વરસાદ માટે એલર્ટ જારી કરાયું છે, જેમાં નવસારી વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની હવામાન વિભાગના વડા AK દાસે સંભાવના દર્શાવી છે.
2: હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના રહેગા 1 થી 27 તક. હેવી ટુ વેરી હેવી વિથ એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ કા વોર્નિંગ દિયા ગયા હૈ. જો રેડ વોર્નિંગ જો એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ ડિસ્ટ્રિક્ટ આ રહે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી કે લિયે દિયા ગયા હૈ. વેરી હેવી રેનફોલ કા વોર્નિંગ ઓરેન્જ વોર્નિંગ કે સાથ દિયા ગયા હૈ. છોટા ઉદયપુર, સુરત, નર્મદા, ડાંગ ઓર તાપી કે લિયે દિયા ગયા હૈ. ઓર યેલો વોર્નિંગ અબરકાંઠા, ગાંધીનગર, હેડા, અહેમદાબાદ, આણંદ, બરોડા એન્ડ ભરૂચ કે લિયે દિયા ગયા હૈ.
0: માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની પણ હવામાન વિભાગે સૂચના આપી છે. અંબાજી ખાતે આગામી 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મહામેળામાં સુવ્યવસ્થિત આયોજન કરવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે તમામ પગપાળા સંઘો અને માઈ ભક્તોને શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરાવવા વહીવટીતંત્ર સજ્જ છે.
3: ભાદરવી પૂનમ મહામેળામાં પધારનાર તમામ પગપાળા સંઘો માઈ ભક્તોની વ્યવસ્થા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે પ્રથમ મીટિંગ રાખવામાં આવી હતી. સ્વચ્છતા, વિશામો, ભોજન, પાણી પુરવઠા, સુરક્ષા, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે તમામ જે બાબતો છે તેને સાંકળી લઈ જિલ્લા કક્ષાની અલગ અલગ 28 જેટલી સમિતિઓની રચના આ ભાદરવી પૂનમ મહામેળો 2026નું સમગ્ર જે આયોજન છે એ સુચારુ રૂપે પડે તે માટે કરવામાં આવી છે.
0: નર્મદા જિલ્લામાં અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાઓ યોજાઈ. જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા

આયોજિત અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત વિવિધ શાળાઓના અંડર 14, અંડર 17 અને અંડર 19 વયજૂથના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલુકા કક્ષાએ વિજેતા બનેલી ટીમો હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ વિજેતા થનાર ટીમો રાજ્યકક્ષાની સ્પર્ધામાં પોતાની પ્રતિભા દર્શાવશે, જ્યારે રાજ્યકક્ષાએ વિજેતા બનનાર ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. ગાંધીનગર ખાતે રમાઈ રહેલ જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગઈકાલે રમાયેલી મેચમાં મહેસાણાએ જામનગરની ટીમને, રાજકોટે છોટાઉદેપુરને અને આણંદની ટીમે પંચમહાલની ટીમ પર વિજય મેળવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. માણસા તાલુકાના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, સાબરમતી નદી પરના બેરેજના નિર્માણથી જળસ્તર ઊંચા આવશે, જેથી ખેડૂતો અને પશુપાલકોની સમૃદ્ધિ વધશે. કોવિડ દરમિયાન ફરજ પર મૃત્યુ પામનાર જીએસઆરટીસીના 115 કર્મચારીઓના પરિવારજનોને 25-25 લાખની સહાય ચૂકવાશે. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા, વિશ્વસનીયતા અને જવાબદારીને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ સાથે અમદાવાદમાં યોજાયેલ પરિસંવાદમાં નિષ્ણાંતોએ પોતાના વિચારો રજૂ કર્યા. ઓપરેશન મ્યુઅલ હન્ટ હેઠળ અમદાવાદ પોલીસે દેશની અલગ અલગ 11 જેટલી સાયબર ફરિયાદોમાં સંડોવાયેલા આરોપીને ઝડપ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ. વલસાડમાં સામેલા ધારને કારણે શાળા કોલેજોમાં રજા જાહેર. અને નર્મદા જિલ્લામાં શાળાકીય કબડ્ડી સ્પર્ધા યોજાઈ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, સૌપ્રથમ સાંભળીએ સચિન લિમ્યેને, રચના ઉજ્જવલ ધોળકિયાની, સંગીત શશાંક ફડણીસનું.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ છે.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: સચિન લીમિયાના સ્વરમાં સાંભળીએ શશાંક ફડણીસના સંગીતની સાથે ઉજ્જવલ ધોળકિયાની રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:45 ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર આપ સાંભળશો.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત અને ઉત્તર મેસેડોનિયાના આર્થિક સંબંધોને વધુ વિસ્તારવા પર ભાર મૂક્યો. સરકાર નીટ પેપર લીક અને તેનાથી સંબંધિત મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારોને સંયુક્ત પ્રયાસો કરવા હાકલ કરી. બ્રિક્સ આરોગ્ય મંત્રીઓની બેઠકનો આજથી ચંદીગઢમાં પ્રારંભ થશે. સિક્કિમમાં સુરંગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 મૃતદેહો મળ્યા. બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં. અને ચીન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુનો સામનો ઉન્નતિ હુડા સામે. લક્ષ્ય સેન પણ પુરૂષોના સિંગલ્સના અભિયાનની શરૂઆત કરશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત ઉત્તર મેસેડોનિયા આર્થિક સંબંધોને વધુ આગળ વધારવા હાકલ કરી છે. બંને દેશોના વ્યવસાયો અને વેપારથી આગળ વધીને રોકાણ, ટેકનોલોજી અને નવીનતા પર આધારિત લાંબા ગાળાની ભાગીદારીને મજબૂત બનાવવા વિનંતી કરી છે. સ્કોપેજમાં ભારત ઉત્તર મેસેડોનિયા બિઝનેસ ફોરમને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારતીય રાષ્ટ્રપતિની ઉત્તર મેસેડોનિયાની પ્રથમ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ દાયકાના અંત સુધીમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર બમણો થઈ શકે છે. સુશ્રી મુર્મુએ આ મુલાકાતને ફળદાયી ગણાવી હતી.
1: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है. हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुए. हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સ્કોપજેમાં મધર ટેરેસાના સ્મારકની મુલાકાત લેશે. સ્કોપજર મ્યુઝિયમ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે. સરકાર સંસદમાં નીટ અને સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે.
2: सरकार संसद में न केवल इस विषय को लेकर बल्कि इस विषय के साथ संबंधित अन्य सभी विषयों को विस्तृत चर्चा के लिए तैयार है. प्रधानमंत्री जी ने बहुत स्पष्ट कहा है कि नीट और पेपर लीक इत्यादि विषयों को लेकर के जो लोग भी जिम्मेवार हैं उनके खिलाफ कड़ी से कड़ी कार्रवाई की जाएगी और हम अपने बच्चों के साथ अन्याय नहीं होने देंगे.
0: નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે આરોપ લગાવ્યો કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સરકારના આશ્વાસન છતાં નીટ મુદ્દા પર ચર્ચા કરવાની તેમની અગાઉની માંગથી ફરી ગયા છે. ગઈકાલે નીટ મુદ્દા પર ચર્ચાની માંગણી સાથે રાહુલ ગાંધી સહિત વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓએ લોકકલ્યાણ માર્ગ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ અને કેન્દ્રીય ગૃહસચિવ ગોવિંદ મોહન વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. તે દરમિયાન શ્રી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો સરકાર સંસદમાં નીટ મુદ્દા પર ચર્ચા કરવા માટે સંમત થાય તો તેઓ તાત્કાલિક તેમનો વિરોધ સમાપ્ત કરશે. સરકારે આ બાબતે ચર્ચાની માંગ સ્વીકારી લીધી છે તેની જાણ કરવામાં આવી ત્યારે શ્રી ગાંધી તેમની અગાઉની માંગથી ફરી ગયા હતા અને નવી માંગણીઓ રજૂ કરી હતી. શ્રી જીતેન્દ્રસિંહે રાહુલ ગાંધી જેવા વરિષ્ઠ નેતાનું આ વલણ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. સંસદ ભવનના જીએમસી બાલયોગી ઓડિટોરિયમમાં ગઈકાલે એનડીએની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન એનડીએ સાથી પક્ષોએ પ્રધાનમંત્રી મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન આપતો ઠરાવ પસાર કર્યો હતો. પત્રકારો સાથે વાત કરતા સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ દેશમાં પેપર લીક અટકાવવા તમામ સંબંધિતો દ્વારા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે શ્રી મોદીએ પરીક્ષા પેપર લીકમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવા

0: અને દેશના યુવાનોના હિતોનું રક્ષણ કરવાના સરકારના સંકલ્પનો પુનરૂચ્યાર કર્યો છે. શ્રી રીજીજુએ ઉમેર્યું કે પ્રધાનમંત્રીએ અનેક દેશો સાથે કરેલા મુક્ત વેપાર કરારોની પણ ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે તમામ કરાર ખેડૂતોના કલ્યાણ અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. શ્રી રીજીજુએ સંસદમાં વિરોધ પક્ષોને સહયોગ માટે અપીલ કરતા તમામ રાજકીય પક્ષોને વ્યાપક રાષ્ટ્રીય હિતમાં સાથે મળી કામ કરવા હાકલ કરી. બ્રિક્સ આરોગ્ય મંત્રીઓની બેઠક આજથી ચંદીગઢમાં શરૂ થશે. આ 3 દિવસીય બેઠક મુખ્યત્વે આરોગ્ય સુરક્ષા, ડિજિટલ આરોગ્ય, રોગયાળાની તૈયારી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળની સાર્વત્રિક સુલભતા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે મીડિયાને જણાવ્યું કે આ બેઠક વૈશ્વિક આરોગ્ય પ્રાથમિકતાઓ પર સામૂહિક કાર્યવાહી પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
1: बैठक स्वास्थ्य संबंधी प्रमुख वैश्विक प्राथमिकताओं पर सामूहिक कार्रवाई के प्रति भारत की प्रतिबद्धता को दर्शाती है. मंत्री स्तरीय बैठक में पारंपरिक और पूरक चिकित्सा, स्वस्थ जीवन शैली, मानसिक आरोग्य तथा सुदृढ़ स्वास्थ्य प्रणाली जैसे महत्वपूर्ण विषयों पर भी विचार विमर्श किया जाएगा. आधिकारिक कार्यक्रम की शुरुआत आज वरिष्ठ अधिकारियों की बैठक से होगी. इसके बाद कल केंद्रीय स्वास्थ्य और परिवार कल्याण मंत्री जेपी नड्डा की अध्यक्षता में ब्रिक्स देशों के स्वास्थ्य मंत्रियों की बैठक आयोजित की जाएगी. सौम्य शरण, आकाशवाणी समाचार, दिल्ली.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/go અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી ફિલિપાઇન્સની 2 દિવસની મુલાકાતે જશે. તેઓ આસિયાન માળખા હેઠળ વિદેશમંત્રી સ્તરની બેઠકોમાં ભાગ લેશે. શ્રી જયશંકર ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના વિદેશમંત્રીઓ સાથે ક્વાડ વિદેશમંત્રી સ્તરની બેઠકમાં પણ ભાગ લેશે. શ્રી જયશંકર ક્વાડ દેશોના વિદેશમંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી અપેક્ષા છે. ભારતીય નૌકાદળ આજે કર્ણાટકના કારવારમાં એન્ટી સબમરીન યુદ્ધ જહાજ આઈએનએસ માલવનને તેમના કાફલામાં સામેલ કરશે. આ ભારતના સ્વદેશી યુદ્ધ જહાજ નિર્માણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહ આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ યુદ્ધ જહાજ નૌકાદળની દરિયાઈ સુરક્ષા અને એન્ટી સબમરીન ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે. ભારતે અફઘાનિસ્તાનના નુરિસ્તાનમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી મોકલી છે. ખોરાક અને તંબુ સહિતની રાહત સામગ્રી અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળને મોકલવામાં આવી છે. વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનના પીડિત લોકો સાથે ઉભું છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનના નુરિસ્તાન પ્રાંતમાં આવેલા વિનાશક પૂરમાં લગભગ 20 લોકો માર્યા ગયા છે, 80થી વધુ ઘાયલ થયા છે, 100થી વધુ લોકો હજુ પણ ગુમ છે. સિક્કિમના નામચી જિલ્લામાં સમરદુંગમાં આવેલી એનએચપીસી તિસ્તાની 6ઠા તબક્કાની જળ વિદ્યુત પરિયોજનાની નિર્માણ હેઠળની સુરંગમાંથી ફસાયેલા લોકોને બચાવવા માટે આજે 3જા દિવસે પણ શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 12 મૃતદેહો મળી આવ્યા છે અને 13 લોકો દુર્ઘટનાગ્રસ્ત ટનલમાં ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર અને મુખ્યમંત્રી પ્રેમસિંહ તમંગોલે ગઈકાલે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ઘટનાના કારણો શોધવા માટે ઉચ્ચસ્તરીય તપાસ કરવાની જાહેરાત કરી હતી. શ્રી ગોલે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટના ભૂસ્ખલનને કારણે નહીં પણ મિથેન ગેસના વિસ્ફોટને કારણે બની હોઈ શકે છે. ચીન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં આજે પીવી સિંધુનો સામનો ભારતીય ખેલાડી ઉન્નતિ હુડા સાથે થશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: चीन ओपन बैडमिंटन टूर्नामेंट में पीवी सिंधु का मुकाबला भारत की ही उन्नति हुड्डा से होगा. पुरुष सिंगल्स में लक्ष्य सेन भी आज अपने अभियान की शुरुआत करेंगे. पुरुष सिंगल्स के ही शुरुआती दौर में आज आयुष शेट्टी का सामना अलवी फरहान से होगा. पुरुष डबल्स में एमआर अर्जुन और हरिहरन अम्स करुणन, मिक्स्ड डबल्स में रोहन कपूर और ऋत्विका शिवानी गड्डे तथा तनीषा क्रेस्टो और ध्रुव कपिला भी चुनौती पेश करेंगे. इसके अलावा हॉकी इंडिया ने हॉकी विश्व कप के लिए 20 सदस्यीय पुरुष टीम की घोषणा की है. विश्व कप 15 से 30 अगस्त तक बेल्जियम और नीदरलैंड्स में आयोजित किया जाएगा. भारतीय टीम की कमान हरमनप्रीत सिंह संभालेंगे.
0: અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિતલ પટેલ.
3: આજે મોટાભાગના અખબારોએ નીટ પેપર લીક મુદ્દે પીએમ આવાસ સામે વિપક્ષના ધરણા બાદ રાહુલ ગાંધીની અટકાયતના સમાચાર તસવીર સાથે પ્રથમ પાને છાપ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, મોદીએ મૌન તોડ્યું, પીએમ હાઉસ સામે રાહુલના દેખાવો. દિવ્ય ભાસ્કરે લખ્યું, યુવાનોની શક્તિ, વિપક્ષનું પ્રદર્શન. રાજસ્થાન પત્રિકા લખે છે, રાહુલ કે ધરને કે બાદ

0: સરકાર ચર્ચા પર રાજી. સ્થાનિક સમાચારોમાં આજથી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહીના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
1: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત અને ઉત્તર મેસેડોનિયાના આર્થિક સંબંધોને વધુ વિસ્તારવા પર ભાર મૂક્યો. સરકાર નીટ પેપર લીક અને તેનાથી સંબંધિત મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારોને સંયુક્ત પ્રયાસો કરવા હાકલ કરી. સિક્કિમમાં સુરંગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 મૃતદેહો મળ્યા. બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં. અને ચીન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુનો સામનો ઉન્નતિ હુડા સામે. લક્ષ્ય સેન પણ પુરૂષ સિંગલ્સના અભિયાનની શરૂઆત કરશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
3: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

શ્રોતા મિત્રો, બરાબર 8 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત અને 8:15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ.

0: multilateral trading system at WTO Trade Policy Review in Geneva, and PV Sindhu to take on compatriot Unnati Huda in China Open Badminton Tournament today. And with that, we end the morning news. Have a nice day.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: سواری.
1: ગુડ મોર્નિંગ, સુપ્રભાત, નમસ્કાર, કેમ છો શ્રોતા મિત્રો? મજામાં ને? અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બરાબર સવારના 9 વાગ્યા છે અને આપની હોસ્ટ અને દોસ્ત સાક્ષી હાજર છે આપના ફેવરિટ કાર્યક્રમની સાથે, જેનું નામ છે માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે.

ફૌજીઓની એ આન બાન છે, દેશની એ શાન છે, પ્રત્યેક ભારતવાસીના હૈયામાં જેનું સ્થાન છે એવા તિરંગા માટે સો સો સલામોનું માન છે. કેસરી, સફેદ અને લીલા એમ ત્રણ રંગોના સમન્વયથી બનેલો તિરંગો એટલે આપણો રાષ્ટ્રધ્વજ. શ્રોતા મિત્રો, 2.3 ની લંબાઈ પહોળાઈનું માપ ધરાવતા તિરંગાનો આજના જ દિવસે એટલે કે 22 જુલાઈ 1947ના રોજ આયોજિત થયેલી ભારતીય બંધારણ સભાની બેઠક દરમિયાન ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે અંગીકાર કરવામાં આવ્યો હતો, જેને પગલે દર વર્ષે આજના દિવસે રાષ્ટ્રીય ઝંડા અંગીકરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મિત્રો, આપણા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન આંધ્રપ્રદેશના પિંગલી વેંકૈયાએ બનાવી હતી. આપણા રાષ્ટ્રધ્વજમાં રહેલા ત્રણેય રંગો અને અશોક ચક્ર એ આપણને એક વિશિષ્ટ સંદેશો આપે છે. પહેલા પટ્ટામાં આવતો કેસરી રંગ એ બલિદાનનું પ્રતીક છે. ઝંડાની વચ્ચે રહેલો સફેદ રંગ શાંતિ અને ઈમાનદારીનું પ્રતીક ગણાય છે, જ્યારે સૌથી નીચે આવેલો લીલો રંગ એ વિશ્વાસ, ખુશી, સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક છે. મિત્રો, આપણા રાષ્ટ્રધ્વજની વચ્ચે આવેલ અશોકચક્ર એ એકતાનું પ્રતીક છે અને તે દર્શાવે છે કે દેશના તમામ લોકોએ હળીમળીને રહેવું જોઈએ. મિત્રો, આજના રાષ્ટ્રીય ઝંડા અંગીકરણ દિવસ નિમિત્તે આપણા રાષ્ટ્રધ્વજને સલામી આપતા અને હૃદયમાં દેશપ્રેમની ભાવનાને ખેલવતા હવે સાંભળીએ તિરંગા ફિલ્મનું આ ગીત, જેના ગીતકાર છે સંતોષ આનંદ, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. આ ગીતને સ્વર આપ્યો છે મોહમ્મદ અઝીઝ અને સાથીઓએ.

0: કઈ કઈને થાકી ગયો?
1: શું થયું?
0: નવી કિડબેક જોઈએ છે.
1: તો પહેલા કેપ્ટન ને કહે, ના માને તો મેનેજર ને.
0: કરેક્ટ.
1: તો આમ જ પહેલા ફરિયાદ બેંક ને કરો, 30 દિવસ માં જવાબ અથવા સમાધાન ના મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. લે આવી ગઈ નવી કિડબેક.
2: RBI કહે છે,
3: પહેલા આપણી બેંક પછી RBI ઓમ્બુડસમેન.
4: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
5: શ્રોતા મિત્રો, આજે વર્ષો બાદ પણ જેનો કર્ણપ્રિય અવાજ શ્રોતાઓના કાનમાં ગુંજી રહ્યો છે, જેની ગાયકી

નો એક અલગ અંદાજ આપણા સૌના હૃદયને સ્પર્શી જાય છે તેવા હિન્દી સિનેમા જગતના પ્રખ્યાત પાર્શ્વગાયક મુકેશની 103મી જન્મતિથિ છે. 22 જુલાઈ 1923ના રોજ દિલ્હીમાં જન્મેલા આ ગાયકનું આખું નામ મુકેશ ચંદ્ર માથુર હતું. શરૂઆતથી જ ફિલ્મોમાં કામ કરવા માટે ઉત્સુક એવા મુકેશ એકવાર પોતાના સંબંધી મોતીલાલની બહેનના લગ્નમાં ગાઈ રહ્યા હતા ત્યારે મોતીલાલને તેમનો અવાજ એટલો બધો ગમી ગયો કે તેમણે મુકેશજીને મુંબઈ લઈ જઈને ગાયનની ટ્રેનિંગ અપાવી અને પછી તેમણે 1941માં આવેલી નિર્દોષ ફિલ્મમાં અભિનય કર્યો અને સાથે સાથે આ ફિલ્મના તમામ ગીતો પણ ગાયા. ત્યારબાદ મુકેશજીએ માશુકા, આ અનુરાગ અને દુલ્હન જેવી ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કર્યું. પોતાની કારકિર્દીની શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરનારા મુકેશે સૌ પ્રથમ દિલ હી બુઝા હુઆ હો તો નામનું ગીત ગાયું હતું. સમય પસાર થતો ગયો અને એક દિવસ એવો આવ્યો કે જ્યારે મુકેશજીનો અવાજ કે એલ સહેગલે તેમનો અવાજ જ્યારે સાંભળ્યો ત્યારે તેઓ મંત્રમુગ્ધ બની ગયા અને તેમણે મુકેશજીને ગાવાની તક આપી. રાજ કપૂર માટે 1-2 ગીતો ગાયા બાદ 50ના દાયકામાં લોકો તેમને શોમેનના અવાજ તરીકે ઓળખવા લાગ્યા હતા. કાર્યક્રમમાં આગળ પણ વાત કરીશું મુકેશજી વિશે, પરંતુ તે પહેલા સાંભળીએ તેમના અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં દિલ હી તો હૈ ફિલ્મનું આ ગીત, જેના ગીતકાર છે સાહિર લુધિયાણવી, સંગીતકાર રોશન.

શ્રોતા મિત્રો, આ ગીત પહેલા આપણે વાત કરી રહ્યા હતા પાર્શ્વગાયક મુકેશ વિશે. મિત્રો, અભિનેતા રાજ કપૂર અને મુકેશજી ખૂબ જ સારા મિત્રો હતા. વર્ષ 1959માં આવેલી ઋષિકેશ મુખર્જીની ફિલ્મ અનાડીએ રાજ કપૂરને પહેલો ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો હતો. ઘણા ઓછા લોકોને ખબર હશે કે રાજ કપૂરના ગાઢ મિત્ર મુકેશજીને પણ અનાડી ફિલ્મના સબકુછ સીખા હમને નસીખી હોશિયારી આ ગીત માટે બેસ્ટ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મિત્રો, આવારા, યહૂદી, અંદાઝ, સંગમ, મેરા નામ જોકર, ધરમ કરમ અને કભી કભી જેવી 200થી વધુ ફિલ્મોના ગીતોમાં પોતાનો અવાજ આપનાર મુકેશજીને તેમના 40 વર્ષના કરિયરમાં શ્રોતાઓનો જે પ્રેમ મળ્યો હતો તે આજે પણ અકબંધ રહ્યો છે. તો ચાલો કાર્યક્રમમાં હવે સાંભળીએ શોર ફિલ્મનું આ ગીત મુકેશ, લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં. ગીતકાર સંતોષ આનંદ.

40 વર્ષના કરિયરમાં શ્રોતાઓનો જે પ્રેમ મળ્યો હતો તે આજે પણ અકબંધ રહ્યો છે. તો ચાલો કાર્યક્રમમાં હવે સાંભળીએ શોર ફિલ્મનું આ ગીત, મુકેશ, લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં. ગીતકાર સંતોષ આનંદ, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

શ્રોતા મિત્રો, આજે પ્રસિદ્ધ શિલ્પકાર હિંમત શાહની જન્મતિથિ છે. 22 જુલાઈ 1933 રોજ ગુજરાતના ભાવનગરમાં જન્મેલા હિંમત શાહના હાથમાં એવો જાદુ હતો કે તેઓ માટીને સ્પર્શ કરે ત્યારે માટીમાંથી બનાવેલી મૂર્તિઓ એ જાણે જીવન સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગે. હિંમત શાહે શરૂઆતમાં ભાવનગરની ઘરશાળામાંથી અને ત્યારબાદ મુંબઈની સર જેજે સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ તેઓ ફ્રાન્સ સરકાર તરફથી મળેલી શિષ્યવૃત્તિ હેઠળ અભ્યાસ કરવા માટે પેરિસ ગયા. શ્રોતા મિત્રો, મૂર્તિકલામાં નિપુણતા મેળવનાર હિંમત શાહને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સાહિત્ય કલા પરિષદ પુરસ્કાર, રાષ્ટ્રીય કાલિદાસ પુરસ્કાર અને ગગન અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને કાર્યક્રમમાં હવે સાંભળીએ ગીત ગાયા પથ્થરોને ફિલ્મનું આ ગીત મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલેના યુગલસ્વરમાં. ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર રામલાલ ચૌધરી.

શ્રોતા મિત્રો, આજે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય નાયકોમાંના એક એવા યતીન્દ્ર મોહન સેનગુપ્તની પુણ્યતિથિ છે. યતીન્દ્ર મોહનનો જન્મ 22 ફેબ્રુઆરી 1885ના રોજ ચટગાંવમાં થયો હતો, કે જે હાલ બાંગ્લાદેશમાં આવેલું છે. વર્ષ 1909માં ઇંગ્લેન્ડમાંથી બેરિસ્ટરનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યતીન્દ્ર મોહને કલકત્તાના ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાત શરૂ કરી અને સાથે જ તેઓ મજૂરોના હિત માટે હંમેશા કાર્ય કરતા રહ્યા. શ્રોતા મિત્રો, યતીન્દ્ર મોહને અસહયોગ આંદોલન અને સવિનય કાનૂનભંગ આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેમના પત્ની નેલી સેનગુપ્ત, કે જેઓ અંગ્રેજ હતા, છતાં પણ તેમણે ભારતની આઝાદીની લડતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને તેમણે પણ પોતાના પતિની જેમ જ જેલની સજાઓ ભોગવી હતી. મિત્રો, જાન્યુઆરી 1932માં યતીન્દ્ર મોહનને કેદ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમને પૂના, દાર્જિલિંગ અને રાંચીમાં કેદમાં રાખવામાં આવ્યા. તે સમયે જેલમાં કેદ યતીન્દ્ર મોહનની તબિયત નાદુરસ્ત હતી અને 22 જુલાઈ 1933ના રોજ 48 વર્ષની વયે રાંચીમાં તેમનું નિધન થઈ ગયું. દેશને આઝાદી અપાવવા પોતાના જીવની પરવા ના કરનાર, મજૂરોના હિત સમર્થક અને દેશપ્રિયના અન્ય નામથી લોકપ્રિય એવા સ્વતંત્રતા સેનાની યતીન્દ્ર મોહનને શ્રદ્ધાંજલિ પાઠવતા કાર્યક્રમમાં હવે સાંભળીએ હમ હિન્દુસ્તાની ફિલ્મનું આ ગીત મુકેશના સ્વરમાં. જેના ગીતકાર છે પ્રેમ ધવન, સંગીતકાર ઉષા ખન્ના.

0: અનાજ સાથે જ આજનો સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આશા છે કે આજનો આ કાર્યક્રમ આપ સૌને ગમ્યો હશે. અને જો તમે પણ દરરોજ અવનવી માહિતી જાણવા ઈચ્છતા હો અને એ પણ સંગીતની સાથે, તો દરરોજ સવારે 9 ના ટકોરે સાંભળવાનું ચૂકતા નહીં માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે માત્ર ને માત્ર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર. તો શ્રોતા મિત્રો, હવે આપો આપની હોસ્ટ અને દોસ્ત સાક્ષીને રજા. સ્ટે હેપી એન્ડ હેલ્ધી. બાય બાય.
1: સવારે સવારે
0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ ગેરફિલ્મી

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: શ્રોતા મિત્રો, આજે ડોક્ટર મુથુલક્ષ્મી રેડ્ડીની પુણ્યતિથિ છે. મિત્રો, ડોક્ટર મુથુલક્ષ્મી રેડ્ડી એ પદ્મભૂષણથી સન્માનિત અને ભારતના પ્રથમ મહિલા ધારાસભ્ય હતા, અને એની સાથે સાથે જ તેઓ પહેલા મહિલા સર્જન પણ હતા. તેમણે દીકરીઓના જીવનને સુધારવા માટે ઘણું જ કામ કર્યું, સાથે જ દેવદાસી પ્રથાનો અંત લાવવા માટે પણ તેમણે સફળ પ્રયાસો હાથ ધર્યા. તો ચાલો કાર્યક્રમમાં હવે સાંભળીએ સોલી કાપડિયાના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: શ્રોતા મિત્રો, આગામી 20 થી 28 નવેમ્બર 2026 દરમિયાન ગોવામાં 57મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા યોજાવા જઈ રહ્યો છે અને આના જ સંદર્ભમાં અત્યારે વિશ્વભરના ફિલ્મ મેકર્સ પાસેથી તેમની ફિલ્મ સબમિશન માટેની એન્ટ્રીઝ મંગાવવામાં આવી રહી છે. તો જોજો, તમે ચૂકી ના જતા. ચાલો હવે સાંભળીએ ડોક્ટર ફાલ્ગુની ડોક્ટરના સ્વરમાં અનિલ ચાવડાની રચના.

0: શ્રોતા મિત્રો,
1: આપણે સૌ વરસાદની અધીરાઈથી રાહ જોઈ રહ્યા છે, પણ વરસાદ પડે પછી આપણે શું કરીએ છીએ? વરસાદી પાણીનો સંગ્રહ કરીએ છીએ ખરા? ક્યાંક જરૂર છે વરસાદી પાણીના સંગ્રહ કરવાની, જેથી આપણે આપણા ભવિષ્યને સુરક્ષિત બનાવી શકીએ. અને એટલે જ તો કહેવાયું છે, બારિશ કી હર બુંદ, ભવિષ્ય કા અમૂલ્ય ધન. તો ચાલો હવે સાંભળીએ ચેતના પાટડિયા અને હસમુખ પાટડિયાના યુગલ સ્વરમાં તુષાર શુક્લની રચના.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવ વધારાના પગલે ભારતીય શેરબજારમાં કડાકો. સેન્સેક્સમાં 500 અને નિફટીમાં 150 અંકોનો ઘટાડો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત અને ઉત્તર મેસેડોનિયા આર્થિક સંબંધોને વધુ વિસ્તારવા પર ભાર મૂક્યો. સરકાર નીટ પેપર લીક અને તેનાથી સંબંધિત મુદ્દાઓ ઉપર સંસદમાં ચર્ચા કરવા તૈયાર.

0: બ્રિક્સ આરોગ્ય મંત્રીઓની બેઠકનો આજથી ચંદીગઢમાં પ્રારંભ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારોને સંયુક્ત પ્રયાસો કરવા હાકલ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માણસા તાલુકાના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સાબરમતી નદી પરના બેરેજના નિર્માણથી જળસ્તર ઊંચા આવતા ખેડૂતો અને પશુપાલકોની સમૃદ્ધિ વધશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી ફિલિપાઇન્સની બે દિવસની મુલાકાતે જશે. સિક્કિમમાં સુરંગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 મૃતદેહો મળ્યા. બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં. ભારતીય નૌકાદળ આજે કર્ણાટકના કારવારમાં એન્ટી સબમરીન યુદ્ધ જહાજ આઈએનએસ માલવાનને તેના કાફલામાં સામેલ કરશે. ભારતે અફઘાનિસ્તાનના નુરિસ્તાનમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી મોકલી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે ઈરાન જ્યાં પણ તેનો પરમાણુ કાર્યક્રમ ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરશે ત્યાં અમેરિકા શક્તિશાળી હુમલા કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે યોજાશે. કોવિડ-19 દરમિયાન ફરજ પર મૃત્યુ પામનાર જીએસઆરટીસીના 115 કર્મચારીઓના પરિવારજનોને 25-25 લાખની સહાય ચૂકવાશે. નશામુક્ત ગુજરાત માટે ગુજરાત સરકાર તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડના ડી એડિક્શન સેન્ટર શરૂ કરશે. 14.90 કરોડના ખર્ચે મંજૂરી મળતા જ પોતાના જિલ્લામાં જ સારવાર, કાઉન્સેલિંગ અને પુનર્વસનની સુવિધા ઉપલબ્ધ થશે. અને ચીન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં આજે પીવી સિંધુનો સામનો ઉન્નતિ હુડા સામે થશે. લક્ષ્ય સેન પુરૂષ સિંગલ્સમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. તો આ હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.
1: आकाशवाणी का ये अहमदाबाद वडोदरा केंद्र है. प्रस्तुत है कार्यक्रम हिंदी जगत. प्रस्तुति दीपशिखा दुर्गापाल की. हमारे सभी श्रोताओं को मधु का प्यार भरा नमस्कार. दोस्तों, एक ऐसा फल बताइए जिसे कच्चा भी खाया जाता है और उसे पकने के बाद भी खाया जाता है, चूल्हे पर पकाकर भी खाया जाता है, जिसकी मिठाई भी बनती है तो अचार भी बनता है, शेक भी बनाया जाता है और उसकी आइसक्रीम भी बनाई जाती है, सब्जी भी बन जाती है तो उसकी कढ़ी भी बन जाती है. इतना ही नहीं, केक में भी इस्तेमाल हो जाता है और पुडिंग बनाने में भी. ऐसा खास फल जो किसी भी रूप में खाया जा सकता है, उसका नाम बहुत आम है. हाँ, आम ही है उसका नाम. 1000 से भी ज्यादा किस्मों वाला ये फल आम सभी फलों का राजा है और इस राजा के लिए खास एक दिन समर्पित किया गया है और वो है आज का दिन. जी हाँ, यानी 22 जुलाई का दिन. 1987 से भारत के राष्ट्रीय बागवानी बोर्ड ने आम को सम्मानित करने और उसे बढ़ावा देने के लिए इस दिन की शुरुआत की थी. हमारे वेदों, पुराणों और महाकवि कालिदास जी की रचनाओं में भी आम का उल्लेख आपको मिलेगा, तभी तो ये हमारा राष्ट्रीय फल है. और दोस्तों, राष्ट्रीय फल से मुझे याद आया कि आज हमारा राष्ट्रीय ध्वज दिवस भी है. 22 जुलाई 1947 में संविधान द्वारा हमारे राष्ट्रीय ध्वज यानी तिरंगे को आधिकारिक रूप से अपनाया गया था. तिरंगे का ये जो वर्तमान स्वरूप है वो पिंगली वेंकैया द्वारा डिजाइन किया गया था. केसरिया, सफेद और हरे रंग से सजा ये तिरंगा हमारे राष्ट्रीय गौरव और एकता का प्रतीक है, हमारी शान है. झंडा ऊंचा रहे हमारा विजयी विश्व, तिरंगा प्यार.

अब कहेंगे वही, अब कहेंगे वही जो कही शाम ने।

श्रोता मित्र हवे सांभळीए हेना फिल्मने आ कव्वाली लता मंगेशकर सुरेश वाडकर मोहम्मद सईद ફરીદ સાબરી સતીશ અને સાથીઓના સ્વરમાં ગીતકાર અને સંગીતકાર રવિન્દ્ર જૈન.

અને શ્રોતા મિત્રો, આ ગીત સાથે આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે રજૂ કરીએ છીએ સુગમ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સાંભળીએ નિષ્ઠા વર્દીવાલેને.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 11 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીએ એક આદર્શ અને ઉત્તમ વ્યક્તિના ગુણોને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું. સરકાર અને આરબીઆઈ દ્વારા નવા નિયમનકારી માળખા, ડિજિટલ લેન્ડિંગ એપ ડિટેક્ટરી અને સુધારેલા ગ્રાહક સુરક્ષા પગલાં દ્વારા ડિજિટલ લેન્ડિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા પશ્ચિમ ઝોનના પાલડી વોર્ડમાં પાણી પુરવઠો કરતી ટ્રંક મેઇનમાં થયેલા લીકેજને તાત્કાલિક દૂર કરવા માટે મરામતની કામગીરી. પાલડી વોર્ડના 4 વોટર સ્ટેશનોમાં પાણીનો પુરવઠો ઘટશે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાના 73મા મુક્તિ દિવસ નિમિત્તે દાદરા ગ્રામ પંચાયત દ્વારા ઉજવણી. જાન્યુઆરી 2021 થી જૂન 2026 વચ્ચે

જોખમી ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 332 સફાઈ કામદારોના મોત નોંધાયા. સરકારે તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડની ક્ષમતાવાળા ડી એડિક્શન સેન્ટર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો. દીપડા બાબતે અફવાઓ ન ફેલાવવા અમદાવાદના સામાજિક વનીકરણ વિભાગની અપીલ. રાજ્યમાં સવારના 10 વાગ્યા સુધીમાં 56 તાલુકાઓમાં વરસાદ. ડાંગની અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદી બે કાંઠે. નદીઓમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું. તાજેતરમાં બનેલી આગની ઘટનાના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 25 મિલકત સીલ કરી. કર્ણાવતી એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવાની મંજૂરી અપાઈ. સાથે જ બોરીવલી વલસાડ મેમુ હવે સુરત સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો. સુરત ખાતે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના સભ્ય કરમસિંઘ કર્માની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઈ અને પોરબંદર શહેરની મુખ્ય પાણીની પાઇપલાઇનના લીકેજના સમારકામના કારણે આજે એક દિવસ શહેરમાં પાણી વિતરણ બંધ રહેશે. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું કભી હાં કભી ના ફિલ્મના ગીતથી, જેને ગાયું છે કુમાર સાનુએ.

એ મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/nipp અથવા akashvani.gov.in/files/nipp.pdf ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો સપને સાજન કે ફિલ્મનું ગીત, જેને ગાયું છે અલકા યાજ્ઞિક અને મુકુલ અગ્રવાલે.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું અભિજીતે ગાયેલી નુસરત બદ્રની રચનાથી.

હમણે જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ આકાશવાણી અમદાવાદ વડોદરા. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વિપક્ષોના ભારે હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત. કાશ્મીર ખીણમાં થઈ રહેલા સતત વરસાદના કારણે અનેક વિસ્તારમાં જનજીવન ખોરવાયું. પ્રતિકૂળ હવામાનના કારણે વાર્ષિક શ્રી અમરનાથ યાત્રા સ્થગિત. કટરા અને ત્રિકુટા પર્વતોમાં પ્રવર્તમાન પ્રતિકૂળ હવામાનના કારણે શ્રીમાતા વૈષ્ણોદેવી યાત્રા આજે સતત ચોથા દિવસે પણ સ્થગિત. ભારતીય નૌકાદળે કર્ણાટકના કારવારમાં બીજા માહે ક્લાસ એન્ટી સબમરીન વોરફેર કોર્વેટ આઈએનએસ માલવનને તેના કાફલામાં સામેલ કર્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ફિલિપાઇન્સના મનીલા ખાતે ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના તેમના સમકક્ષ સાથે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લીધો. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને સુરક્ષા

0: કોરોનાના કારણોસર 16 મેટ્રો સ્ટેશન બંધ કર્યા. અમેરિકાએ સતત 11મી રાત્રે ઈરાન પર હુમલા શરૂ કર્યા. અમદાવાદના વટવાના વાનરવટ તળાવમાંથી 2 કિશોરોના શબ શોધીને પોલીસને સોંપ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 31% કરતાં વધુ સરેરાશ વરસાદ, સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 49.40%, સૌથી ઓછો કચ્છમાં 3.5% વરસાદ. સરદાર સરોવર નર્મદા ડેમમાં 67.84% જળસંગ્રહ, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયમાં 41% જેટલો પાણીનો સંગ્રહ. અલગ અલગ 12 ડેમ છલકાઈ જવાના કારણે હાઈ એલર્ટ પર. અત્યાર સુધીમાં પંચાયત હસ્તકના 456 અને અન્ય 7 માર્ગ મળી કુલ 463 માર્ગો અવરજવર માટે બંધ. ખરીફ પાકનું 59.59% વાવેતર થયું. અને ચાઇના ઓપન બેડમિન્ટનમાં આજે મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 32માં ભારતની પીવી સિંધુ ભારતની જ ઉન્નતિ હુડા સામે ટકરાશે, જ્યારે પુરૂષોની સિંગલ્સમાં લક્ષ્ય સેન જાપાનના યુશી તનાકા સામે ટકરાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે દરિયાઈ સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા. આ વિશે ગુજરાત કોસ્ટલ સિક્યુરિટીના પોલીસ અધિક્ષક શ્રી સુબોધ માનકરની હિતેશ મામાણીએ લીધેલી મુલાકાત.
2: શ્રોતા મિત્રો નમસ્કાર. આપ જાણો છો તેમ ભારત છે, તેમાં અનેક પ્રકારના ભૌગોલિક સંરચના આવેલી છે. ભારતનો દરિયાઈ કાંઠો, કોસ્ટલ લાઇન છે, એ લગભગ 6,500 કિલોમીટર છે. અને તમે જેવી રીતે જાણો છો તેમ કોસ્ટલ લાઇનની બાબતમાં પણ ગુજરાત સમૃદ્ધ છે. ભારતને જે દરિયા કિનારો મળેલો છે તેના 4th ભાગનો, એટલે કે લગભગ 1600-1700 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાતને મળેલ છે. કચ્છમાં જખૌથી લઈ અને દક્ષિણ ગુજરાતના ઉમરગામ સુધીનો આપણો દરિયાઈ કાંઠો સુરક્ષિત છે, સંવેદનશીલ છે અને અનેક પ્રકારની ભૌગોલિક સંરચનાઓ ધરાવે છે. મિત્રો, રાષ્ટ્રીય સુરક્ષા અને તેની સાથે સાથે આપણી દરિયાઈ સુરક્ષા પણ મહત્વની છે. આ વિષય પર વાતચીત કરવા માટે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં સુબોધભાઈ માનકર, કે જો સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે, તે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે. સૌપ્રથમ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
3: થેન્ક યુ સો મચ આકાશવાણીને. આકાશવાણી મને એક ઇન્વિટેશન આપ્યું આ દરિયાઈ સુરક્ષા બાબતે એક ચર્ચા કરવા માટે, બાબતે ખૂબ ખૂબ આભારી છું અને લુકિંગ ફોરવર્ડ ટુ ધ ડિસ્કશન.
2: માનકર સાહેબ, જેમ વાત કરી તેમ રાષ્ટ્રીય સુરક્ષા અને તેના સંદર્ભમાં દરિયાઈ સુરક્ષાનું કેટલું મહત્વ છે?
3: જો હું આપણે જણાવવા માંગુ છું કે કોઈ પણ જ્યારે રાષ્ટ્રની વાત થાય છે એમાં એની જે ભૌગોલિક જે બાઉન્ડ્રી હોય છે, જે બોર્ડર હોય છે, એમાં અત્યારે ભારતમાં એક લેન્ડ બોર્ડર છે અને આટલી જ ઇમ્પોર્ટન્ટ એક કોસ્ટલ બોર્ડર છે. આપણે જે ઇન્ટ્રોડક્શનમાં અત્યારે કીધું કે 6,000 જેટલી છે, હું આપને ખાલી નાનું કરેક્શન કરવા માંગીશ. અત્યારે જે બાયસેક કરીને જે અમદાવાદ ગાંધીનગર ખાતે જે એજન્સી છે, ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ, એમના દ્વારા તાજેતરમાં સર્વે કરવામાં આવ્યો છે. ભારતમાં 15,000 કિલોમીટરની હવે એક્ઝેક્ટ કોસ્ટલાઇનની લેન્થ થઈ ગઈ છે, જે પહેલા જૂની આપણે 7,500 જેટલી ગણતા હતા. અને તમામ નાના મોટા ઇનન્ડેશન ગણો તો એની 15,000 જેટલી દરિયાઈ લેન્થ છે. અને આની સુરક્ષા એટલી જ મહત્વની થાય છે, કારણ કે તમે ભૂતકાળમાં જો તો જે 26/11 જો અટેક થયો હતો મુંબઈ ખાતે, એ અટેક પણ દરિયાઈ માર્ગેથી જ થયો હતો. અને આના પછી 2008 પછી ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે જેટલી સુરક્ષા લેન્ડ ઉપર થાય છે, કારણ લેન્ડ ઉપર તમે બોર્ડર ઉભી કરી શકો છો, ફેન્સિંગ ઉભી કરી શકો છો, પણ જે દરિયાઈ બોર્ડર હોય છે એમાં તમે ફેન્સિંગ ઉભી કરી શકતા નથી. એના માટે સરકાર પણ ખૂબ પ્રયત્નશીલ છે કે કેવી રીતે દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવામાં આવે.
2: માનકર સાહેબ, જેમ આપણે વાત કરી તેમ દરિયાઈ સીમાંકનમાં ફેરફાર થયો છે અને અત્યારે હાલમાં 15,000 કિલોમીટર જેટલી આપણી દરિયાઈ સીમા છે. માનકર સાહેબ, આપણે વાત કરીએ તો જે આ સેટઅપ કહેવાય કોસ્ટલ સિક્યુરિટી માટે, દરિયાઈ સુરક્ષા માટે, તો એ સેટઅપ શું છે?
3: જે દરિયાઈ સુરક્ષાનો કમ્પ્લીટ સેટઅપ છે એ મરીટાઈમ ઝોન્સ ઓફ ઇન્ડિયા એક્ટ છે, આના દ્વારા રેગ્યુલેટ થાય છે. એમાં સૌથી પહેલી લેયર 12 નોટિકલ માઇલ સુધી એ સ્ટેટ પોલીસની હોય છે, કારણ એને ટેરિટોરિયલ વોટર કહેવામાં આવે છે, જે કોઈ પણ દેશની સોવરેન ટેરિટરી હોય છે. ધારો કે તમે

0: કોઈની જગ્યા ઉપર આવી નહીં શકો. આવી રીતના તમે 12 નોટિકલ માઇલની અંદર કોઈ પણ દેશને વોટરમાં જઈ નહીં શકો. ત્યાં 12 નોટિકલ માઇલ સુધી મરીન પોલીસ, પછી 12 નોટિકલ માઇલથી લઈને 200 નોટિકલ માઇલ સુધી ઇન્ડિયન કોસ્ટગાર્ડ એજન્સી છે એ સિક્યોરિટી પ્રોવાઇડ કરે છે, અને 200 નોટિકલ માઇલ પછી હાઈ વોટર્સમાં ઇન્ડિયન નેવી સુરક્ષા પ્રદાન કરે છે. હવે જે એ મરીન પોલીસ જે છે 12 નોટિકલ માઇલ સુધીની, એને સાથ અને સહકાર આપવા એક મરીન ટાસ્ક ફોર્સ છે ગુજરાતમાં, એક સ્પેશિયલાઇઝ કમાન્ડો ફોર્સ છે જે એમ્ફીબિયસ ફોર્સ કહેવાય. એ લેન્ડ ઉપર પણ આ લોકો ટ્રેન છે, ઓપરેટ કરી શકે છે, અને વોટરમાં પણ આ લોકો ઓપરેટ કરી શકે છે. તો આવી રીતનું આ 3 લેયરનું સુપરવિઝન છે જેના થકે કોસ્ટલ સિક્યોરિટીની સુનિશ્ચિતતા કરવામાં આવે છે.
1: મનકર સાહેબ, આપણે ખૂબ જ સુંદર રીતે વાત કરી. દરિયા કિનારાથી 12 નોટિકલ માઇલ એ મરીન પોલીસ સુરક્ષાની જવાબદારી સંભાળે છે, ત્યાર પછી ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ઇન્ડિયન નેવી, આ રીતે 3 લેયર સિક્યોરિટી હોય છે. મનકર સાહેબ, ગુજરાત રાજ્ય છે એ ઘણી બધી રીતે દરિયાઈ સુરક્ષાની બાબતમાં અગત્યનું છે, ભૌગોલિક રીતે, ત્યાર પછી તેવી જ રીતે વિસ્તારની રીતે. અને ગુજરાત છે એ ઉદ્યોગોની બાબતમાં નંબર 1 સ્ટેટ પણ કહી શકાય. કચ્છથી લઈ અને ઉમરગામ સુધી અનેકવિધ જગ્યાએ મહત્વની ઔદ્યોગિક નેટવર્ક્સ આવેલા છે. સોલાર પાર્ક છે, પેટ્રોકેમિકલ સંકુલ છે. તો આ રીતે ગુજરાત રાજ્ય કોસ્ટલ સિક્યુરિટીની બાબતમાં કઈ રીતે મહત્વનું છે?
0: ગુજરાત રાજ્યનું જે 9 દરિયા કિનારો જે કાઉન્ટ કરવામાં આવે છે, એની લેન્થ છે 2340 કિલોમીટર. હવે જે 15,000 માં આનું શહેર જો તમે, તો એમાં ઘણો મોટો ફાળો છે ગુજરાતના દરિયાઈ બોર્ડરનો. હવે ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ આવી છે કે આપના બહુ નજીક પાકિસ્તાન આવેલો છે, જે ઇન્ડિયાની હોસ્ટાઇલ કન્ટ્રી છે. તમે ભૂતકાળમાં જો તો ગોસાબારામાં જે એક RDXની લેન્ડિંગ થઈ હતી, ભૂતકાળમાં ઘણા બધા જે આર્મ્સની લેન્ડિંગ થઈ છે, ઘણા બધા ઇન્ફિલ્ટ્રેશન અને ઘૂસણખોરી જે થઈ છે આ કચ્છ વિસ્તારમાં થયેલી છે. સાથે સાથે તમે જો જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે, આમાં ગુજરાતમાં સૌથી મોટા પ્રમાણમાં માછીમારી થાય છે, અને જે સાઉથ ગુજરાત છે એમાં પણ ઘણા બધા પ્રમાણમાં ઇકોનોમિક ઇન્સ્ટોલેશન્સ આવેલા છે. હવે જે ઇકોનોમિક ઇન્સ્ટોલેશન્સમાં જે મેઇન ઇન્સ્ટોલેશન્સ છે, આ તમે 2 રીતે કેટેગરાઇઝ કરી શકો, એક ઓનશોર અને એક ઓફશોર. હવે ઓફશોર એટલે જે ઓઇલ પ્લેટફોર્મ્સ છે, રિલાયન્સ કરીને કંપની છે, કેન્સ કરીને કંપની છે, ONGC છે, આ મોટા મોટા કંપનીઓના પ્લાન્ટ્સ આવેલા છે. સાથે સાથે મોટા મોટા પોર્ટ્સ છે, જે કંડલા પોર્ટ છે, મુંદ્રા પોર્ટ છે, એમાં ભારતનો 40% ટ્રેડ બાય વોલ્યુમ આ 2 પોર્ટથી અને આ મોટા મોટા પોર્ટથી થાય છે. એનાથી તમે અંદાજો લગાવી શકો કે ગુજરાતમાં ઇકોનોમી કેટલો ઇમ્પોર્ટન્ટ, એનો સિગ્નિફિકન્સ કેટલો છે. ગુજરાતમાં સાથે સાથે આનો દરિયાઈ કિનારામાં ખૂબ મોટો રિલિજિયસ સિગ્નિફિકન્સ પણ છે. જે દ્વારકાધીશનું મંદિર છે, સોમનાથનું જે મંદિર છે, આ બંને મંદિરો મોટા મોટા આ દરિયાકાંઠામાં જ આવેલા છે. એના થકી પણ આ ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. સાથે સાથે તમે જો જે અલંગ કરીને ખૂબ મોટી શિપ બ્રેકિંગ યાર્ડ છે, એમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ઇકોનોમિક એક્ટિવિટી થાય છે. તો એ બધી વસ્તુઓ જોતા, જે તમે ઇન્ટ્રોડક્શનમાં પણ કીધું કે ભૌગોલિક રીતે પણ ગુજરાતનો આટલી લાંબી કોસ્ટલાઇન હોવાના કારણે ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે, ઇકોનોમિક ઇન્સ્ટોલેશન્સ, રિલિજિયસ ઇન્સ્ટોલેશન્સ, અને ભૂતકાળમાં જેવા પણ બનાવ બન્યા છે, જેના કારણે ગુજરાતની દરિયાઈ સુરક્ષા એ ભારતના ટોટલ દરિયાઈ સુરક્ષામાં એક સૌથી અગત્યનો અને મોટો ફાળવાનો છે દરિયાઈ સુરક્ષાનો.
1: માનકર સાહેબ, આપણે જેમ વાત કરી તેમ દરિયાઈ સુરક્ષામાં કોસ્ટલ પોલીસની ખૂબ જ મહત્વની ભૂમિકા છે. તો આ જે રોલ છે, એસાઇનમેન્ટ, એ કેવી રીતે પૂર્ણ કરીએ છીએ?
0: જેવી રીતે મેં કીધું કે 12 નોટિકલ માઇલ સુધી મરીન પોલીસની પ્રાઇમરી જવાબદારી હોય છે. અમારી જવાબદારી જે છે પેટ્રોલિંગની છે, અને સાથે સાથે શોર સિક્યોરિટીની છે. કેવી રીતે શોરને સિક્યોર રાખવાય? હવે પેટ્રોલિંગ કરવા માટે ગુજરાત પોલીસને ટોટલ 30 બોટ ફાળવવામાં આવે છે, જેનો યુઝ કરીને 5 ટન અને 12 ટન બોટનું વારંવાર પેટ્રોલિંગ કરવામાં આવે છે. સાથે સાથે નવા 26 બોટ મળવાની પણ શક્યતા છે. અત્યારે ગુજરાતમાં 22 જેટલા મરીન પોલીસ સ્ટેશનો છે, જેનું સ્પેસિફિક કામ છે આ પેટ્રોલિંગ કરવાને અને બાકી શોર સિક્યોરિટી કરવાનું. સાથે સાથે જે બીજા પોલીસ સ્ટેશન છે, જે મરીન પોલીસ સ્ટેશનો નથી, જે રેગ્યુલર પોલીસ સ્ટેશનો છે, એમની પણ આટલી જવાબદારી છે. અગર કોસ્ટ ઉપર તમારો વિસ્તાર આવતો હોય તો એમને પણ કોસ્ટની સુરક્ષા કરવી પડે. સાથે સાથે નવા 13 જેટલા પોલીસ સ્ટેશન બનવાની ભવિષ્યમાં એક અપ્રુવલ મળી રહી છે, અને જેના કારણે આખી કોસ્ટલાઇન ગુજરાતની મરીન પોલીસ સ્ટેશનના જ્યુરિસડિક્શનમાં આવશે. સાથે સાથે ગુજરાતમાં 27,000 જેટલા રજીસ્ટર્ડ ફિશિંગ વેસલ્સ. તો હવે આ જે મેઇન એક્ટિવિટી જે થાય છે ફિશિંગ, આ ફિશિંગ અને ફિશરમેન દ્વારા કોઈ ફિશરીઝ એક્ટનું વાયોલેશન નહીં થાય, અને વાયોલેશન થાય તો એમાં પણ એન્ફોર્સમેન્ટ રીતે ફિશરીઝ એક્ટમાં એમના વિરુદ્ધમાં પણ ગુનો નોંધવામાં આવે છે. સાથે સાથે પેટ્રોલિંગ કરતા વખતે જે મેં આપને અલગ અલગ ટાપુઓની વાત કરી, ગુજરાતમાં 144 જેટલા ટાપુઓ છે, જેમાં ઘણા બધા ઉપર માનવ વસ્તી નથી અને ઘણા ઉપર માનવ વસ્તી છે, પેટ્રોલિંગ દરમિયાન ત્યાં પણ ચેક કરવામાં આવે છે કે કેવી રીતે આ આઇલેન્ડ્સ ઉપર કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ તો થઈ નહીં રહી, કોઈ ગેરકાયદેસર બાંધકામ તો નહીં થઈ રહ્યું.

0: આવી રીતનું સાથે સાથે જે પોર્ટ્સ છે, જે કોસ્ટ ઉપર આવે છે, આપણે જે ઇન્ટ્રોડક્શનમાં પણ કરી, આ પોર્ટ્સ ઉપર અલગ અલગ રીતે ગુજરાત પોલીસ દ્વારા અને મરીન પોલીસ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા વર્ષમાં 2 વખત સાગર કવચ નામની એક એક્સરસાઇઝ પણ કન્ડક્ટ કરવામાં આવે છે. આ એક્સરસાઇઝમાં પણ ગુજરાત પોલીસનો મોટો ફાળો છે કે કેવી રીતે એક સિમ્યુલેશન કરવામાં આવે છે કે અગર અટેક થઈ જાય તો કેવી રીતે એને રિસ્પોન્ડ કરવું. તો આવી રીતે અલગ અલગ અલગ અલગ ગુજરાત પોલીસની એક જવાબદારી સોંપવામાં આવેલ છે, જેના થકી શોર સિક્યુરિટી એકદમ શોરના નજીક કોઈ ફ્લોટિંગ ડ્રગ પેકેટ આવી જાય ધારો કે, તો ફ્લોટિંગ ડ્રગ પેકેટ કોણ ડિટેક્ટ કરશે એ જવાબદારી પણ ગુજરાત પોલીસના જ્યુરિસડિક્શનમાં અને જવાબદારીમાં આવે છે.
1: મારી પાસે આપણે ખૂબ જ સરસ વાત કરી કે ગુજરાતમાં 27,000 જેટલા ફિશિંગ વેસલ્સ રજીસ્ટર્ડ છે, એટલે કે એક જે ફિશિંગ કોમ્યુનિટી કહેવાય, માછીમારી સમુદાય, જે પોતાની સાથે સાથે દેશને માટે પણ અગત્યનું આર્થિક હુંડિયામણ મેળવી રહ્યા છે. ખૂબ મોટા પ્રમાણમાં દરિયા પ્રોડક્ટ્સની નિકાસ પણ થઈ રહી છે. તો એક જે ફિશિંગ કમ્યુનિટી એ આપણા માટે, ગુજરાત પોલીસ માટે આંખ અને કાનની ભૂમિકા ભજવી રહી છે. તો ફિશિંગ કમ્યુનિટી સાથે ગુજરાત પોલીસ, કોસ્ટલ પોલીસની કામગીરી કેવી હોય છે?
0: એક્ઝેક્ટલી, ધારો કે તમે લેન્ડ જો, લેન્ડમાં એક પોલીસનો ઇન્ફોર્મરનો એક નેટવર્ક હોય છે, બાતમીદારો હોય છે. આનો ઉપયોગ શું? કારણ પોલીસ દરેક વખતે દરેક જગ્યા ઉપર હાજર નહીં રહી શકે, એના માટે તમે ઇન્ફોર્મર જોઈએ જે તરત જ તમે બાતમી આપી શકે અને પોલીસ જઈને કાર્યવાહી કરે. આવી રીતના જ તમે જ્યારે દરિયાની વાત કરો છો, ત્યારે દરિયામાં કોણ હોય છે? દરિયામાં હોય છે માછીમારો. હવે આ માછીમારો 24 કલાક દરિયામાં હોય છે. ઘણા માછીમારો જે જાય છે અઠવાડિયે અઠવાડિયા 10-10 દિવસ સુધી માછીમારી કરવા માટે દરિયામાં હોય છે. તો કઈ શંકાસ્પદ એમને બોટ સ્પોટ કરી લીધી છે, કઈ શંકાસ્પદ પોકેટ મળી ગયો છે, તો અમે પોલીસ એમના સાથે સંકલનમાં રહી એમને, તમે જ્યારે કીધું આઈઝ એન્ડ ઇયર્સ રીતે, આંખ અને કાન રીતે એમના સંપર્કમાં રહે છે. એના માટે એક ફિશરમેન વોચ ગ્રુપનો એક કોન્સેપ્ટ પણ ગુજરાતમાં સારી રીતે ચાલી રહ્યો છે. આ ફિશરમેન વોચ ગ્રુપ દ્વારા આઈબીના લોકો, સાગર રક્ષક દળના લોકો, મરીન પોલીસના લોકો અને પોતે ફિશરમેન, આ ચારે ચાર સ્ટેક હોલ્ડર્સની રેગ્યુલરલી મીટિંગ થાય છે, જેમાં વિચારોનું આદાન પ્રદાન થાય છે, એમના સાથે ટ્રસ્ટ બિલ્ડિંગનો કરવામાં આવે છે. સાથે સાથે ફિશરમેન અવેરનેસના ઘણા બધા પ્રોગ્રામ કરવામાં આવે છે. ફિશરમેન અવેરનેસમાં એમને સમજણ કરવામાં આવે છે કે તમે જ્યારે પણ દરિયામાં જાઓ ત્યારે ટોકન લઈને જાઓ. ગુજરાતમાં એક ટોકન પ્રણાલી છે જે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા વિકસિત કરવામાં આવેલી છે કે તમે ટોકન લઈને જાઓ, જ્યારે પણ દરિયામાં જાઓ ત્યારે જે લાઈફ સેવિંગ ઇક્વિપમેન્ટ હોય છે, જ્યારે લાઈફ જેકેટ, લાઈફ બોયા એ સાથે ફરજિયાત લઈને જાઓ, તમારી સાથે રેડિયો ફરજિયાત હોવો જોઈએ કારણ દરિયામાં મોબાઈલ નેટવર્ક નથી આવતા. તો આવી રીતના અલગ અલગ સૂચનાઓ આ ફિશરમેન અવેરનેસ પ્રોગ્રામમાં પણ આપવામાં આવે છે. અને જે તમે, હા, આપને રેકોર્ડમાં કહું, લગભગ 3,000 કરતાં વધુ ગુજરાતમાં ફિશરમેન વોચ ગ્રુપ્સ છે. અને દરેક વર્ષે ગુજરાત પોલીસનો એવો અભિગમ હોય છે કે તમામે તમામ ફિશરમેનને આ ફિશરમેન વોચ ગ્રુપ દ્વારા અને ફિશરમેન અવેરનેસ પ્રોગ્રામ દ્વારા રીચ કરવામાં આવે, જેના તકે કોઈ એવો ફિશરમેન નહીં રહી જાય કે જે દરિયામાં જાય ને કોઈ ડિઝાસ્ટર થઈ જાય અને વિશેષ ખબર નથી કે એ કેવી રીતે હું રિપોર્ટ કરું. ધારો કે ગુજરાતમાં એક 1093 કરીને કોસ્ટલ પોલીસનો એક હેલ્પલાઇન નંબર છે જે પેન ગુજરાત ચાલે છે. તમે દરિયામાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોઈ તો તમે આ નંબર ઉપર કોલ કરીને કહી શકો. તમે દરિયામાં કોઈ એવી બોટ જોઈ કે જેનો કલર કોડ ભારતથી મળતો જોડતો નથી, અથવા તમે આવો કોઈ ફ્લેગ દેખાવામાં આવ્યો કે જે ભારતથી મળતો જોડતો નથી, અથવા તો કઈ તમે એવી વસ્તુ કંઈક ફ્લોટિંગ દેખાવામાં આવી કે જે રેગ્યુલર કોર્સ ઓફ એક્શનમાં નથી જોવામાં આવતી, અથવા તો કોઈ એવું કોઈ ફિશિંગ પ્રેક્ટિસ કરે છે, ધારો કે લાઇન ફિશિંગ જે પ્રતિબંધિત છે, લાઇટ ફિશિંગ, બોક્સ ફિશિંગ, આ તમામ ફિશિંગ પ્રેક્ટિસ પ્રતિબંધિત છે ફિશરીઝ એક્ટ મુજબ. આવી કોઈ પ્રેક્ટિસ જોવામાં આવે તો આ લોકો 1093 જે હેલ્પલાઇન નંબર છે ગુજરાત કોસ્ટલ પોલીસનો, એના ઉપર કોલ કરીને અમે ડાયરેક્ટલી જાણ કરી શકે છે. અને બહુ સિનિયર ઓફિસર્સ દ્વારા એની જે મોનિટરિંગ કરવામાં આવે છે અને એની અકાઉન્ટેબિલિટી પણ ફિક્સ કરવામાં આવે છે કે જેમ કોલ આવે ઝડપથી જ, અને જે ગ્રાઉન્ડના જે સંસ્થાઓ છે, તો આ જે હેલ્પલાઇન નંબર છે આ ખાલી ને ખાલી ગુજરાત પોલીસ પૂરતો મર્યાદિત નથી, એ તમામ બીજા સાથે પણ સંકલન કરે છે. કોસ્ટગાર્ડ સાથે સંકલન કરે છે, ફોરેસ્ટ વિભાગ સાથે સંકલન કરે છે, ફિશરીઝ સાથે સંકલન કરે છે, ગુજરાત મરીટાઈમ બોર્ડ સાથે પણ સંકલન કરે છે. આવી રીતનો તમામ એજન્સીઓના આઈઝ એન્ડ ઇયર્સ ફિશરમેન છે, જેમની શરૂઆત, કોઈ પણ વસ્તુની શરૂઆત એ ફિશરમેન પાસેથી જ થાય છે, પછી એને અલગ અલગ વિભાગોમાં એને જે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે, ડિસિમિનેટ કરવામાં આવે છે.
1: આપણે ખૂબ જ સુંદર વાત કરી માનકર સાહેબ. ગુજરાત કોસ્ટલ પોલીસની જે નવમિત્ર, ટ્રાન્સપોન્ડર, આ બધી એપ્લિકેશન્સ છે, તો એ કેવી રીતે કામ કરી રહી છે?
0: અત્યારનો જે યુગ છે એ ટેકનોલોજીનો યુગ છે, અને અલગ અલગ ટેકનોલોજી એડોપ્ટ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખૂબ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, અને ભારત સરકાર દ્વારા પણ ઘણા બધા એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે અલગ અલગ ટેકનોલોજીનો પોલીસ અને ફિશરમેન માટે એનો ઉપયોગ થાય. એમાં એક બે ટેકનોલોજી

જુનો આપણે ખાલી એક ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. એક છે નભમિત્ર અને ટ્રાન્સપોન્ડર્સ. હવે ટ્રાન્સપોન્ડર્સ એક એવો ડિવાઇસ છે જે બોટ ઉપર ફિટ થાય છે. એ ટ્રાન્સપોન્ડર સીધો સેટેલાઇટ સાથે કનેક્ટેડ હોય છે. ધારો કે તમે દરિયામાં ગયા, મોબાઈલ નેટવર્ક તો નથી આવતું પણ સેટેલાઇટ કોલ થાય છે, તો આ ટ્રાન્સપોન્ડરના મદદથી તમારી એક રિયલ ટાઈમ લોકેશન સિક્યોરિટી એજન્સીઝ મોનિટર કરી શકે છે કે તમે નો ફિશિંગ ઝોનમાં તો નથી જાવતા. તમે IMBL જે ઇન્ટરનેશનલ મરીટાઈમ બાઉન્ડ્રી લાઇન છે જે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની છે, એ ક્રોસ તો નહીં કરતા, કારણ તમે એ ક્રોસ કરો તો તમે પાકિસ્તાન તમારું અપહરણ પણ કરી શકે છે. તો આવી રીતનો એક ટ્રાન્સપોન્ડર છે. ગુજરાતમાં 27,000 બોટો પૈકી લગભગ 16,000 જેટલા બોટોમાં ટ્રાન્સપોન્ડર ફિટ થઈ ગયા છે. અને આ ટ્રાન્સપોન્ડરની જે મોનિટરિંગ થાય છે એ નભમિત્ર નામનું એક પોર્ટલ છે. આ પોર્ટલ દ્વારા એની મોનિટરિંગ કરી શકીએ છીએ. સાથે સાથે એક તટકવચ નામનો એક નવો એક પોર્ટલ બન્યો છે જે તમામ ભારતની જે કોસ્ટલ ડિજિટલ મેપિંગ બાયસેગ એજન્સી દ્વારા કરવામાં આવી છે. એના થકી તટકવચમાં તમે અલગ અલગ ઇન્સ્ટોલેશન્સ પણ જોઈ શકો કે તમારા હોસ્પિટલ ક્યાં, સ્કૂલ ક્યાં, તમારા પોલીસ સ્ટેશનો, આઉટપોસ્ટ, ચેકપોસ્ટ, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, આવી તમામ વિગતો આ તટકવચ પોર્ટલ ઉપર પણ છે. સાથે સાથે મત્સ્ય વિભાગ અને ગુજરાત પોલીસ દ્વારા વિકસિત ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ એક ભારતમાં એક નવો ઉપક્રમ છે જે ગુજરાતમાં એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે અને બાકી રાજ્યોમાં પણ એની પ્રેક્ટિસ હવે કરવામાં આવશે. આ ટોકન દ્વારા તમે પહેલા ટોકન લેવું પડે. ટોકનમાં તમે એ જણાવવું પડે કે તમે કેટલા ક્રૂ જાઓ છો દરિયામાં ફિશિંગ કરવા માટે, 4 જણા જાઓ છો, 5 જણા જાઓ છો અને કેટલા દિવસો માટે જાઓ છો. હવે તમે 5 દિવસો કીધા અને 5 લોકો લઈને જાઓ છો પણ પાછા આવતા વખતે કોઈ છઠ્ઠો આદમી આવી ગયો.

0: તો આદમી આવી ગયો. તો એક શંકાસ્પદ વસ્તુ છે કે કોઈ દેશ વિરોધી બીજો માણસ તો નથી જે દરિયામાંથી તમે કોઈને લઈને આવ્યા છો. આવી રીતના અલગ અલગ ટેકનોલોજી દ્વારા એની મોનિટરિંગ કરવામાં આવે છે, અને સાથે સાથે તમામે તમામ સિક્યુરિટી એજન્સીઝમાં સમન્વય રહે, મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, નેવી, આ તમામે તમામના સમન્વય રહે, એના માટે કમ્યુનિકેશન સેટ્સ આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા, જેને કોમ્પ્લાન કહેવાય, કોમન કોમ્યુનિકેશન પ્લાન. આ કોમ્પ્લાન દ્વારા તમામને હેન્ડહેલ્ડ સેટ્સ અને VHF સેટ્સ તમામ પોલીસ, કોસ્ટગાર્ડ અને નેવીને આપવામાં આવેલ છે, અને આ તમામે તમામ સેટ એક જ ફ્રીકવન્સી ઉપર છે, જેના થકી તમે એકબીજા સાથે સંપર્ક રાખી શકો. આવી રીતના અલગ અલગ અલગ અલગ ટેકનોલોજીના મદદ દ્વારા દરિયાઈ સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવાનો પ્રયત્ન ચાલુ છે.
1: માનકર સાહેબ, આપણે જેમ વાત કરીએ ટ્રાન્સપોન્ડર અને નભમિત્રની, તો ફરી એક વખત આપણે એ જ પોઈન્ટ પર આવીએ કે કોઈ માછીમાર છે એ પોતાનું વેસલ લઈ અને ભૂલમાં IMBL ક્રોસ કરે, તો આ સર્વિસીસ કેવી રીતે કામ કરશે?
0: કોઈ બોટમાં ટ્રાન્સપોન્ડર ફિટ હોય અને માણસ IMBL ક્રોસ કરી લે તો મેપમાં એની જીઓ ફેન્સિંગ કરવામાં આવેલી છે. હવે જીઓ ફેન્સિંગ એટલે આ પોર્ટલ જે છે નભમિત્ર, એનું અત્યારે એક 2.0 વર્ઝન પણ આવ્યું છે, નભમિત્ર 2.0, એમાં એની પ્રોપર ફેન્સિંગ કરવામાં આવેલી છે યુઝિંગ ગૂગલ કોઓર્ડિનેટ્સ. હવે કોઓર્ડિનેટ્સમાં એ ધારો કે તમારી બોટનો ટ્રાન્સપોન્ડર આ કોઓર્ડિનેટ્સ નજીક જાય, કાં તો આ કોઓર્ડિનેટ્સને ક્રોસ કરી જાય, તો એનો તરત જ અલર્ટ જનરેટ થાય છે. આ અલર્ટ મરીન પોલીસ પાસે પણ આવે છે, ઇન્ડિયન કોસ્ટગાર્ડ પાસે પણ આવે છે, અને આ અલર્ટ ન થકે તરત જ તમે આ જે ટ્રાન્સપોન્ડર છે સ્પેસિફિક, આને ડાયરેક્ટ કમ્યુનિકેશન પણ કરવામાં આવશે કે તમે IMBL ક્રોસ કરજો, તમે પાછા આવી જાઓ, તમે નો ફિશિંગ ઝોનમાં જાઓ છો, તમે પાછા આવી જાઓ. આવી તમામ વસ્તુ આ ટ્રાન્સપોન્ડર અને નભમિત્ર ટેકનોલોજીમાં છે.
1: ખૂબ જ સુંદર માહિતી આપી આપે માનકર સાહેબ. ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારના લોકો અને ખાસ માછીમારો, ફિશિંગ કોમ્યુનિટી છે, તેને માટે આપનો કોઈ સંદેશ?
0: હું SP કોસ્ટલ સિક્યોરિટી ગાંધીનગર તરીકે આપ તમામ માછીમાર મિત્રોને અપીલ કરવા માંગુ છું, અને જેટલા પણ લોકો જે દરિયાઈ વિસ્તારોમાં રહે છે, હું તમામને મારી અપીલ એવી છે કે અત્યારે મોન્સૂન બ્રેક ચાલે છે 1 જૂનથી 31 જુલાઈ સુધી. આ મોન્સૂન બ્રેકમાં દરિયો ખૂબ જ રફ હોય છે અને માછીમારી કરવામાં પ્રતિબંધ મૂકવામાં આવે છે, તો આવા સમયમાં કોઈ પણ દરિયામાં માછીમારી કરવા માટે ના જાય. તમારા જીવનને એમાં જોખમ છે અને પોલીસ કેસ પણ કરી શકે અગર તમે માછીમારી કરતા પકડાઈ જાઓ તો. સાથે સાથે મારે માછીમારી ઇવન મોન્સૂન બ્રેક પતી જાય પછી પણ મારી તમામ માછીમારોને અપીલ છે કે તમે નિયમોનું પાલન કરો. ફિશરીઝ એક્ટમાં જે તમે અલગ અલગ રૂલ્સ બતાવવામાં આવ્યા છે, ફિશરમેન અવેરનેસ પ્રોગ્રામમાં જે તમે અલગ અલગ સમજાણ કરવામાં આવે છે, આ તમામનું પાલન કરો. આ તમામ રૂલ્સ તમારા સેફટી માટે, તમારા ભલાઈ માટે, અને તમે સુખરૂપ રીતે પાછા એની તમારા ફેમિલી સાથે જીવી શકો, આના માટે બનાવવામાં આવેલ છે. તો પોલીસનો સહકાર્ય કરો, કોસ્ટગાર્ડનો સહકાર્ય કરો, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ તમે દેખાય, કોઈ શંકાસ્પદ બોટ તમે દેખાય, તો તરત જ તમારા મરીન પોલીસ સ્ટેશન્સને કાં તો તમારા નજીક જે પણ સિક્યોરિટી એજન્સી હોય એમને જાણ કરો. તમે તરત જ મદદ આપવામાં આવશે. અને તમે કોઈ પણ એવી વસ્તુની જાણ કરવી હોય તો 1093 જે કોસ્ટલ પોલીસનો હેલ્પલાઈન નંબર છે એમાં ફરજિયાત અને જરૂર જાણ કરજો. ઝડપમાં ઝડપ તમે સહકાર્ય આપવામાં આવશે અને તમારી મદદ કરવામાં આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ.
1: શ્રોતા મિત્રો, કોસ્ટલ સિક્યુરિટી સંદર્ભમાં ગુજરાત કોસ્ટલ પોલીસના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સુબોધ માનકર સાહેબ આકાશવાણી સ્ટુડિયોઝના ઉપસ્થિત રહ્યા અને આપને ખૂબ સુંદર ઉપયોગી માહિતી આપી, તેના માટે માનકર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ.
2: દરિયાઈ સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા, આ વિષે ગુજરાત કોસ્ટલ સિક્યુરિટીના પોલીસ અધિક્ષક શ્રી સુબોધ માનકરની હિતેશ માવાણીએ લીધેલી મુલાકાત હમણાં જ આપે સાંભળી. અને હવે સાંભળશો વિરાજ ઉપાધ્યાય અને બીજલ ઉપાધ્યાયના સ્વરોમાં મહેશાની શબ્દરચના.

યેસુદાસે ગાયેલી મહેશાની શબ્દરચના આપે સાંભળી. આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો.

0: આ વાર્તા છે એક ગૃહિણી અને એના અંતરમનની. વીજળીનું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ, બધું થઈ ગયું.
1: બની ગયું બજેટ?
0: હા,
1: 5000 બચી ગયા. તો નવી સાડી લઈએ?
0: ના, ગયા મહિને જ તો લીધી હતી.
1: હજી એક
0: નહીં, પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચતને બેંકમાં જમા કરો અને પૈસાને વધતા જુઓ.
1: આવી મોટી.
0: હવે જા ભાઈ.
2: RBI કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

0: મુકેશજીના જન્મદિવસે એમના દ્વારા ગવાયેલ આ સુમધુર ગીત સાથે વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહ્યા કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત છે, હાર્દિક અભિવાદન છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, કહેવાય છે કે જે જન્મે છે એમનું મૃત્યુ નિશ્ચિત છે,
1: પરંતુ જન્મ અને મૃત્યુ વચ્ચે વ્યક્તિ જે ગાથા લખે છે એ જ એને અમર બનાવે છે. મુકેશજીએ આમ તો ઘણા બધા અલગ અલગ પ્રકારના ગીતો ગાયા છે, પરંતુ દર્દ ભર્યા ગીતો એ એમની વિશેષતા રહી.
0: ખૂબ બધા ગુજરાતી ગીતોમાં પણ એમણે પોતાનો કંઠ આપ્યો છે. એમના સ્વર સાથે, એમણે ગાયેલા ગીતો સાથે તેઓ હર હંમેશ આપણા સ્મરણમાં રહ્યા છે. ગુજરાતી સંગીતમાં મુકેશજીનો અવાજ એક અલગ જ સ્થાન ધરાવે છે.
1: ભક્તિ હોય, લોકભાવના હોય કે પ્રેમની અભિવ્યક્તિ, દરેક પ્રકારના ગીતમાં તેમણે પોતાની આગવી છાપ છોડી છે. તેમને અનેક પ્રતિષ્ઠિત સન્માન મળ્યા અને તેમના ગીતો આજે પણ મન મસ્તિષ્કમાં ગુંજી રહ્યા છે.
0: આજના તેમના જન્મદિને તેમને ભાવસભર અંજલિ સાથે શરૂ કરીએ આજની પત્રો અને ઇમેલ્સની સફર. તો સૌથી પહેલો આ પત્ર છે મારી પાસે જિલ્લા ખેડા તાલુકા નડિયાદ મુકામ ઉત્તરસંડાથી સૈયરમાં શાયરીના ફૂલ ખીલવતા શાયર મિત્ર રમેશ એલ ભાટિયાનો. અરે અરે, યે ક્યા, આજ તો ઉન્હોને અપની ચોરી કા ઇઝહાર કિયા હૈ ઓર ખત મેં લિખા હૈ, મેં હું અંજાના ચોર, ચુરા લેતા હું મેં આકાશવાણી કા અનમોલ ખજાના. કભી અર્ચના મેં ભક્તિ ગીતો સે પ્રભુ કે દર્શન ચુરા લેતા હું, કભી સુગમ સંગીત કે ગીતો કી બંસરી ચુરા લેતા હું, કભી ગુલ મહોર કે બગીચો સે ગીતો કી મહેફિલ ચુરા કર મનોરંજન કી જેલ મેં જિંદગી બસર કરતા હું, કભી સહિયર કે મેઘ ધનુષ કી મીઠાશ મેં દોનો બહેનો કી રેડિયો તરંગો સે ભેજી હુઈ મીઠાઈ ભી ખા લેતા હું. રમેશભાઈ, તમે તો અમને ડરાવી જ દેતા હતા, હા કે લેકિન અગર ચોરી એસી હૈ તો આપકે મુંહ મેં ઓર દો લડ્ડુ હમારી તરફ સે.
1: તો રમેશભાઈના પત્ર બાદ હવે આ પત્ર છે ગાયત્રીનગર સરખેજથી સહિયર સખી નંદુબેનનો. સાથે છે વર્ષા, દક્ષા, ધરતી, મનુબેન, પિંકી, તપન તથા મુકેશભાઈ. નંદુબેન લખે છે કે સહિયરના અમે નિયમિત શ્રોતા મિત્રો છીએ અને

0: આ કાર્યક્રમ અમારો મનગમતો કાર્યક્રમ છે. હિતેશ માવાણીની પ્રસ્તુતિ અને બંને બહેનોની રજૂઆત ખૂબ જ સારી હોય છે. આપ બંનેની બોલવાની છટા મનને આનંદિત કરી દે છે. તારીખ 8 મે વિશ્વ રેડક્રોસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તેમજ વિશ્વ થેલેસીમિયા દિવસ પણ હતો. વત્સલ શાહ સાથે વાતચીત ખૂબ સારી લાગી. આ આખો કાર્યક્રમ ખૂબ ગમ્યો. 11 મે ના રોજ મેહુલભાઈ સાથેની વાતચીત પણ સારી લાગી. ફરમાઈશી ગીતો પણ ગમ્યા. પ્રવીણભાઈની પસંદગીનું ભજન ગમ્યું. તો 15 મે ના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવવામાં આવે છે. સંપ ત્યાં જમ્પ, આ વિચાર પરિવારમાં હોવો જોઈએ. ડિલિવરી બોયની વાત પણ સારી લાગી, હૃદયમાં સોંસરી ઉતરી જાય તેવી. પરિવારને સાથ સહકાર જરૂરથી આપજો, વડીલોને સાચવજો અને એમને એકલવાયું ના લાગે તેમની સાથે એવું વર્તન રાખજો. ડૉક્ટર ભૈરવી પરીખ હોમિયોપેથિક ડૉક્ટર છે. એમણે કાયમી રોગો વિશે સારી જાણકારી આપી અને 18 મે ના રોજ કાવ્ય વાંચીને શરૂઆત કરી. ગઝલકાર નાટ્યકાર આદિલ મંસૂરીની પુણ્યતિથિ હતી. એમનું કાવ્ય વાંચ્યું તે ખૂબ જ ગમ્યું. મનહર ઉદાસની ગઝલ પણ ગમી. નંદબેન, આપનો સહ્યર કાર્યક્રમ માટેનો પ્રેમ છે ને અમને બહુ જ પ્રોત્સાહિત કરે છે. ખરેખર સખીઓ કાર્યક્રમ નિયમિત સાંભળીને પરિવારને સાચવતા સાચવતા અભિપ્રાય લખવાનો સમય નીકાળે ને અમને ખૂબ આનંદ આવે.
1: સૈયર સખી નંદુબેનના પત્ર પછી હવે આ પત્ર છે જામનગરથી 84 વર્ષના અમારા નાના ભાઈ બાબુભાઈ દરજીનો. એમની સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. આજની તેમની સ્પેશિયલ વન લાઇનર છે, મહેનતનું ફળ મોડું હોય છે પણ ખૂબ જ મીઠું હોય છે. હો ભાઈ, જી બિલકુલ બાબુભાઈ, નાના મોટા સૌને ઉપયોગી થાય એવી આ નાની પણ ખૂબ જ સમજવા જેવી વાત આજે આપે લખી છે. આગળ તેઓ જણાવે છે કે આકાશવાણીનો સૈયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ. એમાં આવતી અવનવી મુલાકાતમાં ઘણું ઘણું જાણવાનું મળે છે. તારીખ 26 મે જૂનના રોજ ડેન્ટિસ્ટ ડોક્ટર ભાવિકા શાહની મુલાકાતમાં જે દાંતના દુખાવાની વાતો કરી, દાંતની સફાઈ તથા બ્રશ કરવાની વાતો કરી તે સુપરહિટ હતી. દાંતના રોગો વિશેની જે વાતો કરી એમાં ઘણું જાણવાનું મળ્યું. કાર્યક્રમમાં મહોરમ વિશેની હજરત ઇમામ હુસેનની જે વાતો કરી તેમાં પણ ઘણું જાણવાનું મળ્યું. તારીખ 22 જૂનના રોજ વિધવા બહેનો વિશેની, સ્ત્રીના જીવન વિશેની, માનસિક તનાવની, વૃદ્ધ મહિલાઓની વાત કરી તે ખૂબ જ સાચી હતી. તો વળી 24 મે જૂન બુધવારના દિવસે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી મહિલા દિવસે હંસા મહેતાની જે માહિતી આપી તે ખૂબ ગમી. શ્રોતાઓના પત્રોના સરસ જવાબો આપ્યા, મારા પત્રોનો પણ જવાબ આપ્યો, સાંભળીને આનંદ આનંદ થઈ ગયો. ગીત સંભળાવ્યું તે પણ ગમ્યું. જી બાબુભાઈ જી, ઘણા બધા કાર્યક્રમોની સમીક્ષા આજે તો આપે લખી મોકલી છે. આટલું ધ્યાનપૂર્વક આ કાર્યક્રમ સાંભળો છો એ જાણીને ખૂબ જ સારું લાગી રહ્યું છે. પત્ર લખીને આપનો અભિપ્રાય અમારા સુધી પહોંચાડવા બદલ આભાર.
0: તો બાબુભાઈના સુંદર પત્ર બાદ હવે આ બે પત્રો છે ભાવનગરથી ગાગરમાં સાગર રૂપી પત્રો લખનાર આપણા વિશિષ્ટ શ્રોતા મિત્ર પ્રવીણચંદ્ર પી વાઘેલાના. લખે છે કે આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સહ્યર કાર્યક્રમ જે આપની ત્રિપુટી દ્વારા પ્રસારિત અને રજૂ થાય છે તે દરેક કાર્યક્રમને અતિ સુંદર અને સુમધુર બનાવી દે છે. કાર્યક્રમમાં આપ શ્રી બહેનો દ્વારા જે વાતો કરવામાં આવે છે, ઉપરાંત મુલાકાતો, વાર્તાલાપ અને પત્રોના જવાબો, ઇમેલનું વાંચન, ગીતોની પ્રસ્તુતિ લાજવાબ અને બેમિસાલ હોય છે. કાર્યક્રમની ઉમદા, ઉત્કૃષ્ટ અને ઉત્તમ રજૂઆત માટે ત્રિપુટીને જેટલા અભિનંદન અને ધન્યવાદ આપીએ તે ઓછા પડે. હવે એમણે એમને ગમતા કાર્યક્રમની સમીક્ષા લખી મોકલાવી છે કે 15 અને 22 જૂન સોમવારના કાર્યક્રમોમાં આપ બંને બહેનો દ્વારા રજૂ થયેલ યોગ દિનની વાતો, હિતેશ માવાણી દ્વારા શિક્ષિકાબેન રેખા વ્યાસ સાથેનો વાર્તાલાપ અને એક ગુજરાતી ગીત ખૂબ સુંદર રહ્યા, સાંભળવાની મજા આવી. ત્યારબાદ ફિલ્મી ક્ષેત્રે વિલન તરીકે ભૂમિકા ભજવનાર અમરીશ પુરીના જન્મદિનને અનુલક્ષીને વાતો, તેમજ ઉત્કર્ષ મરાઠે દ્વારા મહિલા વિધવા દિવસ નિમિત્તે રાજેશભાઈ સાથેની મુલાકાત અને શ્રોતામિત્રોના પસંદગીના ગીત સાંભળવાની મજા આવી. તો 17 અને 24 જૂન બુધવારના રોજ સહ્યર કાર્યક્રમમાં આપ બંને બહેનો દ્વારા રજૂ થયેલ યોગાસન, પ્રાણાયામ વિશેની વાતો, શ્રોતામિત્રોના પત્રો અને ઇમેલ્સના ઉત્તરો અને મારો એક પત્ર વાંચ્યો તે સાંભળવાનો આનંદ આવ્યો. ત્યાર પછી આપ બંને બહેનો દ્વારા આંતરરાષ્ટ્રીય વિશ્વ સ્તરે મહિલાઓના હિસ્સા પરનો વાર્તાલાપ હંસાબેન મહેતા સાથે હતો તે

0: તેમજ પત્રો અને ઇમેલ્સના ઉત્તરો સાંભળીને ખૂબ જ આનંદ થયેલો. તો વળી બીજા પત્રમાં પ્રવીણચંદ્રજી લખે છે કે 19 અને 26 જૂન શુક્રવારના કાર્યક્રમોમાં યોગ દિવસની સુંદર વાતો, નમ્રતા મોદી દ્વારા યોગના વિવિધ પ્રકારો પરનો વાર્તાલાપ, આપ બંને બહેનો દ્વારા સંઘર્ષમાં જાતીય હિંસા નાબૂદ કરવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ આ વિશેની વાતો, તેમજ ભાવિકા શાહ સાથે દાંતના દુખાવા અને તેને દૂર કરવાના ઉપાયો વિશે સુંદર વાતો રજૂ થઈ અને છેલ્લે મોહરમ તાજિયા પરની વાતો સાંભળવા મળેલ, બે ગુજરાતી ગીતો પણ સાંભળ્યા. આ કાર્યક્રમો માટે પ્રસ્તુતકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન. વાહ પ્રવીણચંદ્રજી, આટલા વિગતવાર અભિપ્રાય બદલ આપનો આભાર. અને ત્યારબાદ શ્રોતા મિત્રો, એમણે આકાશવાણીના તમામ ઉદ્ઘોષો ત્યારબાદ શ્રોતા મિત્રો એમણે આકાશવાણીના તમામ ઉદ્ઘોષકો, સહિયર ટીમ, પ્રસ્તુતકર્તા માવાણી સર અને આકાશવાણી તેમજ સહિયરના સર્વે શ્રોતા મિત્રોને અષાઢી બીજ જગન્નાથ યાત્રાની શુભેચ્છાઓ પાઠવી છે, તેમજ બહેનોને ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રતની ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. પ્રવીણચંદ્રજી, અમારા સર્વે તરફથી આપને પણ આવનારા વિશેષ દિવસોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને અંતમાં આપે એક સરસ મજાનો સુવિચાર લખ્યો છે તે વાંચું છું. ઈશ્વરની સૃષ્ટિમાં અવ્યવસ્થિત કશું થતું નથી, બધું જ ગોઠવાયેલું છે.
1: મિત્રો, પત્રોની આજની આપણી સફર ચાલુ જ છે, પરંતુ આ સફરમાં આગળ વધીએ તે પહેલા મુકેશજીના સ્વરે ગવાયેલ વધુ એક ગીત સાંભળીએ, જેની ફરમાઈશ કરી છે જામનગરથી ધર્મેન્દ્રસિંહજીએ.

0: પત્રોની સફરમાં આગળ વધીએ તો હવે આ પત્ર છે ગામ જાડિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી સૈયરના યંગેસ્ટ અને સ્વીટેસ્ટ પત્ર મિત્ર વિવેક માધુભાઈ ચૌહાણનો. વિવેકની સાથે છે માધુભાઈ, લખમણભાઈ, ચેતનાબેન, અસ્મિતા, રાહુલ, વિજય અને આર્યન. વિવેકભાઈ લખે છે કે અમે બધા સૈયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ ખૂબ જ સરસ આવે છે. આ મારો બીજો પત્ર છે. મારા પપ્પા કહેતા હતા કે તારીખ 22 જૂનનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. વિધવા બહેનોને પડતી મુશ્કેલીઓ અને તેમને મળતી સહાય વિશેની માહિતી ખૂબ સરસ હતી. આગળ વિવેક જણાવે છે કે હવે અમારે વેકેશન ખુલી ગયું છે. હું હવે 3જા ધોરણમાં આવી ગયો છું. મારા પપ્પા માધુભાઈ તમારા બધા કાર્યક્રમ સાંભળે છે અને રેકોર્ડિંગ કરે છે. હું શાળાએથી આવીને કાર્યક્રમ સાંભળું છું. મજા આવે છે. મારી શાળા ખૂબ સરસ છે અને શાળાના તમામ શિક્ષકો પણ સરસ છે. વાહ વાહ ને વિવેકભાઈ, આટલી નાની ઉંમરમાં તમે તો બહુ સરસ પત્ર લખો છો ને કાંઈ. બીજી વાર પત્રમાં એ પણ જણાવજો કે તમને રમતગમતમાં રસ છે કે નહીં અને શું રમવું ગમે છે. હો ને,
1: વાહ. વિવેકભાઈના પત્ર બાદ હવે આ પત્ર છે મુકામ પોસ્ટ નિયોલ જિલ્લા સુરતથી અનિલભાઈ દેસાઈનો. જણાવે છે કે ઘણા લાંબા સમય બાદ આપને પત્ર લખું છું. જી અનિલભાઈ, આ વાત તો સાચી. આપનો પત્ર સાચે જ ઘણા લાંબા સમય બાદ મળ્યો છે. તો હવે પત્રો નિયમિત રીતે લખવાનો સિલસિલો ચાલુ રાખજો હને. તો પત્રમાં આપે જણાવ્યું છે કે આપ નિવૃત્ત રેલવે સિનિયર સિટીઝન છો અને આપની વય 86 વર્ષની છે. નિવૃત્ત થઈએ લગભગ 26 વર્ષ થયા અને નાનપણથી આપને રેડિયોનો શોખ છે અને હજી આ વયે પણ આ શોખ ચાલુ જ છે. મને પત્ર લખવાનો પણ ગાંડો શોખ છે અને ફોન ઇન રેડિયો સ્ટેશન પર મારા અભિપ્રાયો પણ આપું છું. હું આકાશવાણી અમદાવાદ કેન્દ્રનો વર્ષો જૂનો પુરાનો શ્રોતા છું. આકાશવાણીની પ્રસારણ યાત્રાને 90 વર્ષ થયા તે પ્રસંગે હું પત્ર લખી શક્યો નહોતો, પરંતુ હવે સર્વે ભાઈઓ બહેનોને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ પહોંચાડું છું. આકાશવાણીના માધ્યમથી જ્ઞાન મળે છે, મનોરંજન સાથે જ્ઞાનમાં વધારો કરે તેવા વાર્તાલાપ, મુલાકાત, નાટક, ફિલ્મી સંગીત રજૂ થાય છે અને વર્ષોથી આ જ રીતે પ્રસારણ ચાલતું આવ્યું છે અને હજી પણ આ જ રીતનું પ્રસારણ કાર્યરત છે. આકાશવાણીને લાખો લાખો સલામ અને શુભેચ્છાઓ. વાહ અનિલભાઈ, આપના વિશે જાણીને ખૂબ જ આનંદ થયો અને આપ આ ઉંમરે પણ નિયમિત રેડિયો સાંભળો છો અને ચૂકી ગયા હતા તો 90 વર્ષની પ્રસારણ યાત્રા નિમિત્તે હવે આપે શુભકામનાઓ પાઠવી અમને ખૂબ ગમ્યું. આવી જ રીતે કાર્યક્રમ સાંભળતા રહેજો.
0: અને હવે આ પત્ર છે વીંછિયા રાજકોટથી સૈયરના શાંતિપ્રિય ધર્મપ્રિય શ્રોતા મિત્ર શાંતિલાલ ઉકમચંદ માથુકિયાનો. સાથે છે પરેશકુમાર, ઉષાબેન, હર્ષાબેન, કાજલબેન, વત્સલ તથા સમગ્ર માથુકિયા પરિવાર. જણાવે છે કે જ્યારે હિતેશભાઈ પત્રોના પ્રત્યુત્તર આપે છે ત્યારે સાથે સાથે જાણવાલાયક માહિતી પણ ખૂબ સરસ આપે છે. કાર્યક્રમમાં જૈન ધર્મ વિશે જે માહિતી આપી એ ખૂબ ગમી. બંને બહેનો મીઠી મધુરી વાણી અને શબ્દોથી પત્ર લખનાર દરેક શ્રોતાને ખુશ ખુશાલ કરી દે છે, જે સાંભળીને અમોને ઓર પણ આનંદ થાય છે. આટલી લાગણી બદલ સૈયરની ટીમનો ખૂબ ખૂબ આભાર. શાંતિલાલજી, આભાર તો અમે આપનો માનીએ છીએ. લાગણીથી તરબતર અમારી ચિંતા કરતા અમને શુભેચ્છા આપતા આપના પત્રો જ્યારે જ્યારે મળે છે અમે તો બસ ન્યાલ થઈ જઈએ છીએ. અને ખૂબીની વાત એ છે કે આ લાગણી, આ સ્નેહ અમારો અને તમારો સૌ શ્રોતાઓનો અરસપરસ છે. તો આગળ પત્રમાં શાંતિલાલજીએ એક ઉપયોગી વાત લખી છે કે મંદિરે જાઓ ત્યારે એક પ્રાર્થના આવી પણ કરજો. હે પરમાત્મા, ભૂખ્યાને ભોજન દે, તરસ્યાને પાણી દે, દુઃખમાં હોય તેને સમજ શક્તિ દે અને દર્દમાં હોય તેને સહન શક્તિ દે. જો આવી ભાવના ભાવશો તો તમારી સર્વ સદ ઈચ્છાઓ આપોઆપ પૂરી થઈ જશે. જી બિલકુલ શાંતિલાલજી, કારણ કે કહેવાય છે ને કે આ બ્રહ્માંડમાં તમે જે આપશો તે પામશો, એટલે હંમેશા બીજા માટે સારું જ વિચારવું જોઈએ.
1: તો હવે આ પત્ર છે ગામ લાઠીથી દીપકભાઈ પરમારનો. એમની સાથે છે રમણીકભાઈ, ગીતાબેન, નાના રાજકોટના કાળુભાઈ, જાનાબેન, યુવરાજ, કેતન, પાર્થ, કરસનદાસ બાપુ, જાળિયાના માધુભાઈ, અમદાવાદથી પ્રીતિબેન. લખે છે કે સહ્યર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને સારી એવી જાણકારી આ કાર્યક્રમમાંથી મળે છે. આપના તરફથી જ્યારે શ્રોતાઓના પત્રોના જવાબો અપાય છે ત્યારે ડબલ ખુશી મળે છે. કૃષ્ણ ભક્ત કવિ ઇબ્રાહીમ સૈયદ ઉર્ફે રસખાનની રચના લખું છું.

0: યોજનામાં તેમની સમાધિ છે. રસખાન જન્મ પણ કેવો લેવાની અભિલાષા રાખે છે. માનુસ હોઉં વહી રસખાન, બસુ વ્રજ ગોકુલ ગામ કે ગ્વારન, જો પશુ હોઉં કહાં બસ મેરો, ચરું નિત નંદ કી ઘેનું મંજારન, પાહન હો તો વહી ગિરી કો, જો ધર્યો કર છત્ર પુરંદર ધારન, જો ખગ હોઉં બસેરો કરું મિલી, કાલિંદી કુલ કદમ કી દારન. ભાવાર્થ પણ આપ્યો છે કે જો મનુષ્ય જન્મ મળે તો એવો મળજો કે ગોકુળનો ગોવાળિયો બનો, ભગવાન હું પશુ બનું તો મારો કોઈ ઉપાય નથી, પણ નંદજીની ગાયું ભેગું ચરવાનું મળે ને એવું કંઈ કરજો. જો પથ્થર બનાવે તો હે ઈશ્વર, તું મને ગિરિવરનો પથ્થર બનાવજે કે જેને ઇન્દ્રમાન ભંગ માટે ભગવાને ધારણ કરેલો, અને જો પક્ષી બનાવે તો પણ વાંધો નથી, પરંતુ યમુના તટે કદંબની ડાળે માળો બાંધીને રહું એવો પક્ષી મને બનાવજે. વ્રજનો સંબંધ છૂટે ને એવો કોઈ જન્મ એમને જોઈતો નથી, મુક્તિની ઈચ્છા શા માટે કરે. વાહ દીપકભાઈ, આપે બહુ સરસ મજાની વાત કરી, અને આપે જે ભાવાર્થ સમજાવ્યો તે ખરેખર સમજીને સાંભળીને મજા આવી ગઈ. તો અંતમાં આપે એક સરસ મજાનો સુવિચાર પણ લખ્યો છે તે વાંચું છું. માણસ જન્મ લે છે ત્યારે તેનું સરનામું હોય છે, છેલ્લી વિદાય લે છે ત્યારે તેનું સરનામું નથી હોતું.
1: તો મિત્રો, હવે આ બે ઇમેલ છે ગઝલ પ્રેમી શ્રોતા મિત્ર પરમાર અમિત કમલેશભાઈના, ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી. એમની સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ, રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા, ગારિયાધારના જગદીશભાઈ ગોહેલ ઉર્ફે દોસ્ત, ભાણિયા ભાણકીની આખી ટીમ, ક્ષેયા, મિત, ઉર્વેશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા અને નવા પધારેલા મહેમાન ભત્રીજી રીવાબેન. ઇમેલમાં તેઓ જણાવે છે કે સોમવારે કાર્યક્રમમાં વાર્તા સંગ્રહ મહતુ, લેખક રામ મોરીની વાર્તા તથા પઠન વૈશાલી ત્રિવેદી દ્વારા સરસ કરવામાં આવ્યું. બુધવારે ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સરસ હતો તથા મારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર. અને અન્ય શ્રોતા મિત્રોના ઇમેલ્સ અને પત્ર પણ સરસ હતા. શુક્રવારે સર્જક પ્રણવ ત્રિવેદીનો હિતેશ માવાણી સર સાથેનો સંવાદ સરસ, માહિતીસભર, ઉપયોગી, જ્ઞાનવર્ધક અને લાજવાબ હતો તથા ગુજરાતી ગીત પણ સરસ હતા. તો એમના બીજા ઇમેલમાં તેઓ જણાવે છે કે તારીખ 13 જુલાઈ સહયર કાર્યક્રમ અંતર્ગત વાર્તા 21મું ટિફિન સરસ લાજવાબ હતી, જે આકાશવાણી મુંબઈ અને સાહિત્ય અકાદમી દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. લાગણીસભર વ્યક્તિને પોતાના કામની પ્રશંસા ક્યાં લઈ જાય છે તેનું સરસ રીતે એમાં વર્ણન કર્યું હતું. તારીખ 15 જુલાઈના રોજ ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સરસ હતો. તારીખ 17 જુલાઈની શરૂઆતમાં ઉત્તરાયણ અને દક્ષિણાયન વિશેની માહિતી સરસ હતી. બ્લોગર દીક્ષા શાહનો ત્રિલોક સંગાણી સાથેનો વાર્તાલાપ ખૂબ સરસ, માહિતીસભર, ઉપયોગી, જ્ઞાનવર્ધક અને લાજવાબ હતો તથા ગુજરાતી ગીતો સાંભળીને પણ મજા આવી ગઈ. જી અમિતભાઈ, તમને મજા આવી ગઈ એ જાણીને અમને તો ડબલ મજા આવી ગઈ. બોલો, તો બસ આપણે આ જ રીતે અરસપરસ મજાની આપલે કરતા રહીશું, બરાબર ને?
0: તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે વલસાડથી રમૂજી સ્વભાવ ધરાવનાર આપણા શ્રોતા મિત્ર હોસંગ બરડીનો. લખે છે કે સહ્યર સાંભળવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ અમારા માટે બુધવારનો હોય છે, કારણ કે તે દિવસે તમારા મધુર કંઠે અમારા પત્રો અને ઇમેલ્સ, ક્યારેક આખા તો કેટલીક વાર સેન્સર કરીને રસપૂર્વક વાંચો છો, તેથી અમને ખૂબ મજા આવે છે. આપનો ખૂબ ખૂબ આભાર. જી હોસંગભાઈ, આપનું ઓબ્ઝર્વેશન તો ખરેખર કેવું પડે હા કાંઈ. તો આગળ આપે લખ્યું છે કે અત્યારે ચોમાસું ચાલે છે. બાળપણમાં આપણે બોલતા કે આવરે વરસાદ ગોવર્યો પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક, ખાતો હોય તો ખા નહી તો ચાલ્યો જા. વળી જો સવારે સ્કૂલે જતી વખતે વરસાદ પડતો હોય ને તો આપણે બોલતા કે રેઇન રેઇન ગો અવે, કમ અગેન અનધર ડે. જો કે મારી યાદો બાળપણની થોડી ઊંધી છે હા આના કરતા. જો સ્કૂલે જતી વખતે વરસાદ ના પડે ને તો અમે કહીએ કે આ વરસાદ છે ને બહુ લુચ્ચો વરસાદ છે, કારણ કે સ્કૂલ જવાના ટાઈમ જ નથી પડતો, બાકી આખો દિવસ વરસતો હોય છે. જો સ્કૂલે જતી વખતે વરસાદ પડે ને તો સ્કૂલમાં રજા પડે, એટલે એની મજા હોય.
1: તો મિત્રો, આ સાથે જ પત્રો અને ઇમેલ્સની આજની આ સફર અહીં જ પૂરી કરીએ, કારણ કે સ્ટુડિયોની ઘડિયાળ બતાવી રહી છે સમય આપની વિદાય લેવાનો. તો આજના દિવસ માટે બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને આપો અનુમતિ. આવજો, ફરી મળીશું. આજનો

કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો આ સરનામે. નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsaiyar@gmail.com.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર એક વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ. આજના કલાકાર હતા સ્નેહલ શેવડે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીટ સહિતના મુદ્દે વિપક્ષોના ભારે હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત. પરવાનગી વિના પ્રધાનમંત્રી નિવાસસ્થાનની બહાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધરણા પર બેસવાની ઘટનાની ભાજપે ટીકા કરી. જમ્મુ કાશ્મીરમાં પૂરના કારણે જનજીવન પર અસર, અનેક માર્ગો અવરજવર માટે બંધ. ભારતીય નૌકાદળમાં આઈએનએસ માલવન સામેલ કરાયું. વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો. અને સ્ક્વોશમાં ભારતીય ખેલાડીઓ અનાહત સિંહ અને આર્યવિન દિવાન વર્લ્ડ જુનિયર વ્યક્તિગત ચેમ્પિયનશીપમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. નીટ પેપર લીક કેસ સહિત વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના વિરોધના પગલે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા. પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી મુલતવી રહ્યા બાદ લોકસભા ફરી શરૂ થઈ ત્યારે વિપક્ષે પેપર લીકના મુદ્દા પર વિરોધ કરતા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની કામગીરીમાં વિક્ષેપને સહયોગ આપવા અપીલ કરી હતી. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે સરકાર નીટ પેપર લીકના મુદ્દા પર ચર્ચા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે ચર્ચા કયા સમયગાળા અને નિયમ હેઠળ થશે તે માટે તમામ પક્ષોના ફ્લોર લીડર્સને અપીલ કરી. જોકે હોબાળો ચાલુ રહેતા શ્રી બિરલાએ ગૃહને બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખ્યું. રાજ્યસભા પણ પ્રથમ બપોરે 12 વાગ્યા સુધી મુલતવી રહ્યા બાદ ફરી શરૂ થતાં વિપક્ષે નીટ મુદ્દા પર સૂત્રોચ્ચાર શરૂ કર્યા. ઉપાધ્યક્ષ હરિવંશે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, જોકે ભારે હોબાળો થતાં તેમણે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. પરવાનગી વિના પ્રધાનમંત્રી નિવાસસ્થાનની બહાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધરણા પર બેસવાની ઘટનાની ભાજપે ટીકા કરીને તેમને બેજવાબદાર ગણાવ્યા છે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે તેને ભારતના લોકશાહીના ઇતિહાસમાં શરમજનક દિવસ ગણાવ્યો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નિવાસસ્થાનની ગરિમાને જાણતા હોવા છતાં શ્રી ગાંધીએ બેજવાબદાર વર્તન દર્શાવ્યું. ભાજપના સાંસદે સુરક્ષા પ્રોટોકોલના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે પ્રધાનમંત્રીની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે સંઘર્ષના આ સમયગાળામાં પુરવઠા શૃંખલા સૌથી વધુ પ્રભાવિત થઈ છે. આજે ફિલિપાઇન્સના મનીલામાં આસિયાન મંત્રીસ્તરીય સમિટમાં બોલતા શ્રી જયશંકરે કહ્યું કે ઉર્જા, ખાદ્ય અને આરોગ્ય સુરક્ષાને હવે હળવાશથી લઈ શકાય નહીં. તેમણે કહ્યું કે ભારત અને આસિયાન દેશો તેમના ભવિષ્ય વિશે આશાવાદી છે અને તેથી પડકારોનો સામનો કરતી વખતે

0: તે તક પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ડોક્ટર જયશંકરે કહ્યું કે આ વર્ષ આસિયાન ભારત દરિયાઈ સહકાર વર્ષ છે. ભારત અને આસિયાન દેશો વધુ સ્થિર અને સુરક્ષિત ભવિષ્ય તરફ આગળ વધવા માટે સાથે મળીને કામ કરી શકીએ છીએ. કાશ્મીર ખીણમાં થઈ રહેલા સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. ગઈકાલે બડગામ જિલ્લાના બિરવાહ વિસ્તારમાં અચાનક આવેલા પૂરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે ઘણી જગ્યાએ દુકાનો અને અન્ય માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે. અનેક સ્થળોએ ભૂસ્ખલન થવાથી શ્રીનગર જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ આજે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. પ્રતિકૂળ હવામાનના કારણે વાર્ષિક શ્રી અમરનાથ યાત્રા પણ સ્થગિત છે. દરમિયાન જમ્મુ કાશ્મીર સરકારે પ્રવર્તમાન હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કાશ્મીર અને જમ્મુ વિભાગની તમામ સરકારી અને માન્ય ખાનગી શાળાઓ માટે ઉનાળુ વેકેશન 26 જુલાઈ સુધી લંબાવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં કટરા અને ત્રિકુટા પર્વતોમાં પ્રવર્તમાન પ્રતિકૂળ હવામાનના કારણે શ્રીમાતા વૈષ્ણોદેવી યાત્રા આજે સતત ચોથા દિવસે પણ સ્થગિત રહી છે. પ્રતિકૂળ હવામાન વચ્ચે સાવચેતીના પગલા તરીકે યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. યાત્રાળુઓને યાત્રા દરમિયાન શરૂ કરવા અંગે સત્તાવાર ચેનલ દ્વારા અપડેટ રહેવાની સલાહ આપવામાં આવી છે. યાત્રા સ્થગિત થતાં શ્રાઇન બોર્ડ દ્વારા કટરામાં ફસાયેલા યાત્રાળુઓ માટે ભોજન, પાણી, આશ્રય, તબીબી સહાય અને અન્ય આવશ્યક સેવાઓ પૂરી પડાઈ રહી છે. આગામી ખરીફ ખરીદી સિઝન દરમિયાન કેન્દ્રીય પુલ માટે પંજાબને 180 લાખ મેટ્રિક ટન ડાંગર ખરીદવા માટે કહેવામાં આવ્યું છે. ગઈકાલે ચંદીગઢ ખાતે યોજાયેલી પંજાબના મંત્રીઓના જૂથની બેઠક દરમિયાન આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંબંધિત રાજ્યના અધિકારીઓએ ભારત સરકારની માંગણી અંગે મંત્રીઓને માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડાંગર 2,462 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવામાં આવશે. મંત્રીઓને એ પણ જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન વર્ષે જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન પંજાબમાંથી અનાજની 75.67 લાખ મેટ્રિક ટન લે વેચ થઈ છે.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: ભારતીય નૌકાદળે આજે કર્ણાટકના કારવારમાં બીજા માહે ક્લાસ એન્ટી સબમરીન વોરફેર કોર્વેટ INS માલવનને તેના કાફલામાં સામેલ કર્યું, જે દેશના સ્વદેશી યુદ્ધ જહાજ નિર્માણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વાયુસેનાના વડા એર ચીફ માર્શલ AP સિંહે સ્વનિર્ભરતા તરફ નૌકાદળના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે INS માલવન દેશના દરિયાકાંઠે દરિયાઈ સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વધુમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું.
2: આત્મનિર્ભર ભારત જો હમને એક સપના દેખા હૈ હમ ઉસકે બહોત કરીબ આઈ જા રહે હૈ. બહોત જલ્દી ઇન્ડિયન નેવી ને યે સપના અપના લિયા થા. હમ લોગો ને દેર કરી હૈ બલ્કિ બીકોઝ વેરિયસ સેક્ટર્સ ટેક ડિફરન્ટ ટાઈમ્સ ટુ ગ્રો એન્ડ આઈ થિંક ઇન એઝ ફાર એઝ નેવલ શિપ બિલ્ડિંગ ઇઝ કન્સર્ન્ડ ઇન્ડિયા હેઝ ઓલવેઝ હેડ એન એજ એન્ડ વી હેડ કેરીડ અવર લેગસી ફોરવર્ડ એન્ડ ઇન મેકિંગ શિપ્સ. સો વેરી ગુડ પ્રોગ્રેસ હેઝ બીન મેડ ઇન આત્મનિર્ભરતા એઝ ફાર એઝ શિપ બિલ્ડિંગ ઇઝ કન્સર્ન્ડ.
0: સબમરીન વિરોધી યુદ્ધ જહાજ INS માલવન કોચીન શિપયાર્ડ દ્વારા આત્મનિર્ભર ભારત મિશન હેઠળ બનાવવામાં આવ્યું છે, જેનું નિર્માણ 80% થી વધુ સ્વદેશી સાધનો અને ટેકનોલોજીના ઉપયોગથી કરાયું છે. ભૂરાજકીય ચિંતાઓ વચ્ચે આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંક ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. સેન્સેક્સ 700 કરતા વધુ પોઈન્ટ, જ્યારે નિફ્ટી 200 પોઈન્ટ ઘટીને કારોબાર કરી રહ્યા હતા. રિયલ્ટી, બેન્કિંગ શેરો અને ફાર્મા સૌથી વધુ વેચવાલી હતી, જ્યારે તેનાથી વિપરીત FMCG, ઓટો અને કેપિટલ ગુડ્સના શેરોમાં લેવાલી જોવા મળી હતી. પશ્ચિમ નેપાળમાં આજે વહેલી સવારે 4.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જેનું કેન્દ્રબિંદુ કાઠમંડુથી લગભગ 900 કિલોમીટર પશ્ચિમમાં બજહાંગ જિલ્લાના કોટદેવલની આસપાસ હતું. ભૂકંપનો આંચકો પાડોશી બાજુરા અને દારચુલા જિલ્લામાં પણ અનુભવાયો હતો, જો કે ભૂકંપથી નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી. અમેરિકાએ સતત 11મી રાત્રે ઈરાન પર હુમલા શરૂ કર્યા. ઈરાને અમેરિકાને તેની પરમાણુ સુવિધાઓને નિશાન બનાવવા સામે ચેતવણી આપતા આ પગલું લેવાયું છે. અમેરિકાએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક વહાણવટાને જોખમમાં મૂકવાની ઈરાનની ક્ષમતાને વધુ નબળી પાડવા માટે આ હુમલા કરવામાં આવ્યા હતા. અગાઉ ઈરાને છેલ્લા 3 મહિનામાં વ્યૂહાત્મક જળમાર્ગ પરથી પસાર થતા 30થી વધુ વાણિજ્યિક જહાજ પર હુમલા કર્યા હતા. અમેરિકાએ આ હુમલાઓને ગેરવ્યાજબી ગણાવ્યા અને કહ્યું કે તેનાથી

સેંકડો નાગરિક નાવિકોને જોખમમાં મૂક્યા છે અને નેવિગેશનની સ્વતંત્રતાને નુકસાન થયું છે. ઇરાનના રાજ્ય પ્રસારણકર્તા ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન બ્રોડકાસ્ટિંગના જણાવ્યા અનુસાર અમેરિકા દ્વારા હુમલા શરૂ કરવાની જાહેરાત બાદ ઇરાનમાં અનેક સ્થળોએ હવાઈ હુમલા થયા હોવાના અહેવાલ છે. સ્ક્વોશમાં ભારતીય ખેલાડીઓ અનાહત સિંહ અને આર્યવીર દિવાન વર્લ્ડ જુનિયર વ્યક્તિગત ચેમ્પિયનશીપમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા. અનાહતે મહિલાઓની રાઉન્ડ ઓફ 32માં હોંગકોંગની ખેલાડીને પરાજય આપ્યો હતો. હવે તેમનો મુકાબલો મલેશિયા સામે થશે. આર્યવીર દિવાને રાઉન્ડ ઓફ 32માં દક્ષિણ આફ્રિકાના જોસેફ ક્રિસ્ટને પરાજય આપ્યો હતો. હવે તે અમેરિકા સામે રમશે. ચાઇના ઓપન બેડમિન્ટનમાં ચાંગઝોઉમાં આજે મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 32માં ભારતની પીવી સિંધુ ભારતની જ ઉન્નતિ હુડા સામે ટકરાશે, જ્યારે પુરૂષોની સિંગલ્સમાં લક્ષ્ય સેન રાઉન્ડ ઓફ 32માં જાપાનના યુશી તનાકા સામે ટકરાશે. દરમિયાન આયુષ શેટ્ટીએ પુરૂષોની સિંગલ્સ મેચમાં ઇન્ડોનેશિયાના અલ્વી ફરહાનને હરાવીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય જોડી એમઆર અર્જુન અને હરિહરન અમસાકારુનન આજે પુરૂષોની ડબલ્સ રાઉન્ડ ઓફ 32માં ચીન સામે ટકરાશે. જોકે મિક્સ ડબલ્સ રાઉન્ડ ઓફ 32માં રોહન કપૂર અને ઋત્વિકા શિવાની ગડ્ડેની ભારતીય જોડીનો ચીન સામે પરાજય થયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નીટ સહિતના મુદ્દે વિપક્ષોના ભારે હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત. પરવાનગી વિના પ્રધાનમંત્રી નિવાસસ્થાનની બહાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધરણા પર બેસવાની ઘટનાની ભાજપે ટીકા કરી. જમ્મુ અને કાશ્મીરમાં પૂરના કારણે જનજીવન પર અસર, અનેક માર્ગો અવરજવર માટે બંધ. ભારતીય નૌકાદળમાં આઈએનએસ માલવન સામેલ કરાયું. વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો. અને સ્ક્વોશમાં ભારતીય ખેલાડીઓ અનાહત સિંહ અને આર્યવીર દિવાન વર્લ્ડ જુનિયર વ્યક્તિગત ચેમ્પિયનશીપમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યમાં નશામુક્તિની લડતને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં 15 પ્રથારી ક્ષમતાવાળા નશામુક્તિ કેન્દ્રો શરૂ કરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ માટે નાણાંકીય વર્ષ 2026-27 માટે 14 કરોડ 90 લાખ રૂપિયાના ખર્ચને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી અત્યાર સુધી વિશેષ સારવાર માટે મોટા શહેરોનો સહારો લેતા નશાના વ્યસનથી અસરગ્રસ્ત લોકોને હવે પોતાના જિલ્લામાં જ સારવાર, કાઉન્સેલિંગ, માનસિક આરોગ્ય સેવાઓ અને પુનર્વસનની સુવિધા ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય વેરા વિભાગમાં પસંદગી પામેલા રાજ્યના 301 વેરા નિરીક્ષકોને નિમણૂકપત્ર અર્પણ કર્યા. ગાંધીનગરમાં યોજાયેલા નિમણૂકપત્ર એનાયત સમારોહમાં શ્રી પટેલે નવનિયુક્ત વેરા નિરીક્ષકોને અભિનંદન પાઠવતા રાષ્ટ્રનિર્માણમાં યોગદાન માટે પ્રેરિત કર્યા હતા. મુખ્યમંત્રીએ કર્તવ્યનિષ્ઠા, પારદર્શકતા અને પ્રામાણિકતા સાથે જનસેવાની ભાવનાથી ફરજ બજાવવા નવનિયુક્ત અધિકારીઓને સંદેશ આપ્યો હતો. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થતાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પાણીમાં ગરકાવ થયા છે. બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ 1.25 ઇંચ જેટલો વરસાદ વલસાડ તાલુકામાં નોંધાયો. સમગ્ર વલસાડમાં વરસાદના કારણે જનજીવનને અસર થઈ છે. દરમિયાન 284 જેટલા બંધ કરાયેલા માર્ગ પર પોલીસ બંદોબસ્ત અને બેરીકેટિંગ ગોઠવાયું છે, જ્યારે નાના પોંઢામાં ખાનગી બસ અને ધરમપુરમાં પૂરમાં ફસાયેલા 16 જેટલા લોકોને બચાવાયા તો જિલ્લા તંત્રને હાઈ એલર્ટ મોડ પર રખાયું. દરમિયાન ઔરંગા નદીના ભૈરવી બ્રિજ પર નદીનું જળસ્તર 4.5 મીટરે પહોંચતા કાંઠા અને નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ગત 24 કલાકમાં અંદાજે 10 ઇંચ જેટલો વરસાદ થતાં જનજીવનને વ્યાપક અસર થઈ છે.
1: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં છેલ્લા 24 કલાક દરમિયાન 10 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે વરકુન રોડ, એરપોર્ટ રોડ તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રવાહિત બન્યો છે. મધુવમ ડેમથી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યો છે, જ્યારે દરિયાની ભરતીના કારણે જલજમાવની સ્થિતિ વધુ ગંભીર બની છે. પરિસ્થિતિને જોતા આજે સરકારી શાળાઓ, આઈટીઆઈ અને એન્જિનિયરિંગ કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રશાસન પૂર નિયંત્રણ વિભાગની વિભિન્ન ટીમો
0: તાપીમાં વરસાદના કારણે કેટલીક ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 18 અને જિલ્લા પંચાયત હસ્તકના 49 જેટલા માર્ગ બંધ કરાયા. તો સોનગઢનો ડોસવાડા બંધ ફરી છલકાતા ખેડૂતોએ રાહત અનુભવી છે, તેમજ નીચાણવાળા 17 ગામને સાવચેત રહેવા જણાવાયું છે. ભરૂચના હાંસોટ અને અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું. પંચમહાલમાં ગત 20મી તારીખથી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મોરબીમાં પણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. સુરતમાં મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે ઉધના નવસારી માર્ગ પર સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું, સાથે જ તાત્કાલિક પાણીનો નિકાલ કરવા સૂચના આપી હતી. રાજ્યમાં આગામી 27મી તારીખ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. દરમિયાન આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે તથા મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે

0: વરસાદની આગાહી છે. માછીમારોને આજથી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં દીપડા બાબતે અફવાઓ ન ફેલાવવા સામાજિક વનીકરણ વિભાગે નાગરિકોને અપીલ કરી છે. નાયબ વન સંરક્ષણે જણાવ્યું કે ઘુમામાં વહેલી સવારે દીપડો કેમેરામાં કેદ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં ગઈરાત્રે ચાંદખેડામાંથી દીપડો રેસ્ક્યુ કરવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો, જે પણ અફવા હતી. અન્ય કોઈ રાજ્યનો જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો કરાયો હતો. આ પ્રકારની અફવાથી બચવા અને અફવા ન ફેલાવવા પણ લોકોને વિનંતી કરવામાં આવી છે. બોટાદની એક સરકારી શાળામાં પ્રવેશ મેળવવા લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. અદ્યતન સુવિધાથી સજ્જ આ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રાથમિક શાળામાં સરકારી કર્મચારીઓના 82થી વધુ બાળકો અભ્યાસ કરે છે. ઉચ્ચ શિક્ષણ આપતી આ શાળામાં પ્રેક્ટિકલ સ્માર્ટ બોર્ડ, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, પર્યાવરણ તેમજ વિજ્ઞાન પ્રયોગશાળા છે. શાળાના આચાર્ય ભૂમિકા પટેલ જણાવી રહ્યા છે કે આ શાળામાં ટેકનોલોજી સાથે જ્ઞાન અને શિક્ષણ આપવામાં આવે છે, જેથી બાળકોની સ્કિલ પણ વધે છે.
1: અમે હંમેશા કહીએ છીએ કે સરકારી શાળા શ્રેષ્ઠ શાળા. અત્યારે સરકારશ્રીની સુવિધાથી દરેક વર્ગોમાં સ્માર્ટ બોર્ડ છે, ઇન્ટરનેટ ફેસિલિટી ચાલુ છે, તેમજ કમ્પ્યુટરની અદ્યતન લેબ છે. એ સાથે LBD લેબ છે કે જેમાં પ્રેક્ટિકલ દ્વારા બાળકોને જીવંત શિક્ષણ આપવા અમે પ્રયાસ કરીએ છીએ. અવનવી વિવિધ પ્રવૃત્તિઓ જેના કારણે શિક્ષણ નવીનતમ, અનુભવજન્ય અને એક નવી શિક્ષણ નીતિને અનુરૂપ બાળકો માટે ખૂબ જ આનંદદાયી બની રહ્યું છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ મોરબી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક રવિ મોટવાણી. મોરબી જિલ્લામાં વરસાદી માહોલ જામતા લોકો રાહતનો અનુભવ કરી રહ્યા છે. શહેરમાં હાલ 1.5 ઇંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા દેશમાં સહકારી પ્રવૃત્તિને વેગ આપવા અપાયેલા સહકારથી સમૃદ્ધિના સંકલ્પ અન્વયે મોરબીમાં ગત 29 જૂનથી 6 જુલાઈ સુધી રાષ્ટ્રીય સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી. ઉજવણીના પહેલા દિવસે મોરબી જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ડોક્ટર બીએન પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ ઉજવાયો. આ કાર્યક્રમ અંતર્ગત છેવાડાના માનવી સુધી સહકાર ક્ષેત્રની ઉમદા ભાવનાને વધુ મજબૂત કરવા અને જન જન સુધી સહકારનો સંદેશ પહોંચાડી આર્થિક ઉત્કૃષ્ટતા લાવવાના ઉદ્દેશ સાથે જિલ્લાની વિવિધ સહકારી બેંક, દૂધ ઉત્પાદક સહકારી સંઘ, ખરીદ વેચાણ સંઘ, તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ એટલે કે એપીએમસી તેમજ ગ્રામ્ય સ્તરની પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ ખાતે વિશેષ આયોજન કરાયું હતું. તેમાં સંસ્થાઓના પદાધિકારીઓ, વહીવટી કર્મચારીઓ અને ઉપસ્થિત સભાસદોએ એકત્રિત થઈ પરસ્પર એકતા અને સહકારના શપથ ગ્રહણ કર્યા હતા તેમ મોરબી જિલ્લા રજિસ્ટ્રારની યાદીમાં જણાવાયું. ચોમાસુ મોસમને ધ્યાનમાં રાખી ખેડૂતો છેતરપિંડીનો ભોગ ન બને તે માટે નાયબ ખેતી નિયામક દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી. તે મુજબ ખેડૂતોએ ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત પરવાના કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સહકારી સંસ્થાઓ અથવા જાણીતા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. કોઈપણ સંજોગોમાં બિન અધિકૃત વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી આવી ખરીદી ન કરવા અનુરોધ કરાયો છે. જિલ્લાને પ્રવાસન નકશા પર વધુ સુદૃઢ સ્થાન અપાવવા અને અહીંના ઐતિહાસિક વારસાના જતન માટે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં પ્રવાસન વિકાસ સોસાયટીની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. તેમાં કલેક્ટરે પ્રવાસન સોસાયટીના વર્તમાન વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. તેમણે વાંકાનેરના પ્રખ્યાત ધાર્મિક સ્થળ લાલજી ભગતની જગ્યાના સર્વાંગી વિકાસની દરખાસ્ત તૈયાર કરી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને મોકલી આપવા ચર્ચા કરી. આ સાથે જ સુપ્રસિદ્ધ તીર્થધામ જડેશ્વર ખાતે ચાલી રહેલા પ્રવાસન વિકાસકારોની પ્રગતિ તેમજ મચ્છુ ડેમ 2 ખાતે પ્રવાસીઓ માટે આકર્ષક આઈલેન્ડ વિકસાવવા અંગે સઘન સમીક્ષા હાથ ધરી

જરૂરી વહીવટી મંજૂરીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠક દરમિયાન પ્રાસંગિક સૂચન આપતા રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલાએ કહ્યું હતું કે મોરબી જિલ્લો અદ્ભુત સાંસ્કૃતિક વિરાસત ધરાવે છે. આ જગ્યાઓને ઓળખી તેની યોગ્ય યાદી બનાવવી જરૂરી છે, જેથી આ હેરિટેજ સ્થળોનું સુવ્યવસ્થિત પુનઃસ્થાપન અને સમારકામ કરી શકાય. દેશને ક્ષયમુક્ત કરવાના હેતુસર કાર્યરત ક્ષયમુક્ત ભારત અભિયાન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારીના સંયુક્ત માર્ગદર્શન હેઠળ નવા બસ સ્ટેન્ડ એસટી ડેપો ખાતે મહાઆરોગ્ય શિબિર યોજાઈ ગઈ. જન જન કા રખે ધ્યાન ટીબી મુક્ત ભારત અભિયાનની રાષ્ટ્રીય વિષયવસ્તુ હેઠળ યોજાયેલી આ શિબિરમાં એસટી નિગમના 145થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓએ તપાસ કરાવી હતી. ખેડૂતોને ખેતીવાડી ખાતાની સરકારી યોજનાઓનો લાભ ઘર આંગણે મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ નવું આઈ ખેડૂત પોર્ટલ કાર્યરત કરાયું છે. આ અદ્યતન પોર્ટલ પર આ વર્ષે ખેતીવાડી વિભાગની મહત્વાકાંક્ષી એવી મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી કપાસ ક્રાંતિ યોજનાના નિદર્શન ઘટક હેઠળ સહાય મેળવવા ઇચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ યોજના હેઠળ લાભ મેળવવા ખેડૂતો 24 જુલાઈ સુધી ઓનલાઈન અરજીપત્રક ભરી શકશે. હમણાં જ આપ મોરબી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રવિ મોટવાણી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું અમી કુટી ચાઈ ગયેલી વંચિત કુકમાવાલાની રચનાથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

नमस्कार, 354.9 दशांश मीटर्स अर्थात 846 किलोहर्ट्ज पर આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજના 5 થવા આવે છે. અમારી આજની બીજી સભાના કાર્યક્રમોની શરૂઆત કરીએ.

0: समाप्त हुआ।
1: આજ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર સાંભળી અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો। અત્યારે 5:10 ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ। નવનીત શુક્લના સ્વરમાં લોકસંગીત સાંભળીશું 5:45। યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30। જેમાં બિલીવ યુ કેન એન્ડ યુ આર હાફ વે ધેર અંગ્રેજી વાર્તાલાપ અપાશે। 7:22 ખેડૂત ભાઈઓ બહેનો માટેનો કાર્યક્રમ ગામનો છોરો, જેમાં સરકારશ્રી સહાયક સૂક્ષ્મ સિંચાઈ યોજના એ વિશે ગૌતમ સાવલિયાનો વાર્તાલાપ સાંભળીશું। 8:00 સંસદ સમીક્ષા, સુર માધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 8:15, ગુજરાતી ગીતો માણીશું 8:30। 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, 10:00 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અને 10:30 હિન્દી ફિલ્મ સંગીત સાંભળીશું। હવે સાંભળીએ પોલીસ સમાચારમાં ખોયેલ વ્યક્તિઓ અંગેની જાહેરાત। પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જિલ્લા ગાંધીધામના જણાવ્યા અનુસાર ગુમ થનાર મુકેશભાઈ શાંતિભાઈ બારોટ, ઉંમર વર્ષ 42, બાંધો પાથળો, ઊંચાઈ 5.5 ફૂટ, રંગે ઘોરણા, વાળનો રંગ કાળો, આંખો કાળી, ડાબા હાથની કોણી નીચે એક ટેટુ ત્રફાવેલ છે, શર્ટ તથા પેન્ટ પહેરેલ છે, ગુજરાતી ભાષા જાણે છે, 12 મે 2026 રોજ ગાંધીધામથી ગુમ થયેલ છે। પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જિલ્લા ગાંધીધામના જણાવ્યા અનુસાર ગુમ થનાર રતનબેન માનવજી ઠાકોર, ઉંમર વર્ષ 31, ઊંચાઈ 5.5 ફૂટ, બાંધો મધ્યમ, રંગે ઘવરણા, વાળનો રંગ કાળો, આંખો કાળી, શરીરે સાડી પહેરેલ છે, ગુજરાતી ભાષા જાણે છે, 5 જૂન 2026 રોજ ગાંધીધામથી ગુમ થયેલ છે। પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જિલ્લા ગાંધીધામના જણાવ્યા અનુસાર ગુમ થનાર હિતેશ રમેશભાઈ ભીલ, ઉંમર વર્ષ 23, ઊંચાઈ 5.5 ફૂટ, બાંધો પાતળો, રંગે ઘવરણા, વાળનો રંગ કાળો, આંખો કાળી, શરીરે પેન્ટ તથા શર્ટ પહેરેલ છે, ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે, 4 જૂન 2026 રોજ ગાંધીધામથી ગુમ થયેલ છે। શ્રોતા મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી। આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર। હવે સાંભળીએ ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ। કિશોર કુમાર અને લતા મંગેશકરને સાંભળીએ, ફિલ્મનું નામ રોકી।

ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: સત્યમેવ જયતે. આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા બપ્પી લહેરી અને એસ જાનકીના સ્વરમાં.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: આશા ભોસલેને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું જિંદગી એક જુવા.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

અભિજીત અને કવિતા કૃષ્ણમૂર્તિને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ગ્રહણ. ગુલમોહર કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. આજે સાંભળીશું નવનીત શુક્લના સ્વરમાં લોકગીત.

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

દાસ સવોની રચના આપ સાંભળી રહ્યા હતા નવનીત શુક્લના સ્વરમાં. લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 સાંભળીશું સિંધીમાં સમાચાર.

0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 24 જુલાઈ તક ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભેજ સકતે હૈ. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
0: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઈટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઈટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, કપરાડામાં 10 ઇંચ જેટલો વરસાદ, રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ વખત મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાની ડિજિટલ આકસ્મિક મુલાકાત લઈ અરજદારોની રજૂઆતો સાંભળી.

0: જીએસઆરટી સીના ફરજ દરમિયાન અવસાન પામેલા 115 કર્મચારીઓના વારસદારોને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયનું વિતરણ. ભરૂચમાં કેફી પદાર્થના ઉત્પાદન એકમ સાથે 3 લોકોની ડીઆરઆઈ દ્વારા ધરપકડ. અને રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં બનાસકાંઠાના ખેલાડી દિયા પનીકરે સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જેમાં સુરત, વલસાડ અને નવસારી સહિતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને રાજ્ય ધોરીમાર્ગો અને પંચાયત માર્ગો સહિત 200થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. કપરાડામાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વલસાડમાં આજે સૌથી વધુ 6.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. શહેરમાં ભારે વરસાદને લીધે એસટીપી પ્લાન્ટમાં પાણી ભરાતા ફસાયેલા 3 શ્રમિકોને એનડીઆરએફની ટુકડીએ બચાવ્યા. ઔરંગા નદીના તટ વિસ્તારમાં આવેલા કાશ્મીરનગર વિસ્તારમાં નદીના પાણી ફરી વળતા 200થી વધુ લોકોને નજીકની પ્રાથમિક શાળામાં લઈ જવાયા. દરમિયાન નીચાણવાળા વિસ્તારોના અંદાજે 1000 અસરગ્રસ્તો માટે 1500 જેટલી ખાદ્ય સામગ્રીનું વિતરણ કરાયું. બાગડા ખુર્દ ખાતે પાણી માર્ગ ઉપરથી વહેતા સુરક્ષાના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરાયો છે. નગરપાલિકાની અગ્નિશમન ટુકડી, પોલીસ, મામલતદાર તલાટી અને એનડીઆરએફની ટુકડીને એલર્ટ મોડ પર રખાઈ છે.
1: વલસાડ જિલ્લા અને તેના ઉપરવાસમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા મુશળધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 21 અને 22 જુલાઈના રોજ આપેલી અતિભારે વરસાદની આગાહીના પગલે સમગ્ર જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આજ રોજ સવારના 6 થી સાંજના 4 કલાક દરમિયાન સરેરાશ 6.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઔરંગા વોટરવર્ક્સ ડેમનું લેવલ વધીને 8 સ્તંભ સુધી પહોંચી ગયું હતું, જેના કારણે શહેરના કાશ્મીરનગર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડથી નવીન પટેલ.
0: વરસાદની આગાહીને પગલે સુરત મહાનગરપાલિકા અને વહીવટીતંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. પૂર્વ ઝોન બી વિસ્તારની આદર્શ નિવાસી શાળાના 85 વિદ્યાર્થીઓ તથા 15 કર્મચારી એમ કુલ 16 લોકોને સલામત રીતે નજીકના એસએમસી રિલીફ સેન્ટરમાં ખસેડાયા છે. ઉધના અને લિંબાયત ઝોનના નીચાણવાળા વિસ્તારોમાં 9 શહેરીજનોને સલામત રીતે સ્થળાંતર કરી સારોલી નગર પ્રાથમિક શાળામાં આશ્રય અપાયો છે. મેયર માયા માવાણી, મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન સહિત કોર્પોરેટર નીચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ વરસાદી સ્થિતિની સમીક્ષા કરી છે.
2: રેડ એલર્ટને સંદર્ભમાં હયાત એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ એ સિવાયના વધારાનું 2 ટીમ મંગાવવામાં આવેલ છે અને તૈયારીના ભાગરૂપે સ્ટેન્ડબાયમાં છે. જ્યાં જ્યાં ભેદવાદ કાઢીમાં ડેન્જર લાઇન ઉપર પાણીનો પ્રવાહ ચાલે છે ત્યાં લોકોને શેલ્ટરમાં લઈ જવાની કામગીરી પણ ચાલુ છે. પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ મારફતે લોકોને આહવાન પણ કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ તકલીફ પડે તો અમારા એસએમસીના હેલ્પલાઇન અથવા એમરજન્સી નંબર ઉપર કોન્ટેક્ટ કરવા માટે સૌને અનુરોધ કરું છું.
0: ભરૂચના હાંસોટમાં 3, અંકલેશ્વરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ડાંગમાં ભારે વરસાદને પગલે વઘઇ આહવા મુખ્ય માર્ગના કેટલાક વિસ્તારોમાં વાહન વ્યવહારોને અસર ન થાય અને માર્ગ સલામત રહે તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ સાઇડના વોટરવે, ડ્રેનેજ ચેનલો તથા પાણીના વહેણના માર્ગોની સફાઈ કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. દરમિયાન પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું, રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 29% ઓછો સરેરાશ 202 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદને જોતા માછીમારોને પણ આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ સાથે બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
3: 22 થી લેકર 24 જુલાઈ તક ગુજરાત રિજન મેં હેવી ટુ વેરી હેવી વિથ એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ કા વોર્નિંગ દિયા ગયા હૈ. રેડ વોર્નિંગ દિયા ગયા હૈ આજ ગુજરાત રિજન મેં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી કે લિયે દિયા ગયા હૈ. ઓરેન્જ વોર્નિંગ કે સાથ અરાવલ્લી, પંચમહલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદયપુર, નર્મદા, ભરૂચ ઓર તાપી કે લિયે દિયા ગયા હૈ. યેલો વોર્નિંગ કે સાથ ગયા હૈ સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આનંદ એન્ડ બરોડા કે લિયે દિયા ગયા હૈ.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાની ડિજિટલ આકસ્મિક મુલાકાત કરી અરજદારોની રજૂઆતો સાંભળી. શ્રી પટેલ દર મહિનાના 4th બુધવારે યોજાતા જિલ્લા સ્વાગત ઓનલાઈન જનફરિયાદ કાર્યક્રમમાં પહેલીવાર આગોતરી જાણ કર્યા વગર ગાંધીનગરથી ઓનલાઈન જોડાયા હતા. મહેસાણામાં અરજદાર ફ્લેટ ધારકને બિલ્ડર પૈસા પરત ન આપતો હોવાની રજૂઆત અંગે શ્રી પટેલે કલેક્ટરને બિલ્ડર પાસેથી વસૂલાત કરી પૈસા અપાવવા

0: સ્પષ્ટ સૂચના આપી છે. જ્યારે ભાવનગરના પાલીતાણામાં ગૌચર જમીન પર પાકા મકાનોના બાંધકામના કિસ્સામાં જમીન માપણીની કાર્યવાહી સત્વરે કરી અરજદારને યોગ્ય ન્યાય અપાવવા મુખ્યમંત્રીએ કલેક્ટરને તાકીદ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળાના બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણ શૂન્ય કરવાનો સરકાર પ્રયાસરત છે તેમ જણાવ્યું. અમદાવાદમાં સમરસ વિદ્યાસેતુ અભિયાન કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે કહ્યું, જિલ્લા પ્રમાણે શાળા છોડી દેનારા બાળકોના ઘરે જઈ તેમના વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી તેમનો પુનઃપ્રવેશ કરાવાશે.
1: એક થી બાર ધોરણમાં એ કદાચ બે વર્ષ પહેલા જતો રહ્યો હોય, પાંચ વર્ષ પછી કે છ વર્ષ પછી, આઠ વર્ષનો થયો તો બીજામાં મળવા જેવું હોય તો બીજામાં બેસાડીશું, ત્રીજામાં મળવા પાત્ર હશે તો ત્રીજામાં, દસમા હશે તો દસમા. ને એનો જે અભ્યાસ બગડ્યો છે એની પણ કાળજી લીધેલી છે કે ભાઈ એ ફરીથી પાછો આવે તો બીજા વિદ્યાર્થી તો થોડો પાછો પડી જ ગયો હોય તો એને પાછી એ ફરી મુશ્કેલી પડે કે બધાની વચમાં બેઠો હોય, આવડે કઈ નહીં, તો પાછી એને એમ થાય કે હવે ચલો આપણે કઈ ભણવું નથી, હવે પાછા ઘેર જતા રહી, કારણ કે બીજા બધા એને હેરાન ગતિ ઉભી કરે, એની પણ વ્યવસ્થા કરી છે.
2: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો.
0: નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં થરાદ સાંચોર હાઇવે પર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી થરાદ GJ40નો આજથી વિધિવત પ્રારંભ કરાયો છે. આ સાથે દિયોદર, લાખણી, થરાદ, રાહ, વાવ, ધણીધર, સુઈગામ અને ભાભર તાલુકાના વાહન ચાલકોને હવેથી વાહન તથા લાયસન્સ લગતા કામકાજ માટે દૂર જવું નહીં પડે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં 301 જેટલા નવનિયુક્ત વેરા નિરીક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરાયા. આ પ્રસંગે શ્રી પટેલે નવનિયુક્ત ઉમેદવારોને કર્તવ્ય નિષ્ઠાથી ફરજ બજાવવા અનુરોધ કર્યો. આ કાર્યક્રમને સંબોધતા નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું, સમગ્ર દેશમાં 99% જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં ગુજરાત વર્ષોથી 99%થી વધુ દર સાથે પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે વેરા વસૂલાતમાં પણ ગુજરાત અગ્રણી સ્થાન પર છે. ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTCના ફરજ દરમિયાન અવસાન પામેલા 115 કર્મચારીઓના વારસદારોને આજે 25 લાખ રૂપિયાની નાણાકીય સહાય અપાઈ. આ સમારોહને સંબોધતા શ્રી સંઘવીએ કોરોનાના કપરાકાળમાં એસટી નિગમના કર્મચારીઓએ આપેલા બલિદાનને બિરદાવ્યું, તેમજ સરકાર હંમેશા લોકોની પડખે હોવાનું પણ તેમણે આશ્વાસન આપ્યું હતું.
3: કર્મચારીને લાગી ગયો અને ઘરે બેઠેલો વ્યક્તિને નથી લાગ્યું એવું નતું, પરંતુ મારા એસટીના પરિવારજનોના સૌ લોકોને એટલે અભિનંદન આપવા પડે કે માત્ર સ્વાર્થ જોડે પોતે કે પોતાના પરિવારની ચિંતા નથી કરી. સમાજ જીવનમાં એક ઉત્તમ ઉદાહરણ એ એસટી કર્મચારીઓએ હંમેશા પૂરું પાડ્યું છે.
0: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRIએ ભરૂચના અંકલેશ્વરમાં ગુપ્ત રીતે ચાલતા કેફી પદાર્થના ઉત્પાદન એકમને પકડી પાડ્યું છે. સાથે જ ગેરકાયદે કેફી પદાર્થના ઉત્પાદન અને તસ્કરીના નેટવર્કમાં સંકળાયેલા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ તપાસ દરમિયાન કેફી પદાર્થ ભરેલા 2 કન્ટેનરને જપ્ત કરાયા. આરોપીઓના રહેણાંક પરિસરમાં તપાસ કરાતા 21 લાખ રૂપિયાની રકમ પણ મળી આવી છે. આ સાથે DRIના અધિકારીઓના સમયસર હસ્તક્ષેપથી મોટાપાયે કેફી પદાર્થને ઉત્પન્ન કરવાની યોજનાઓને નિષ્ફળ બનાવાઈ છે. મહેસાણામાં 16 વર્ષના ખેલાડી દિયા પનીકરે ગુજરાત રાજ્ય બેડમિન્ટન સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. બનાસકાંઠાના ડીસામાં તાજેતરમાં યોજાયેલી આ સ્પર્ધામાં ગર્લ્સ ડબલ્સની 17 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં પ્રથમ ક્રમાંકે રહી દિયાએ આ સિદ્ધિ મેળવી છે. મહેસાણાની એકલવ્ય અંગ્રેજી માધ્યમ શાળામાં ધોરણ 11માં ભણતા ખેલાડી દિયા પનીકર આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ભરૂચના ઝઘડિયામાં 3 વર્ષની બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણ જણાતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેની સ્થિતિ હાલ સ્થિર છે અને નમૂના વધુ તપાસ માટે ગાંધીનગરની પ્રયોગશાળામાં મોકલાયા હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી મુનિરા શુક્લાએ જણાવ્યું છે.
4: આ રોગચાળાથી ગભરાવાની જરૂર નથી, પણ આપણે સતર્ક રહેવાની જરૂર છે. તો જ્યારે પણ આવા લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે શહેરી આરોગ્ય કેન્દ્રમાં અમારા મેડિકલ ઓફિસરને તાત્કાલિક એની જાણ કરવાની છે. ભરૂચ જિલ્લા ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો માટેનો વોર્ડ પણ બનાવી દીધો છે. વેન્ટિલેટર સાથેની તમામ તૈયારી આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.
0: પંચમહાલમાં પણ હાલ ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા 2 દર્દી સારવાર હેઠળ

છે, તેમજ બે પોઝિટિવ દર્દીના મોત થયા છે, જ્યારે અત્યાર સુધી 16 લોકો સાજા થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ, કપરાડામાં 10 ઇંચ જેટલો વરસાદ, રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ વખત મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાની ડિજિટલ આકસ્મિક મુલાકાત લઈ અરજદારોની રજૂઆતો સાંભળી. ભરૂચમાં કેફી પદાર્થના ઉત્પાદન એકમ સાથે 3 લોકોની ડીઆરઆઈ દ્વારા ધરપકડ. અને રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં બનાસકાંઠાના ખેલાડી દિયા પનીકરે સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ખેતીમાં પાણી એ જ અમૃત છે, પણ આ અમૃતનો સાચો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરવો એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. મિત્રો, ઓછા પાણીએ વધુ પાક મેળવીને સમૃદ્ધિ તરફ આગળ વધવા માટે સરકાર તરફથી પણ અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. મિત્રો, ટીપે ટીપે વધુ પાકના સંકલ્પ સાથે શરૂ થયેલી આ યોજના શું છે? ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિ અપનાવવાથી ખેડૂતોને કઈ રીતે ફાયદો થાય છે? આ યોજના અંતર્ગત સરકાર તરફથી કેટલી સબસિડી અને સહાય મળે છે અને આ માટે ઓનલાઈન અરજી કેવી રીતના કરવી? આ તમામ મહત્વપૂર્ણ પ્રશ્નોની વિગતવાર માહિતી મેળવી છે આપણા પ્રવીણ કાકાએ. તો ચાલો મિત્રો, પ્રવીણ કાકાએ લીધેલ આ ઇન્ટરવ્યુ સાંભળીએ, જેમાં માહિતી છે સૂક્ષ્મ સિંચાઈ યોજના વિશેની.
1: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં ફરીથી એકવાર સ્વાગત છે. મિત્રો, આ કાર્યક્રમમાં આપણે ખેતીની લગતી વાતો આપણા વૈજ્ઞાનિકો અને ખેતી સાથે સંકળાયેલા નિષ્ણાતો પાસેથી આપણે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, પશુપાલન કઈ રીતે કરવું, આપણા ખેતી પાકને ખાતર ક્યારે આપવું, સિંચાઈ ક્યારે કરવી, રોગજીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું, પ્રાકૃતિક ખેતી વગેરેની આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવતા હોઈએ છીએ અને આપણા જે અને એક્સપર્ટ છે એમને આપણે આ કાર્યક્રમમાં બોલાવતા હોઈએ છીએ અને આપણે એમની પાસેથી માહિતી સાંભળતા હોઈએ છીએ. મિત્રો, દરેક મનુષ્યનો આધાર પાણી ઉપર રહેલો છે. પાણી એ પૃથ્વી પરનું અમૃત ગણાય છે. મિત્રો, પાણી વગર ખેતીવાડી, ઉદ્યોગ ધંધા કશું શક્ય નથી. મિત્રો, જ્યારે ખેતીની વાત આવે છે ત્યારે એમાં સિંચાઈ અગત્યનો ભાગ ભજવે છે. તો મિત્રો, આજના આ કાર્યક્રમમાં આપણે આપણા નિષ્ણાત શ્રી ગૌતમ સાવલિયા, કે જેઓ IEC ઓફિસર તરીકે GGRC વડોદરા ખાતે પોતાની સેવાઓ આપે છે, માહિતી જાણીશું સિંચાઈ યોજના વિશે. એ પહેલાં આપણે આપણા મહેમાનનું સ્વાગત કરીએ. સાહેબ, અમારા ખેડૂત મિત્રો અને અમારા આકાશવાણી પરિવાર વતી આપનું સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર.
1: તો સાહેબ, અમારા શ્રોતા મિત્રોને જે સિંચાઈ પદ્ધતિઓ છે, જે પરંપરાગત સિંચાઈ કરવામાં આવતી અને અત્યારે સિંચાઈ પદ્ધતિ છે, એ વિશેની માહિતી અમારા ખેડૂત મિત્રોને આપશો.
2: નમસ્કાર ખેડૂત મિત્રો, આકાશવાણી વિશેષ કાર્યક્રમમાં ખેડૂત મિત્રો, બહેનો અને શ્રોતાશ્રીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો જેમ વાત કરી સિંચાઈ પદ્ધતિ, તો સિંચાઈ પદ્ધતિમાં વાત કરીએ તો પાણી એટલે આપણે ખેતીનો પ્રાણ કહી શકીએ. પાકને યોગ્ય સમયે જરૂરી માત્રામાં અને જેટલું જોઈએ એટલું પાકને પાણી મળી રહે તો સારું ઉત્પાદન અને ઉત્પાદનની ગુણવત્તામાં વધારો થતો હોય છે. આજે આપણે જોઈએ છીએ ગ્લોબલ વોર્મિંગ, અલગ અલગ કારણોને કારણે વરસાદ છે અનિયમિત થતો જાય છે, અને બીજી એક સમસ્યા છે કે ભૂગર્ભ જળ આપણું સતત દિવસે ને દિવસે નીચે જતું જાય છે અને પાણીની અછત થતી જાય છે. એને લીધે પાણીનું દરેક ટીપું છે એ મૂલ્યવાન બનતું જાય છે. ખેતીમાં વાત કરીએ સિંચાઈ પદ્ધતિની, તો વરસાદ ના હોય અને ઉનાળુ અને શિયાળુ સિઝનમાં જ્યારે પાકને જરૂરિયાત મુજબ પાણી આપવાની પદ્ધતિને ખેતીમાં આપણે સિંચાઈ પદ્ધતિ કહી શકીએ. અને પરંપરાગત આપણે વાત કરીએ તો આપણે ધોરિયા પદ્ધતિ છે, ક્યારા પદ્ધતિ છે, એ રીતના આપણે અત્યાર સુધી પાણીની પિયત કરતા આવીએ છીએ. પણ હવે આપણે જેમ જેમ આધુનિક યુગ આવતો ગયો એમ નવી નવી ટેકનોલોજી આવતી ગઈ છે, તો તેમ સિંચાઈમાં પણ નવું ઘણું આવિષ્કાર થતો ગયો છે અને એમાં ખાસ કરીને અત્યારે પ્રચલનમાં છે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ. તો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં પાણી સીધું પાકના મૂળમાં પાકને જરૂરિયાત મુજબ આપવાની પદ્ધતિ અને પાણીનો જેમાં એકદમ કાર્યક્ષમ ઉપયોગ થાય એ પદ્ધતિને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ કહેવામાં આવે છે. અને આ પદ્ધતિમાં પાણીનો બગાડ ઓછો થાય છે.

0: અને પાકને ખાસ કરીને ભેજનું પ્રમાણ, ભેજની જરૂર હોતી હોય છે. તો આ પદ્ધતિમાં આપણે પાકને જે પ્રમાણે ભેજ જોઈએ એ પ્રમાણે ભેજ આ પદ્ધતિ દ્વારા આપી શકીએ છીએ, અને એને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ કહેવામાં આવે છે.
1: સાવલી સાહેબ, તેમ જેમ વાત કરીએ એમ અત્યારનો સમય એટલે આધુનિક યુગ, કોમ્પ્યુટરનો યુગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ, અને એમાં તમે જેમ વાત કરીએ એમ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અત્યારે એની ખૂબ જ માંગ છે કે એમાં પાણીનો બગાડ થતો નથી અને છોડને એટલે પાકને ખેતીવાડીને જેટલું જોઈએ એટલી જ માત્રામાં પાણી આપણે આપી શકીએ અને પાણીનો આપણે બગાડ ઓછો કરી શકીએ અને ઉત્પાદન પણ સારું મળે. તો આ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના પ્રકાર કેટલા છે અને એને એ કયા પાકને અનુકૂળ આવે એ વિશે પણ વાત કરશો?
0: સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના મુખ્યત્વે ચાર પ્રકાર છે, જેમાં ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, રેનગન પદ્ધતિ અને પોરોસપાઇપ પદ્ધતિ છે. અને આપણે વિગતવાર વાત કરીએ તો ટપક પદ્ધતિમાં ઓછી માત્રામાં સીધું મૂળ પાસે નલિકાઓ દ્વારા જેમાં ડ્રીપર લાગેલા હોય છે એમાં નિર્ધારિત જે પ્રમાણે જે પાક હોય એ પ્રમાણે નિર્ધારિત ડિઝાઇન બનાવેલી હોય છે, તેમાં ટીપે ટીપે પાકના મૂળ પાસે પાણી આપવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહેવામાં આવે છે. અને હારમાં વવાતા તમામ પાકોમાં આ વધારે અનુકૂળ આવતી હોય છે, અને બધી સિંચાઈ પદ્ધતિમાં શ્રેષ્ઠ અને અસરકારક પદ્ધતિ હોય તો ટપક પદ્ધતિ છે. એ સિવાય વાત કરીએ ફુવારા પદ્ધતિ, તો પાઇપો દ્વારા પાણીના દબાણ દ્વારા વરસાદ જેવું આપણે વાતાવરણ કરી અને ઉપરથી પાણીના છંટકાવ કરવામાં આવે છે, જેને ફુવારા પદ્ધતિ કહેવામાં આવે છે, જે મુખ્યત્વે મગફળી છે, ઘાસચારા છે અને અને ધાન્ય પાકોમાં ગોઠવવામાં આવે છે. પછી વાત કરીએ રેનગન પદ્ધતિ, તો રેનગન પદ્ધતિમાં અર્ધવર્તુળાકાર વિસ્તારમાં 40-50 મીટરનો રેડિયસમાં ઉચ્ચ દબાણ દ્વારા સ્પ્રિંકલર દ્વારા પાણીના છંટકાવ કરવામાં આવે છે, જેને રેનગન પદ્ધતિ કહેવામાં આવે છે, જે ઘાસચારા અને ધાન્ય પાકોમાં પ્રચલિત છે. અને પોરસ પાઇપની વાત કરીએ તો પોરસ પાઇપ નળીઓમાં સૂક્ષ્મ છિદ્રો હોય છે, જેમાં ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત ઉપર ઝરણ પ્રક્રિયા દ્વારા પાણી ધીમે ધીમે આપણે જેમ કહીએ છીએ કે પાણી રીઝીને પહોંચે, તો એ રીતના પાકના મૂળમાં પાણી રીઝી અને આ પહોંચતું હોય છે, જે મુખ્યત્વે ફળ પાકોમાં અને એમાં વધારે પ્રચલિત હોય છે.
1: તો આ બધી જે પરંપરાગત પદ્ધતિ છે અને અત્યારે જે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ છે, એમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ફાયદો શું છે? આપણા ખેડૂત મિત્રો કેમ એને અપનાવે?
0: પરંપરાગત જે રીતના આપણે ખેતી કરતા અને સિંચાઈ આપતા, તો એમાં ધોરિયાપાડામાં અને એમાં પાણીનો એક તો પુષ્કળ વ્યય થતો, જ્યાં પાક નથી ત્યાં પણ આપણે પાણી આપવું પડતું અને આપણે પાણી આપવાનો જથ્થો આપણે નિર્ધારિત નહોતા કરી શકતા. પણ આમાં આપણે જેમ આગળ વાત કરી એમ સીધું પાણી મૂળ પાસે જ આપવામાં આવે છે, તો સીધી રીતના પાણીની 30-70% સુધીની પાણીની બચત થઈ છે. એ સિવાય પાણી આપણે વધારે નથી આપતા તો આપણે મોટર પંપ પણ વધારે ચાલુ રાખવાની જરૂર રહેતી નથી, એને લીધે વીજળીની બચત થઈ છે. અને ખાતર છે, ઘણીવાર આપણે છૂટો ખાતર આપીએ છીએ તો તેમાં છોડ સિવાય પણ ખાતર વચ્ચે ક્યારામાં ને એમાં જતું હોય છે, તો આમાં સીધું દ્રાવણ સ્વરૂપે આખી સિસ્ટમમાં જ આપવાનું હોય છે, તો આમાં ખાતરનો પણ એકદમ કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને 25-40% સુધી ખાતરની બચત થઈ છે. અને આમાં બધી જગ્યાએ એકસરખું ટીપે ટીપે પાણી પડતું હોય છે, એટલે પાકનું ગુણવત્તા અને ઉત્પાદન પણ સારું રહે છે. અને જેમ વાત કરી કે ક્યારામાં વચ્ચે પાણી નથી જતું, સીધું આપણે પાકના મૂળ સુધી પાણી જાય છે, તો બીજી જગ્યાએ નિંદામણ કે કશું થતું નથી, નિંદામણ નથી થતું એટલે નિંદામણની મજૂરીનો ખર્ચ બચે છે. એ સિવાય નિંદામણને લીધે જે રોગ જીવાતો આવતી હોય એમાં પણ ઘટાડો થાય છે. પછી ખાસ અત્યારે જેની જરૂર છે કે જમીનનું ધોવાણ થતું જાય છે, તો આ પદ્ધતિથી ધીમે ધીમે પાણી આપવા ભેજ સ્વરૂપે આપીએ છીએ તો જમીનનું ધોવાણ પણ અટકે છે. અને ખાસ કે જ્યાં આપણે ગુજરાતમાં ઘણા જિલ્લામાં આપણે પાણીની તંગી હોય છે, તો ઉનાળુ અને શિયાળુમાં પણ આ પદ્ધતિને લીધે ઓછા પાણીએ પણ આપણે ખેતી કરવી શક્ય બને છે. અને એકસરખું અને નિયંત્રિત સિંચાઈ થવાને લીધે પાકનો વિકાસ પણ સમાન થાય છે અને ગુણવત્તા પણ સારી રહી છે.
1: આપણા ખેડૂત મિત્રોએ જો આ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી તો પાણીના કયા સ્ત્રોતોમાં એ અપનાવી શકાય?
0: પાણીના આપણે કોઈ પણ સ્ત્રોત હોય, જેમ કે નદી છે, તળાવ છે, કેનાલ છે, કૂવો છે અને બોરવેલ છે, એ રીતના કોઈ પણ પાણીનો સ્ત્રોત હોય તો આમાં આ પદ્ધતિ કાર્યરત કરી શકે છે. પણ એ જે પણ પાણીનો સ્ત્રોત હોય એ મુજબ અલગ અલગ ફિલ્ટર્સની આપણે આગળ વાત કરીશું, એ મુજબ ફિટિંગ કરવાના હોય છે. પણ પાણીનો સ્ત્રોત ગમે તે હોય, નદી, કેનાલ, પણ આ સિસ્ટમ આપણે વાપરી શકીએ છીએ.
1: જો ખેડૂત મિત્રો આ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવા માંગે તો એની જે મશીનરી છે, એના જે સાધનો છે, ઇક્વિપમેન્ટ છે, તો એનો ખર્ચો કેટલો અને એ કેવી રીતે એનું ઇન્સ્ટોલેશન કરી શકે?
0: ખર્ચો અત્યારે આપણે 2000

0: પાંચથી જીજીઆરસીની સ્થાપના અને અમલીકરણ સંસ્થા છે સૂક્ષ્મ સિંચાઈ યોજના માટે. તો અત્યારે જીજીઆરસીમાં બધા જે ઇક્વિપમેન્ટ અને સાધનો જે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં આવતા હોય તો એ બજારના બધું ના આધારે ફિક્સ કરેલા છે. તો કોઈ પણ અત્યારે 55 રજિસ્ટર એમાંય સપ્લાયર છે જે તમારે ખેડૂતોને સિસ્ટમ ફિટિંગ કરી આપતા હોય છે. તો તેમાં તેના પસંદગીના સપ્લાયર સાથે એને ફિટિંગ કરાવવાનું હોય છે અને સાધનો જે ડિઝાઇન અને ખેતરને અનુરૂપ છે એ મળતા હોય છે ખેડૂતોને. ગુજરાતમાં ખેતીલાયક જમીન હોય એ તમામ શ્રેણીના ખેડૂતોને આ યોજના હેઠળ મળી શકે છે. સંયુક્ત ખાતેદાર હોય કે માલિકીની જમીન હોય. સામાન્ય વર્ગના ખેડૂતોને વાત કરીએ તો એમાં બે કેટેગરી આપણે કરી આવે છે કે 2 હેક્ટરથી ઓછી જમીન છે જે નાના અને શ્રીમંત ખેડૂતો, તો એને નોન ડાર્ક ઝોન વિસ્તાર જે તાલુકા છે જ્યાં આની આ સૂક્ષ્મ સિંચાઈની ખાસ જરૂરિયાત છે, કારણ કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને વધારે સ્તર નીચે ના જાય, તો એને ડાર્ક ઝોનમાં સમાવેશ કર્યો છે. અને જ્યાં પાણીના સ્તર સારા છે કે ઊંચું લેવલ સારું છે તો એને ડાર્ક ઝોન વિસ્તારમાં ગણતરી કરે છે. તો જીજીઆરસીએ નિયત કરેલ ફોર્મ નંબર 1 ભરવાનું હોય છે, એ સાથે સાધનિક દસ્તાવેજો જેવા કે 7x8 પાણીના પુરાવા અને તમારી પસંદગીના સપ્લાયરો એટલે જે સિસ્ટમ આપતા હોય એને એમાંય સપ્લાયર કહેવામાં આવે છે. તો તમારા વિસ્તારમાં જે કાર્યરત સપ્લાયરો હોય તો તમારી પસંદગીના કોઈ પણ સપ્લાયરો પાસે તમે સર્વે ડિઝાઇન તમારા ખેતરને અનુરૂપ બનાવી અને આખી ફાઇલ છે એ સપ્લાયર ડિજિટલ માધ્યમથી જીજીઆરસીમાં મોકલે છે. પછી ત્યાં 7x8 અને બધા દસ્તાવેજો તપાસ થાય છે. પછી એની તાંત્રિક મંજૂરી આપવામાં આવે છે જે એન્જિનિયરો ડિઝાઇન અને કોટેશન ચેક કરે છે. બાદમાં એની તાંત્રિક મંજૂરી મળે છે ખેડૂતોને. પછી એમાં ટીપી એગ્રીમેન્ટ થાય છે, ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ જેમને કહેવામાં આવે છે. એક ખેડૂત હોય છે, એક જીજીઆરસી, જીએસએફસી, જીએનએફસી હોય છે અને જે તે સપ્લાયર પાસેથી એને ખરીદી સિસ્ટમ ખરીદી હોય એ જ હોય છે. તો એ ત્રણ વચ્ચે ટીપી એગ્રીમેન્ટ થાય છે અને ટીપી એગ્રીમેન્ટ થયા બાદ જે મુજબનું એને તાંત્રિક મંજૂરી મળેલી છે એ મુજબનું ફિટિંગ થાય છે અને મટીરિયલ આપે છે સપ્લાયર. અને બાદમાં ત્યાં એનું ફિટિંગ થાય છે. ફિટિંગ થઈ પછી થર્ડ પાર્ટી જીજીઆરસી દ્વારા નિમેલી થર્ડ પાર્ટી દ્વારા ઇન્સ્પેક્શન થાય છે કે મટીરિયલ વર્ક ઓર્ડર તાંત્રિક મંજૂરી મુજબ મળેલું છે, સિસ્ટમ આખી ચલાવી અને ખેડૂતોને સમજાવવામાં આવે છે કે આ રીતના સિસ્ટમ ચાલે છે અને ત્યારબાદ આખી આની પ્રોસેસ પૂરી થતી હોય છે. અને આમાં આ સિસ્ટમની વિશેષતા એ છે કે બધા મટીરિયલની કિંમત એકસરખી ફિક્સ કરી દેવામાં આવેલી છે અને ખેડૂતો એ ભરવાપાત્ર છે રકમ એ 2 રીતના કરી શકે છે. જે ડીબીટી માધ્યમ છે એમાં શરૂઆતમાં બધું રોકાણ ખેડૂતોનું હોય છે.
1: એટલે કે જો ખેડૂતોએ અરજી કરવી હોય તો જીજીઆરસી મારફતે અથવા જે સપ્લાયરો છે જે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના જે ઇક્વિપમેન્ટ મળતા હોય ત્યાં જઈને કરી શકે છે. તો આની સાથે કયા કયા દસ્તાવેજો જોડવાના હોય છે?
0: દસ્તાવેજોમાં વાત કરીએ તો સામાન્ય દસ્તાવેજો ફોર્મ નંબર 1 જેમાં ખેડૂતોની બધી વિગત હોય છે, નામ સરનામુંથી લઈને એની જમીનની સર્વે નંબર અને બધી વિગત હોય છે. એ સિવાય જમીનના દસ્તાવેજની વાત કરીએ તો 7x8 અને પાણીના દસ્તાવેજની વાત કરીએ તો ફોર્મ નંબર 6 જેને પાણીના ઉતારા કહીએ છીએ એ હોય છે, આધાર કાર્ડ હોય છે, બેંક ડિટેલ હોય છે. અને એ સિવાય એમાંય સપ્લાયરના એન્જિનિયરો દ્વારા તૈયાર કરેલા એના ખેતરની ડિઝાઇન અને કોટેશન હોય છે, શું શું એને સાધનો અને કઈ રીતના સાધનો લાગશે એનો આખો નકશો જે સપ્લાયરના એન્જિનિયરો દ્વારા બનાવેલો હોય છે એ હોય છે. એ આખી અરજી સપ્લાયરો દ્વારા તૈયાર થાય છે ખેડૂત વતી અને સપ્લાયર છે એ ડિજિટલ માધ્યમમાં જીજીઆરસીમાં મોકલશે એટલે ડિજિટલ માધ્યમમાં આખું એનું વેરિફિકેશન થશે.
1: હવે અરજી કર્યા પછી ઘણીવાર ખેડૂતને એવું થાય કે અરજી રિજેક્ટ થઈ હશે કે કયા સ્ટેજ પર છે, એ માહિતી જો જાણવી હોય તો એ ક્યાંથી જાણી શકે?
0: વિશેષતા એ છે કે એકદમ પારદર્શક છે અને ખેડૂત જાતે ટ્રેકિંગ કરી શકે છે. એ ટ્રેકિંગ કરવા માટે www.ggrc.co.in ઉપર એક રજિસ્ટ્રેશન નંબર ખેડૂત દીઠ આપવામાં આવે છે. બધાનો રજિસ્ટ્રેશન નંબર અલગ અલગ હોય છે. એમાં રજિસ્ટ્રેશન નંબર નાખશે તો કયા સ્ટેજે એની હાલની એપ્લિકેશન છે એ જોઈ શકશે ખેડૂત દ્વારા.
1: એટલે જ્યારે અરજી કરી હોય ત્યારે એનો રજિસ્ટ્રેશન નંબર આવતો હોય છે અને એ રજિસ્ટ્રેશન નંબર જીજીઆરસીની સાઇટ પર જઈને એ ટ્રેક કરી શકે.
0: હા બિલકુલ.
1: સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ વસાયા પછી એનું મેન્ટેનન્સ કઈ રીતે કરી શકાય, એનું ટેકનિકલ નોલેજ ક્યાંથી પ્રાપ્ત કરી શકાય?
0: સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવ્યા બાદ જે તે સપ્લાયર પાસેથી ખેડૂતે લીધેલી હોય એ 5 વર્ષ માટે એને આફ્ટર સેલ સર્વિસ આપવા બંધાયેલો હોય છે. એમાં કોઈ પણ ગુણવત્તાની ખામી અથવા ઉત્પાદનની ખામી હોય તો એને સમારકામ કરી આપવું અથવા બદલી આપવું એ જવાબદારી એમાંય સપ્લાયરની હોય છે. તો 5 વર્ષની અંદર કોઈ પણ સિસ્ટમમાં ખામી આવે અથવા મટીરિયલની ક્વોલિટીમાં ખામી જણાય તો જે તે ખેડૂત ડાયરેક્ટ સપ્લાયરને ફરિયાદ કરે અને એ ફરિયાદનું નિવારણ કરવાની

0: જવાબદારી જે તે સપ્લાયરની હોય છે, જેની પાસેથી એને સિસ્ટમ ખરીદી હોય છે એની પાસેથી.
1: આપણે ખેડૂત મિત્રો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી હોય પછી એની જાળવણી માટે ખાસ કયા કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
0: આ ખાસ મુદ્દો છે, કારણ કે સૂક્ષ્મ સિંચાઈ અપનાવ્યા બાદ ઘણા ખેડૂતો જે સારી રીતના મેન્ટેનન્સ કરે છે એ 10-15 વર્ષ સુધી સિસ્ટમ બરાબર ચલાવે છે. તો મેઇન મેન્ટેનન્સનો આધાર છે એ ખેડૂતના પાણીનો સ્ત્રોત કયો છે, જેમાં પાણીની ગુણવત્તા સારી છે જે ખેડૂતને, એને અઠવાડિયે ફિલ્ટર સાફસફાઈ, જ્યાં ક્ષારનું રેતીનું પ્રમાણ વધારું હોય તો દૈનિક જ્યારે સિસ્ટમ ચલાવતા હોય એ પહેલાં એકવાર સાફસફાઈ કરવાની ભલામણ કરવામાં આવે છે. એ સિવાય ફિલ્ડ યુનિટની વાત કરીએ કે જેમાં પીવીસીનું નેટવર્ક, નલિકાઓનું બધું આખું નેટવર્ક હોય છે, તો સમયાંતરે 5 દિવસે 10 દિવસે કે જેવી પાણીની ગુણવત્તા હોય એ રીતના એનું ફ્લશિંગ કરવું જોઈએ. એ સિવાય જ્યાં ક્ષારનો પ્રોબ્લેમ છે, જ્યાં ક્ષારવાળું પાણી હોય છે, ત્યાં ક્લોરિનેશન અને એસિડ ટ્રીટમેન્ટ આપવાની ભલામણ હોય છે. જે કૃષિ તજજ્ઞો હોય એની સલાહ લઈ અને એસિડ ટ્રીટમેન્ટ અથવા ક્લોરિન ટ્રીટમેન્ટ આપવી જોઈએ. જે ભલામણવાળું ખાતર છે, જે દ્રાવ્ય ખાતર છે, એ જ સિસ્ટમમાં વાપરવું જોઈએ. અદ્રાવ્ય ખાતર છે એ સિસ્ટમમાં ના વાપરવું જોઈએ, કારણ કે અદ્રાવ્ય વાપરશે તો સિસ્ટમ ચોકઅપ થવાના ચાન્સીસ રહે છે. એ સિવાય જ્યારે પણ સિઝન પૂરી થાય ત્યારે વાઇન્ડઅપ કરી અને નળીઓ રાખેલી હોય તો વ્યવસ્થિત જગ્યાએ રાખવી, જેના લીધે ઉંદર કે ખિસકોલી કે એ સિસ્ટમને નુકસાન ના પહોંચાડે.
1: હવે આ મેન્ટેનન્સની તમે સરસ મજાની વાત કરી. હવે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ વસાયા પછી જો ચોરી થાય તો એના માટે ખેડૂતોએ શું કરવું જોઈએ?
0: હાલ જે પણ ખેડૂતો અરજી કરે એને 1 વર્ષ ઇન્સ્યોરન્સની જોગવાઈ છે. તો ચોરી સિવાય જે ખેડૂતોને ખેતર નદી કાંઠે કે અથવા પાણી ભરાય એવા વિસ્તારમાં હોય છે તો 1 વર્ષની અંદર ચોરી થવી, આગ લાગવી, પાણીમાં સિસ્ટમ વહી જવી એવા નુકસાન થાય તો 1 વર્ષની અંદર કાગળિયાની કાર્યવાહી કરી, FRI પંચનામુંની જે GGRC માં એક ફિક્સ કાર્યવાહી છે એ કરી અને ખેડૂતોને જે પણ એનું નુકસાન થયું છે એ નુકસાનનું વળતર મેળવવાની પણ જોગવાઈ આ સિસ્ટમમાં બનાવેલી છે.
1: આ સિસ્ટમ લગાવ્યા પછી કઈ એરર આવે, કઈ ટેકનિકલ ખરાબી આવે અને પાણી આપવાનો કે સિંચાઈ આપવાનો સમય થઈ ગયો તો તાત્કાલિક ખેડૂત મિત્રોએ કોનો સંપર્ક કરી શકે?
0: જેમ મેં અગાઉ વાત કરી, આ સિસ્ટમ આપ્યા પછી જે તે MIS સપ્લાયર જેને આપણે જેની પાસેથી સિસ્ટમ લીધી હોય, કારણ કે TPA મેં વાત કરી, ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ, એમાં જે તે સપ્લાયર 5 વર્ષ સુધી સર્વિસ આપવા બંધાયેલો હોય છે. કોઈ પણ ખામી આવશે કે ભાંગતૂટ થશે તો તેનું કામ, સાર સમાર કામ અથવા ખેડૂતોને સિસ્ટમ કેવી રીતના ચલાવવી એ બધું શીખવવાની જવાબદારી પણ જે તે સપ્લાયરની હોય છે.
1: છેલ્લે અમારા ખેડૂત મિત્રોને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ વસાવવા વિશે તમે સજ આપશો?
0: સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ એ માત્ર પાણી બચાવવાની પદ્ધતિ નથી, પરંતુ ખેતીને વૈજ્ઞાનિક, કાર્યક્ષમ અને નફાકારક બનાવવાની આધુનિક ટેકનોલોજી છે. તેનાથી પાણી, ખાતર, વીજળી અને મજૂરીની બચત થઈ છે, જ્યારે પાકની ઉત્પાદન અને ગુણવત્તામાં પણ વધારો થતો હોય છે. જો ગુજરાતના વધુમાં વધુ ખેડૂતો સૂક્ષ્મ સિંચાઈ અપનાવશે તો પાણીના દરેક ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ થશે, ભૂગર્ભ જળનું સ્તર સુધરશે અને ઓછા પાણીએ વધુ વિસ્તારમાં ખેતી આ જ સિસ્ટમને લીધે શક્ય બનશે. આ તદુપરાંત સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ નથી પરંતુ ખેડૂતના જીવનમાં સકારાત્મક પરિવર્તન અને પાણીની સુરક્ષા અને સમૃદ્ધ ગુજરાત તરફના એક મજબૂત પગલું છે.
1: ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો, આ હતા શ્રી ગૌતમ સાવલિયા કે જેઓ IEC ઓફિસર તરીકે GGRC વડોદરા ખાતે પોતાની સેવાઓ આપે છે. સાહેબ, તમે અમારા ગામના ચોરો કાર્યક્રમમાં આવ્યા, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ, સિંચાઈ યોજના વિશે મજાની માહિતી અમારા ખેડૂત મિત્રોને પૂરી પાડી એ બદલ અમારા ખેડૂત મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર ખેડૂત
2: મિત્રો. ગામનો ચોરો કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા માહિતી સૂક્ષ્મ સિંચાઈ યોજના વિશેની. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગીત.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે એક ગીત સાંભળ્યું અને હવે એક નજર હવામાન સમાચાર પર. હવામાન ખાતાની આગાહી જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘણી ખરી જગ્યાએ હળવાથી મધ્યમ તેમજ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છ તથા દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દરિયાકાંઠાના માછીમાર ભાઈઓને ચેતવણી આપવામાં આવે છે કે દરિયામાં ફૂંકાતા પવનની ગતિ 45-55 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 65 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે, જેથી દરિયો ખેડવા ના જવું. હવામાન સમાચાર પૂરા થયા અને આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ, રામ રામ.

ગામનો ચોરો, આ હતો ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ. પ્રસારણ કરવામાં આવ્યો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી. બરાબર 7:50 ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર, હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધના મુદ્દે વિપક્ષોના હોબાળાને પગલે સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અંગે સરકાર યુવાનોની લાગણીઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોવાનું જણાવ્યું. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારોને ન્યાયિક અધિકારીઓની નિવૃત્તિ વય 60થી વધારીને 61 વર્ષ કરવા પર વિચારવા નિર્દેશ આપ્યો. સિક્કિમના નામચીમાં સુરંગની અંદરથી વધુ 8 મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા. અને ચાઇના ઓપન બેડમિન્ટનમાં પીવી સિંધુએ મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. નીટ પેપર લીક કેસ અને વિદ્યાર્થીઓના વિરોધ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિપક્ષોના વિરોધને પગલે સંસદના બંને ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરાઈ. બીજીવાર સ્થગિત થયા પછી બપોરે 2 વાગે લોકસભા શરૂ થઈ ત્યારે વિપક્ષે ફરીથી નીટ મુદ્દા પર સૂત્રોચ્ચાર શરૂ કર્યા. હોબાળા વચ્ચે ગૃહે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીને ચોમાસુ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવાનો ઠરાવ પસાર કર્યો. પ્રિસાઇડિંગ ઓફિસર કૃષ્ણપ્રસાદ ટેનીચીએ જણાવ્યું કે કલ્યાણ બેનર્જીએ મહિલા સાંસદોને લક્ષ્ય બનાવતી વાંધાજનક અને બિનસંસદીય ટિપ્પણી કરી હતી, જે ઔપચારિક રીતે અધ્યક્ષના ધ્યાન પર લાવવામાં આવી હતી.
1: આજ શ્રી કલ્યાણ બેનર્જીને અમારી મહિલા સાંસદો કે સાથ અસંસદીય ભાષા એવમ અસંસદીય ટિપ્પણીઓ કી હૈ, જિસકી લિખિત શિકાયત માનનીય અધ્યક્ષ જી કો પ્રાપ્ત હુઆ હૈ. યે

0: सदन की गरिमा के विरुद्ध है।
1: बपोरे 12 वागे प्रथम मुलतवी पछी ज्यारे लोकसभा फरी मळी त्यारे विपक्षे पेपर लीकना मुद्दा पर विरोध कर्यो। कोंग्रेसना केसी वेलुगोपाल अने समाजवादी पार्टीना अखिलेश यादवे विद्यार्थीओना विरोधनो मुद्दो उठाव्यो। स्पीकर ओम बिरलाए विपक्षने गृहनी सुचारू कामगीरी माटे सहयोग करवा विनंती करी। संसदीय बाबतोना मंत्री किरण रिजिजूए जणाव्यू के सरकार नीट पेपर लीक मुद्दे चर्चा माटे संपूर्णपणे तैयार छे।
2: सरकार नी पेपर लीक का चर्चा के लिए पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है। मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन और किस नियम के तहत होना है, माननीय स्पीकर महोदय सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए।
1: રાજ્યસભામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા। બપોરે 3 વાગે ત્રીજી વખત સ્થગિત થયા પછી જ્યારે ગૃહ ફરી શરૂ કરાયું ત્યારે વિપક્ષોએ નીટ અને અન્ય મુદ્દાઓ પર વિરોધ કર્યો। રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડાએ વિપક્ષના આચરણની ટીકા કરી તેને અત્યંત બેજવાબદાર અને લોકશાહી મૂલ્યોનું વિરુદ્ધ ગણાવ્યું। વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી। તેમણે કહ્યું કે રાજીનામા વિના ચર્ચા થશે નહીં। હોબાળા વચ્ચે શ્રી હરિવંશે ગૃહને બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું। સવારે 11 વાગે કાર્યવાહી શરૂ થઈ ત્યારે સભાપતિ સીપી રાધાકૃષ્ણને સિક્કિમમાં સુરંગ દુર્ઘટનામાં થયેલી જાનહાની પર દુઃખ વ્યક્ત કર્યું। તેમણે કહ્યું કે હાલમાં સ્થળ પર બચાવ કામગીરી ચાલી રહી છે। ગૃહે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર યુવાનોની લાગણીઓ અને ચિંતાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે અને વિદ્યાર્થીઓની દરેક ચિંતાને સાંભળવા અને તેનું નિરાકરણ લાવવા માટે તૈયાર છે। તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક વ્યક્તિઓ પોતાના રાજકીય હિતોને પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીઓ અને યુવાનોનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા શ્રી સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર વિદ્યાર્થીઓની આકાંક્ષાઓ પૂર્ણ કરવા અને યુવા કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે।
3: यह संसद का सत्र इस समय चल रहा है। सरकार ने हर मुद्दे पर सार्थक बहस करने की भी बात की है और कई बार अपनी बात को दोहराया भी है, मगर विपक्ष संसद में नहीं बल्कि सड़क पर मुद्दों का समाधान करने का मैं मानता हूं अनुचित प्रयास कर रहा है।
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઉત્તર મેસેડોનિયાની મુલાકાત દરમિયાન સ્કોપ્જે શહેરના મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું। આ પ્રસંગે સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે મહાત્મા ગાંધી ભારતના હતા, પરંતુ તેમનો સત્ય અને અહિંસાનો સંદેશ સમગ્ર માનવતાનો છે। તેમણે નોંધ્યું કે સંઘર્ષ, અસહિષ્ણુતા અને વિભાજનનો સામનો કરી રહેલા વિશ્વમાં ગાંધીજીના સંવાદ, કરુણા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના આદર્શો અત્યંત સુસંગત છે। કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે હાલમાં દેશભરમાં 162 વંદે ભારત ટ્રેન સેવાઓ કાર્યરત છે। આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેન લાંબા અંતરની મુસાફરી માટે સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે। તેમણે ઉમેર્યું કે આ ટ્રેનનો હેતુ મુસાફરોના આરામમાં સુધારો અને સલામતી તેમજ સુવિધા માટે નવા માપદંડો સ્થાપિત કરવાનો છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો। ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકારી નીતિઓનો ઉદ્દેશ બાળકો સહિત તેના વપરાશકર્તાઓ માટે ખુલ્લું, સલામત, વિશ્વસનીય અને જવાબદાર ઇન્ટરનેટ સુનિશ્ચિત કરવાનો છે। આજે લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન અધિનિયમ 2023 ઘડવામાં આવ્યો છે। તેમણે કહ્યું કે આ કાયદો બાળકોની ઓનલાઈન ગોપનીયતાને સુરક્ષિત રાખવા માટે કાનૂની માળખું પૂરું પાડે છે। સરકારે છેલ્લા 2 વર્ષમાં દેશમાં વાંધાજનક સામગ્રી પ્રદર્શિત કરવા બદલ 50 OTT પ્લેટફોર્મને જાહેર ઉપયોગ માટે અક્ષમ કર્યા છે। લોકસભામાં એક લેખિત જવાબમાં માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું કે સરકાર ફરિયાદોના આધારે આવા મધ્યસ્થી અને OTT પ્લેટફોર્મ સામે નિયમિતપણે કાર્યવાહી કરે છે। તેમણે કહ્યું કે સરકારે ડિજિટલ મીડિયા પર વર્તમાન બાબતોના પ્રકાશકો અને ઓનલાઈન ક્યુરેટેડ સામગ્રીના પ્રકાશકો માટે એક સંસ્થા

0: સંસ્થાકીય પદ્ધતિ સ્થાપિત કરવા માટે માહિતી ટેકનોલોજી, મધ્યસ્થી, માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા નિયમો 2021ને સૂચિત કર્યા છે. સર્વોચ્ચ અદાલતે આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ન્યાયિક અધિકારીઓની નિવૃત્તિ વય 60થી વધારીને 61 વર્ષ કરવા પર વિચારવા નિર્દેશ આપ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોય મલ્યા બાગચી અને વી મોહનની ખંડપીઠે દેશભરમાં જિલ્લા ન્યાયાધીશોની નિવૃત્તિ વય 60થી વધારીને 62 વર્ષ કરવાની માંગ કરતી અરજીની સુનાવણી કરતી વખતે આ નિર્દેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ મુદ્દા પર તેમના સંબંધિત અધિકાર ક્ષેત્રની ઉચ્ચ અદાલતો સાથે પરામર્શ કરીને નિર્ણય લેવા જણાવ્યું છે. જો તેઓ સંમત થાય તો આવા રાજ્યોમાં ન્યાયિક અધિકારીઓને 61 વર્ષની ઉંમર સુધી સેવા ચાલુ રાખવાની પરવાનગી અપાશે. આ જોગવાઈ 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. ફિલિપાઈન્સના મનીલામાં વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન આજે બપોરે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે તેમના કેનેડિયન સમકક્ષ અનિતા આનંદ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે ભારત કેનેડા સહયોગ સતત વધી રહ્યો છે. તેમણે કહ્યું કે વાતચીત બંને દેશોના પ્રધાનમંત્રીઓ દ્વારા નક્કી કરાયેલા સંબંધો માટેના લક્ષ્યોને પ્રાપ્ત કરવા પર કેન્દ્રિત હતી. સિક્કિમમાં નામચી જિલ્લાના સમરદુંગ ખાતે સુરંગની અંદરથી બચાવકર્તાઓ દ્વારા વધુ 8 મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે. જોકે ભારે પરિસ્થિતિના કારણે બચાવ ટીમોને મૃતદેહો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ખૂબ જ ઓછી દૃશ્યતા અને મિથેન ગેસના લીકેજને કારણે મિશન પડકારજનક બન્યું હતું. એનડીઆરએફ, એસડીઆરએફ, સિક્કિમ પોલીસ અને ખાણકામ નિષ્ણાતોની બચાવ ટીમોએ આજે સુરંગમાંથી પાણી બહાર કાઢ્યું હતું. અત્યાર સુધીમાં 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. પ્રાથમિક અહેવાલ અનુસાર સુરંગની અંદર 25 લોકો ફસાયેલા છે. ચાઇના ઓપન બેડમિન્ટનમાં 2 ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ આજે બપોરે રાઉન્ડ ઓફ 32માં સાથી ભારતીય ખેલાડી ઉન્નતિ હુડાને 21-14, 9-21, 21-10થી હરાવીને મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પુરૂષોની સિંગલ્સમાં આયુષ શેટ્ટીએ વિશ્વના 11મા ક્રમાંકિત ઇન્ડોનેશિયાના અલ્વી ફરહાનને 21-17, 5-21, 21-17થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો છે. આજે સાંજે 32ના બીજા રાઉન્ડની મેચમાં લક્ષ્ય સેન જાપાની ખેલાડી યુશી તનાકા સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધના મુદ્દે વિપક્ષોના હોબાળાને પગલે સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અંગે સરકાર યુવાનોની લાગણીઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોવાનું જણાવ્યું. સિક્કિમના નામચીમાં સુરંગની અંદરથી વધુ 8 મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા. અને ચાઇના ઓપન બેડમિન્ટનમાં પીવી સિંધુએ મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: ये आकाशवाणी है. अब आप जागृति शर्मा से संसद में आज हुई कार्यवाही की समीक्षा सुनिए. पहले लोकसभा. लेखक हैं यूनिवार्ता के वरिष्ठ पत्रकार मोहम्मद आजाद. नीट पेपर लीक और विद्यार्थियों पर पुलिस कार्रवाई के विरोध में विपक्षी दलों के हंगामे के कारण लोकसभा में आज भी प्रश्नकाल और शून्यकाल नहीं हो सका और सदन की कार्यवाही दिनभर के लिए स्थगित कर दी गई. संसदीय कार्य मंत्री किरेन रिजिजू ने लोकसभा में आज कहा कि सरकार नीट पेपर लीक मुद्दे पर चर्चा के लिए तैयार है. चर्चा किस नियम के अंतर्गत होगी और कितनी देर होनी चाहिए ये बातचीत में तय होगा. उन्होंने कहा कि देश के युवाओं के लिए सार्थक चर्चा हो इसके लिए सरकार तैयार है. तृणमूल कांग्रेस के सांसद कल्याण बनर्जी को महिला सांसदों के खिलाफ अभद्र टिप्पणी के आरोप में मॉनसून सत्र की शेष अवधि से निलंबित किया गया. पीठासीन अधिकारी कृष्ण प्रसाद टेनिटी ने 2 बार स्थगन के बाद सदन की कार्यवाही शुरू की और हंगामे के बीच जरूरी कागजात सदन के पटल पर रखवाया. इसके बाद उन्होंने कहा कि श्री कल्याण बनर्जी के खिलाफ महिला सांसदों की ओर से महिला सांसदों के खिलाफ अभद्र टिप्पणी किए जाने की लिखित शिकायत मिली है. संसदीय कार्य मंत्री अर्जुन राम मेघवाल ने प्रस्ताव किया कि महिला सांसदों के खिलाफ अभद्र टिप्पणी करने के आरोप में श्री कल्याण बनर्जी को सत्र की शेष अवधि से निलंबित किया जाए, जिसे सदन ने ध्वनिमत से स्वीकार कर लिया. श्री टेनेटी ने प्रस्ताव स्वीकार करने के बाद श्री बनर्जी को सदन से बाहर जाने का आग्रह किया और सदन की कार्यवाही दिन भर के लिए स्थगित कर दी. इससे पहले सुबह 11 बजे सदन की कार्यवाही शुरू होते ही विपक्षी दलों के सदस्यों ने कांग्रेस और कुछ अन्य विपक्षी दलों के सदस्यों ने इन मुद्दों को लेकर हंगामा शुरू कर दिया, जिससे

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ હમ સબ ચોર હૈ ફિલ્મનું આ ગીત.

સુરમાધુરી કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કમાલ ત્રિવેદી, નિશા ઉપાધ્યાય અને હિતેશ પટેલના સ્વરમાં ગુજરાતી ગીતો સાંભળીશું.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં સાંભળીએ ભાનુશંકર વ્યાસની આ રચનાઓ.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આરંભે સાંભળીએ આપકી કસમ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર કિશોર કુમાર અને લતા મંગેશકર, ગીતકાર આનંદ બક્ષી.

0: over 147 identified coal mines by 2027-28. Addressing the release of India's first annual report on scientific mine closure, titled Aroh in New Delhi, Mr. Reddy said the government no longer views mine closure as the end of mining activity, but sees it as the beginning of new opportunities for communities and the environment. External Affairs Minister Dr. S. Jaishankar today met his Canadian counterpart Anita Anand this afternoon on the sidelines of Quad Foreign Ministers meeting in Manila, Philippines. In a social media post, Dr. Jaishankar said India-Canada cooperation has been steadily growing. He said the conversation focused on achieving the goals for the relationship set by the Prime Ministers of both the nations. Dr. Jaishankar also met with his New Zealand counterpart Winston Peters and shared perspectives on the Indo-Pacific security situation. In China Open Badminton, PV Sindhu, Ayush Shetty and Lakshya Sen have entered singles pre-quarterfinals in Changzhou. Double Olympic medalist PV Sindhu advanced to the women's singles second round after defeating fellow Indian player Unnati Huda by 21-14, 9-21, 21-10 in a round of 32 clash this afternoon. And that is the end of this news bulletin.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંભળીએ અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમની વિગતો. સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. અમૃતધારા 6:30 વિષય ઉત્સવ, વક્તા પ્રોફેસર વાસુદેવ પાઠક. શ્રી રામચરિત માનસ ગાન 6:35. સુરસરિતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 6:45. 7:20 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. એનસીઇઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ 8:30. સવારે માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ 9:00. 10:02 આદિવાસી મિત્રો માટેનો કાર્યક્રમ આદિજાતિ માટે. 10:45 સુગમ સંગીતનો કાર્યક્રમ, ગાયક કલાકાર નયન પંચોલી, નીતિ મહેતા, સુપર્ણા બેનર્જી. 11:02 હિન્દી ફિલ્મ સંગીત. 11:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીતનો કાર્યક્રમ, ગાયક કલાકાર વિભા દેસાઈ. જય ભારતી 1:30 ફોજીભાઈઓ માટે વિશેષ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. ગુજરાતી ગીતો 2:40. 5:10 ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. લોકસંગીતનો કાર્યક્રમ 5:45. નિકુલદાન ગઢવીના સ્વરમાં સાંભળીશું પ્રાચીન ભજન. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી. 7:22 કાર્યક્રમ ગામનો ચોરો. 8:00 સંસદ સમીક્ષા. સુરમાધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 8:15. 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર. 10:00 સંસદમાં ચાલેલ પ્રશ્નોત્તરી કાળનું ધ્વનિ મુદ્રણ સાંભળીશું દિલ્હી કેન્દ્ર પરથી. હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી અનુસાર આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેના આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે. આજનું મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય હતું. લઘુત્તમ તાપમાન 26.2 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય રહ્યું હતું. 8:30 હવામાં ભેજનું પ્રમાણ 74% રેકોર્ડ થયું. દિવસ દરમિયાન 0.3 મિલીમીટર વરસાદ નોંધાયો. 354.6 મીટર અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 11:12 થઈ રહી છે. અમારી આજની બીજી સભા સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે 5:50 ત્યાં સુધી આપણે રજા લઈએ. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીની ડીટીએચ એટલે કે ડાયરેક્ટ ટુ હોમ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણની શરૂઆત કરીએ તે પહેલા સમય સાથે તાલ મેળવી લઈએ. ભારતીય સમય અનુસાર અત્યારે મિત્રો રાત્રિના 11:15 અને 15 સેકન્ડ્સ થઈ ચૂકી છે. હવે મેળવી લઈએ મિત્રો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. શ્રોતા મિત્રો, પ્રસારણની શરૂઆતમાં હમણાં થોડીક જ વારમાં રજૂ કરીશું ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં આપને સૌપ્રથમ સંભળાવીશું લોકગીતો રમેશકુમાર બારોટ, પ્રભાબેન રબારી તથા બીજલ બારોટના સ્વરમાં. 12 વાગ્યાનો સમય રહેશે નાટક માણવાનો, જેમાં આપ માણી શકશો વિભૂત શાહ લિખિત નાટક મેરી રોઝ, રજૂઆત રમેશ ભટ્ટ. 1 વાગે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવા જગતમાં આપને સંભળાવીશું સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો કિશોર કુમારના સ્વરમાં. 2 વાગ્યાથી રજૂ કરીશું વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં સૌપ્રથમ સંભળાવીશું ગુજરાતી સુગમ સંગીત, ત્યારબાદ શાસ્ત્ર સંગીતમાં સૌમ્ય બત્રા ચક્રવર્તી પાસેથી વાયોલિન વાદન આપ માણી શકશો, રાગ હંસધ્વની, તબલા સંગત હેમંત જોશી તથા વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે આપ ગુજરાતી ગીતોની મજા માણી શકશો. ત્યારબાદ ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણના અંતિમ ચરણમાં એટલે કે 5:15 વાગે આપ સાંભળી શકશો ભક્તિ સંગીતથી ભરપૂર કાર્યક્રમ ભક્તિરસ, જેમાં સંભળાવીશું આપને ભક્તિમય ભજનો. તો આ હતી શ્રોતા મિત્રો રૂપરેખા. હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની પ્રસ્તુત છે હવે પ્રથમ કાર્યક્રમ લોકસંગીત, જેમાં સંભળાવીએ આપણે લોકગીતો સૌપ્રથમ રમેશ કુમાર બારોટના સ્વરમાં.

આપ માણી રહ્યા છો આકાશવાણીની ડીટીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ. લોકસંગીતનો કાર્યક્રમ શ્રોતા મિત્રો આપ માણી રહ્યા છો. લોકસંગીતના કાર્યક્રમના અંતે હવે પ્રસ્તુત છે લોકગીતો. શ્રોતા મિત્રો, બીજલ બારોટના સ્વરમાં.

બીજલ ભારોટના સ્વરમાં આ લોકગીત મળ્યા બાદ શ્રોતા મિત્રો લોકસંગીતનો આ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો નાટક મેરી રોઝ, લેખક વિભુત શાહ, રજૂઆત રમેશ ભટ્ટ.

પ્રસ્તુત છે નાટક મેરી રોઝ. લેખક વિભૂત શાહ. નિર્માણ સહાય ગોપાલ મુદલિયાર. રજૂઆત રમેશ ભટ્ટ. પાત્રો દિગીશ ઓઝા ઉર્ફે દીક. કુમારી તુન્ના ચોક્સી. અંશુમાન દેસાઈ. શ્રીમતી યામિની મુકુલ. અને મુનીશ્વર ભટ્ટ. તો હવે આપ સાંભળશો નાટક મેરી રોઝ.

0: અને મારે પણ હમણાં જ આ હોટલમાં આવતા પહેલા બહાર પોર્ચમાં એક અસવાનો પ્રસંગ બની ગયો.
1: શું બન્યું?
0: અરે બહાર એક તગડા જેવો પત્રકાર મારી સામે ક્યાંય સુધી તાકી રહ્યો હતો.
2: પુરુષ હતો કે?
0: અરે મારા કમનસીબે પુરુષ હતો, સ્ત્રી નહોતી.
3: પછી શું બન્યું?
0: હા, પછી હિંમત કરી મારી પાસે આવ્યો, મને નખશીખ જોઈ રહ્યો અને પછી મને ધીમેથી પૂછ્યું, તમે ગુજરાતી છો? મેં કહ્યું હા. પછી એણે મને પૂછ્યું, તમે મેરી રોઝ અંડરસી એક્સપીડિશનના સભ્ય છો, એમાં ભાગ લેવા આવ્યા છો? મેં પૂરેપૂરી ગંભીરતાથી જવાબ આપ્યો, ના રે ના, હું તો આ દરિયામાં મારી એક નાનકડી કાગળની હોડી તરતી મૂકવા આવ્યો છું અને એ બિચારો ચાલવા માંડ્યો.
4: એને ભાઈ એમ હશે કે ગુજરાતીઓ એટલે ખીચડી ખાવું, એ લોકો ક્યાંથી આવા દરિયાઈ સાહસમાં ભાગ લે?
3: અને હવે તો ગુજરાતીઓ પણ ખીચડી નથી ખાતા.
5: આ મેરી રોઝ એક્સપીડિશનમાં આપણે 5 ગુજરાતીઓ છીએ, એ પણ એક કેટલો મોટો સણસણતો જવાબ છે.
4: અને કેટલાકને મને સણસણતો સવાલ પણ હશે.
5: તો ચાલો ને જય જય ગરવી ગુજરાત ગાઈ નાખીશું.
2: આપણે તો આજે ગરબી ગુજરાત કરી નાખી છે. ગરવી ગુજરાત જીવીએ ત્યારે ખરા, પણ

0: મને એક વિચાર આવે છે.
1: શો? બોલો બોલો.
0: બસ એ જ કે આ મેરી રોઝના રોમાંચક દરિયાઈ સાહસમાં આપણે 5 ગુજરાતીઓ ભેગા થયા છીએ, એ આનંદની વાત છે, ઘણા જ આનંદની વાત છે. પણ હજુ આપણે એકબીજાને પૂરેપૂરા ઓળખતા નથી, તો સૌ પોતપોતાનો ટૂંકો પરિચય આપે તો કેવું?
2: સરસ સરસ, આ તો ખૂબ સરસ. પછી જરા વાતો કરવાની પણ મજા આવશે.
1: હા, આ તો મારા મનમાં જ હતું, હું કહેવા જ જતી હતી. ચાલો, કોણ શરૂઆત કરે છે?
0: ચાલો, ત્યાંથી તમે શરૂઆત કરો.
3: યસ યસ પ્લીઝ.
2: ઓકે ઓકે. નમસ્તે, મારું નામ દિગીશ ઓઝા છે, પરંતુ સામાન્ય રીતે બધા મને ડીક કહીને જ બોલાવે છે. બધા એ જ રીતે મને ઓળખે છે, અને મને બધા ડીક કહીને બોલાવે એ જ ગમે છે. આમ હું નેચરાલિસ્ટ છું. શું કહીશું, નિસર્ગવાદી, પ્રકૃતિ પ્રેમી કે વેલ આઈ ડોન્ટ નો, પરંતુ એટલું ચોક્કસ કહી શકું કે મને પ્રાણીઓ અને વનસ્પતિઓનો શોખ છે. યસ, આ જગતના દરેક પ્રકારના પ્રાણીઓ અને વિધવિધ વનસ્પતિઓનો હું જાણકાર છું. મારા વિશે બસ આટલું જ. અરે હા, એક વાત રહી ગઈ, ઓટોમોબાઈલ્સના સ્પેર પાર્ટ્સની મારી એજન્સી છે, રોટલો એમાંથી રળી લઉં છું. ધેટ્સ ઓલ, થેન્ક્સ. હવે તમારો વારો મિસ. મિસ
4: તુન્ના ચોક્સી. મિસ્ટર ડીકના નમસ્તે સાથે સાથે મારા પણ સૌને નમસ્તે. હા, તો મેં કહ્યું એમ, મારું નામ કુમારી તુન્ના ચોક્સી છે. મારા વિશે ખાસ બહુ કહેવા જેવું નથી, સિવાય કે
2: તમે સુંદર છો.
4: નો નો મિસ્ટર ડીક.
2: Why no no? You are beautiful, just like a flower.
4: Please don't embarrass me.
3: Well, Mr. Deek, એમને જે કહેવું હોય તે પહેલા કહેવા દો, પછી તમારે જે કહેવું હોય તે તમે કહેજો.
2: All right, I'm so sorry. ચાલો આગળ ચલાવો. Please proceed.
4: હા, તો મારે મારા વિશે એટલું જ કહેવાનું છે કે હું એક પત્રકાર છું અને એક ન્યૂઝપેપરની ઓફિસમાં રિપોર્ટર તરીકે નોકરી પણ કરું છું, અને એમાંથી જ આ ડ્રેસના પૈસા રળી લઉં છું. અને હા, જગતની જાણીતી નામાંકિત વ્યક્તિઓને નજીકથી જોવાનો મને વિચિત્ર શોખ છે. હવે તમે મિસ્ટર.
3: થેન્ક યુ મિસ ચોક્સી. હા, તો હું છું અંશુમાન દેસાઈ. બીજી રીતે હું જે કહી છું તે કહેતા મને સંકોચ થાય છે, કેમ કે મારે જ મારા વિશે કહેવું પડે એ બરાબર નથી. છતાંય ઘણી વસ્તુઓ બરાબર નથી હોતી તો પણ આપણે કરીએ છીએ. તો હું મારા વિશે કહું તો હું એક લેખક છું. હા, લેખક, નવલકથાઓ લખું છું.
1: તો અમે બધા તમારી નવલકથામાં ક્યારેક તો આવી જઈશું. આપણી ટોળીમાં લેખક પણ સામેલ છે. ચાલો અમે બધા તમને તાળીઓથી માન આપીએ છીએ.
3: આ શું કરો છો? જોઈએ હવે તમને નવલકથામાં લાવી શકું એમ છું કે નહીં. હા, તો મારા વિશે મારી વાત આગળ ચલાવું તો એક મોટી કંપનીમાં હું પબ્લિસિટી ઓફિસર છું. ઠીક છે, મારી નાની મોટી ઈચ્છાઓ પૂરી થાય છે, પરંતુ મારી એક તદ્દન અંગત વાત કહું તો મને પૈસાનું જબરજસ્ત આકર્ષણ છે. હા, મને પૈસા કમાવા ખૂબ ગમે છે.
1: મને પૈસા ખર્ચવા ખૂબ ગમે છે.
3: તો ચાલો હવે તમે તમારા વિશે કહો. મિસ મિસ
1: ઓ સોરી મિસ્ટર અંશુમાન, હું તુન્નાની જેમ કુમારી નથી.
3: પણ લાગો છો તો કુમારાજ, તુન્નાની જેમ
2: બ્યુટીફુલ ફ્લાવર.
0: તમે લોકોએ તો અરસપરસ પરિચયને બદલે એકબીજાને મસ્કો મારવાની પ્રવૃત્તિ અત્યારથી જ શરૂ કરી દીધી હોય એમ લાગે છે. મને જવાબ આપો, આવું કરશો તો ઠેઠ દરિયાની અંદર મેરી રોઝ સુધી પહોંચીશું કઈ રીતે?
4: અરે મને એમ લાગે છે કે આ ડીક સાહેબ છે ને, મેરી રોઝ કોઈ ગુલાબી સ્ત્રી હશે એમ માની એક્સપેડિશનમાં આવ્યા છે.
3: અરે પણ ભાઈ, ગુલાબી સ્ત્રી શોધવા ઠેઠ દરિયાના પાતાળમાં જવાની જરૂર નથી. હા, પણ તમે તમારો પરિચય આગળ વધારશો? અત્યારે તો મને સોરી, અમને એમાં રસ છે.
1: થેન્ક્સ. હા, તો મારું નામ શ્રીમતી યામિની મુકુલ છે.
0: મુકુલ?
1: હા, મુકુલ મારા પતિનું નામ છે.
4: હા, અત્યારે તો પતિના નામને અટક બનાવવાની ફેશન છે.
1: ફેશન તો ફેશન, પણ તે મારા પતિ છે એ હકીકત છે. એ મોટા બિઝનેસમેન છે, ને મોટા બિઝનેસમેન છે એટલે શ્રીમંત છે. અને હું શ્રીમંતની પત્ની હોવાથી મારે રોટલી કે રોટલો રળવા કશું કરવું પડતું નથી. પણ આમ હું ફોટોગ્રાફર છું, ફોટોગ્રાફી મારો શોખ છે. આ મેરી રોઝ એક્સપિડિશનમાં હું ફોટોગ્રાફરની હેસિયતથી જ આવી છું. મને લાગે છે કે મારા વિશે આટલું પૂરતું છે. તો છેલ્લે હવે તમે.
0: થેન્ક યુ શ્રીમતી યામિની મુકુલ. મારો વારો છેલ્લે આવ્યો એ એક રીતે યોગ્ય જ થયું છે.

0: મને ઘટના બને છે એમાં રસ છે. દરેક ઘટના કેમ બની, કેવી રીતે બની એ જાણવું એ મારા અભ્યાસનો વિષય છે, અને એટલે જ ઇતિહાસકાર હંમેશા છેલ્લો આવે છે. એટલે હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે
1: તમે ઇતિહાસકાર છો,
0: ને મારું નામ મુનીશ્વર ભટ્ટ.
2: વાહ, ખૂબ સરસ. નેચરાલિસ્ટ ડીક થી માડી ઇતિહાસકાર મુનીશ્વર ભટ્ટ. અરે આ આપણો એક્સપેડિશન ખૂબ જામશે, ખૂબ મજા આવશે.
3: પણ એક વાત રહી ગઈ મિસ્ટર મુનીશ્વર.
0: બોલો બોલો, કઈ વાત?
3: પહેલા તમે એ કહો કે રોટલી કે રોટલો શેમાંથી મેળવો છો? આ ઇતિહાસમાંથી?
0: મારે એ કહેવાનું બાકી હતું ત્યાં બેન તુન્ના.
2: સોરી સોરી, બધા વચ્ચે બોલે છે એટલે હું વચ્ચે બોલી. ચાલો હવે કહો.
0: હવે બરાબર, હું એક કોલેજમાં ઇતિહાસનો અધ્યાપક છું. હું તો મારા વિદ્યાર્થીઓને હંમેશા કહું છું કે હિસ્ટરી ઇઝ અ મિસ્ટરી, એ ગ્રેટ થ્રિલર.
2: અચ્છા તો મિસ્ટર મુનીશ્વર, તો પછી અત્યારે અમને બધાને આપણા આ મેરી રોઝ વિશે થોડુંક કશુંક વધારે કહો ને. આમ તો મેકી સાહેબે એના વિશે કહ્યું છે, પરંતુ કદાચ તમારી પાસેથી કશું વધારે જાણવા મળે પણ ખરું. કેમ, તમે બધા શું કહો છો?
1: યસ યસ.
2: હજી તો આપણે 4 વાગ્યા આપણી સ્ટીમર વિક્ટરી પર જવાનું છે ને.
3: થેન્ક્સ કુમારી તુન્ના, ખરેખર સરસ સૂચન છે. હજુ આપણે ઓછામાં ઓછી 1.5 કલાક રાહ જોવાની છે.
0: સ્ટીમર પર જઈએ એ પહેલા મારે મેરી રોઝ વિશે મેકી સાહેબને એક બે પ્રશ્નો પૂછવાના છે.
4: મેકી સાહેબને કદાચ અત્યારે સમય ન પણ મળે, ખૂબ જ ટેન્શનમાં હશે. ગજબના માણસ છે ને.
2: હા તો મુનીશ્વરભાઈ, સૌથી પહેલા તમે અમને એ કહો કે આજથી કેટલા વર્ષો પહેલા નૌકા જહાજ મેરી રોઝ ડૂબી ગયું હતું?
0: આજથી બરાબર 438 વર્ષો પહેલા. એકદમ ચોક્કસ કેવું હોય તો 19 જુલાઈ 1545.
2: ક્યાં ડૂબ્યું હતું?
0: ઇંગ્લિશ ચેનલમાં જ. બ્રિટિશ સૈનિકોને લઈને ફ્રાન્સ સાથે લડવા જતું હતું, ત્યાં જ રસ્તામાં ડૂબી ગયું.
3: મિસ્ટર મુનીશ્વર, મારા ખ્યાલ પ્રમાણે એ વખતે હેનરી 8મો ઇંગ્લેન્ડનો રાજા હતો, બરાબર છે?
0: હા હા મિસ્ટર ડીક, તમે તદ્દન સાચા છો. પણ તમને બધાને કદાચ ખબર નહીં હોય કે ટ્યુડર યુગના રાજા હેનરી 8માએ આગલે દિવસે સાંજે એ જહાજ પર ભોજન લીધું હતું.
1: એમ
2: શું વાત કરો છો? આ તો ખૂબ જ રસપ્રદ અને આશ્ચર્યજનક ઘટના છે.
0: એનાથી પણ વધારે આશ્ચર્યજનક ઘટના એ છે કે આજ રાજા હેનરી 8માએ પાસેના એક કિલ્લા પરથી ઊંડા આઘાત સાથે મેરી રોઝને ડૂબતા નજરો નજર જોયું હતું. એટલે કે એની આંખ સામે જ ડૂબ્યું. એ વખતે કિનારા પર સૈનિકોની કિકિયારીઓ પણ સંભળાઈ હતી.
4: This is really fantastic.
1: Yes.
0: Yes, really fantastic.
4: શું ખરેખર આ સત્ય ઘટના છે?
0: મેકી સાહેબે તો આવું કશું નથી કહ્યું. એક લેખક તરીકે આ તો રસ પડે એવી વાત છે.
2: અને મુનીશ્વર કહે છે એટલે વિશ્વાસ રાખવો જોઈએ.
0: અમારા ઇતિહાસના દસ્તાવેજોમાં તો એવું નોંધાયું છે. એ જે હોય તે, પણ એક વાત 100એ 100% છે કે એ વખતનો આખો ટ્યુડર યુગ ડૂબી ગયેલા મેરી રોઝમાં સચવાયેલો પડ્યો છે.
4: હા, એ તો મેકી સાહેબે કહ્યું હતું કે ટ્યુડર સમયની ઘણી વિરલ વસ્તુઓ એમાં છે. 5 જ શબ્દોમાં એમણે બધું કહી દીધું કે અંડરવોટર મ્યુઝિયમ ઓફ ટ્યુડર લાઈફ.
3: પણ એ મેરી રોઝ ડૂબી કેમ ગયું એની તમને ખબર છે?
0: એ હજુ એક રહસ્ય જ છે. વધારે પડતા વજનથી એ આપમેળે ડૂબી ગયું કે દુશ્મનોના તોપગોળાથી ડૂબી ગયું એ નક્કી થઈ શક્યું નથી. વેલ મિસ્ટર ડિક, તમને ખબર છે કે કેમ ડૂબી ગયું?
3: ના.
2: તો આપણે ડૂબી ગયેલા મેરી રોઝને દરિયાના પેટાળમાંથી શોધી કાઢવામાં સફળ થઈએ તો એ પણ કારણ જાણવા મળે.
0: હા, ને તરત ફેંસલો.
3: અચ્છા, આ મેરી રોઝ વિશે તો આપણે ઠીક ઠીક ચર્ચા થઈ, પણ મિસ્ટર અંશુમાન, હવે તમને એક સાવ અંગત પ્રશ્ન પૂછું. જવાબ ના આપવો હોય તો ના આપશો.
0: હા હા, પૂછો.
3: અચ્છા, તમે લેખક છો, નવલકથાઓ લખો છો, તો આ મેરી રોઝના એક્સપીડિશનની નવલકથા તો લખશો ને?
0: હા અલબત્ત, મારા મનમાં એવો લોભ છે ખરો.
3: તો તમે અમને અત્યારે એ કહી શકશો કે તમે જે નવલકથા લખશો એમાં કોને મુખ્ય પાત્ર બનાવશો?
0: આ શ્રીમતી યામિની મુકુલને.
3: અંશુમાનજી, અંશુમાનજી, હું પૂરેપૂરી ગંભીરતાથી આ પ્રશ્ન પૂછું છું. હું કંઈક એવું કહેવા માંગુ છું કે દરિયાને, મેરી રોઝને, ટ્યુડર યુગને, રાજા હેનરી 8માને કે પછી કોઈ માનવ પાત્રને તમે કેન્દ્રમાં રાખશો?
0: તમે ખરેખર સારો પ્રશ્ન ઉભો કર્યો. હું તો અલબત્ત આપણા એક્સપીડિશનના ચેરમેન એલેક્ઝાન્ડર મેકી સાહેબને કેન્દ્રમાં રાખી નવલકથા લખીશ. મને એમનામાં બહુ રસ પડ્યો છે. મેરી રોઝ જહાજને દરિયાના પેટાળમાંથી શોધી કાઢવાનો સૌથી પહેલો વિચાર એમને સૂજ્યો. નકશાઓ અને દસ્તાવેજો ફેંદ્યા, એકલે હાથે ઝુંબેશ ચલાવી, ફંડ ફાળો એકઠો કર્યો અને મેરી રોઝ ટ્રસ્ટ બનાવ્યું. શું એમનું

0: જોમ છે, ખમીર છે, તાકાત છે, ગજબ છે આ મરદ બચ્ચો, અને પાછો લેખક, પુરાતત્વવિદ અને મરજીવો પણ ખરો. સફેદ રૂપાળી દાઢી અને સોનેરી ચશ્મા,
1: આવો સાચુકડો માણસ તો મળવો મુશ્કેલ. આપણા એક્સપિડિશનના આદર્શ ચેરમેન છે.
2: મને એક વિચાર એવો આવે છે કે આપણે આ પાંચ જણાની ટીમમાંથી પણ ચાલો એક નેતા પસંદ કરીએ.
0: નેતા?
1: હા હા નેતા. એમાં ખોટું શું છે? એનાથી ઘણા પ્રશ્નો હલ થઈ જશે. વિચાર સારો છે.
3: તો મિસ્ટર મુનીશ્વર, તમે જ નેતા બનો.
4: ના ના, મને ના ફાવે. એના કરતા મિસ તુન્ના ચોક્સી પોતે જ ભલે ને આપણા નેતા બનતા.
5: ધ યંગેસ્ટ લીડર
3: એન્ડ ધ બ્યુટીફુલ લીડર. યસ યસ, આવા લીડર નીચે લીડ થવામાં મજા આવે.
2: બસ બસ, હવે ડોન્ટ જો. એના કરતા એમ કરીએ, મારી પાસે જુઓ આ કાગળની ચબરખી છે, એમાં પાંચેયના નામ લખું છું, પછી ઉપાડીએ ચિઠ્ઠી.
0: હા એવું જ કરો. હા ચાલો લખો. ડીક, યસ લખ્યું. હવે તમારું પોતાનું નામ. હવે શ્રીમતી યામિની મુકુલ લખાઈ ગયું ને. હવે મિસ્ટર મુનીશ્વર ભટ્ટ. યસ યસ. અને હા, છેલ્લે મારું નામ. યસ, અંશુમાન.
2: ચાલો, બધી લખાઈ ગઈ.
0: હા તો શ્રીમતી યામિની મુકુલ, ચાલો તમે એક ચિઠ્ઠી ઉપાડો.
1: મારા નામની ચિઠ્ઠી નીકળશે તો રદ બાત. હા ચાલો લો. ડી
6: ડી.
4: બરાબર નેતાગીરી કરજો, પક્ષ પલટો ન કરતા.
1: સાયલેન્સ સાયલેન્સ. એલેક્ઝાન્ડર મેકી સાહેબ આવ્યા.
7: મેકી સાહેબ?
8: મેકી સાહેબ.
7: મેકી સાહેબ.
8: મેકી સાહેબ. મેકી સાહેબ. મેકી સાહેબ.

0: देख।
1: यस तुलना।
0: आज ચીમનની દેખ ઉપર ઉભા ઉભા અને આ ઉછળતા મોજા જોતા જોતા મને મનમાં શું વિચાર આવે છે એની તને ખબર છે?
1: મને ખબર છે, તને એ વિચાર આવે છે કે મેરી રોઝની જેમ આપણી આ સ્ટીમર પણ ડૂબી જાય તો કેવું સારું, આપણે બંને સાથે ડૂબી જઈએ।
0: જા હવે, મને એવા ખરાબ વિચાર નથી આવતા। હું અત્યારે મરવા નથી ઈચ્છતી।
1: હું પણ મરી જવાની વાત નથી કરતો, સાથે ડૂબવાની વાત કરું છું। સારું, ચાલ જા જવા દે મારી આ વાત। ચાલ તો પછી તું કે, તારા મનમાં અત્યારે શું વિચાર ઝબકી રહ્યો છે?
0: હું આ ચારે બાજુ ફેલાયેલો દરિયો જોઉં છું, ઉપર સ્વચ્છ ભૂરું આકાશ જોઉં છું, પેલા દૂર દૂર ભૂખરા પર્વતો જોઉં છું, ત્યારે મને થાય છે કે આ જગત કેટલું વિશાળ છે, કેટલું સુંદર છે। અને આપણે બધા તો,
1: મને તો અત્યારે તું જ સૌથી વધુ સુંદર લાગે છે।
0: બસ જ્યારે હોય ત્યારે તું તો આની આ જ વાત કર્યા કરે છે, આવું કહીને તે મને તારા તરફ ખેંચી છે।
1: ના ના, તું ના, જૂઠું નથી બોલતો, તું ખરેખર ખૂબ સુંદર છે। તને યાદ હોય તો આપણે બધા પહેલી વાર પેલી હોટલમાં મળ્યા અને એકબીજાનો પરિચય આપતા હતા, ત્યારે તને મેં સૌથી પહેલું વાક્ય એ જ કહ્યું હતું કે યુ આર બ્યુટિફુલ જસ્ટ લાઈક એ ફ્લાવર। તો ના, હું દરેક છોકરીને આવું નથી કહેતો, ફક્ત

0: તને જ કહું છું, અને હું જે બોલું છું તેનો પૂરેપૂરો અર્થ સમજીને જ બોલું છું.
1: હા હા, એ તો એ દિવસે તે તારા પોતાના પરિચયમાં જ કહ્યું હતું કે તું આ જગતના દરેકે દરેક પ્રકારના પ્રાણીઓ અને વિવિધ વનસ્પતિઓનો જાણકાર છે. તો હું પણ એક પ્રાણી જ છું ને?
0: એક સાચી વાત કહું, હું દરેક પ્રકારના પશુ પ્રાણીઓને ઓળખું છું. પુરુષ એ આ જગતનું એક જંગલીમાં જંગલી પ્રાણી છે, અને સ્ત્રી એ આ જગતનું એક સુંદરમાં સુંદર પ્રાણી છે.
1: બસ બસ, હવે રહેવા દે. સારું છે ને કે આ ડેક પર આપણે બંને એકલા છીએ. પેલા ઇતિહાસકાર મુનીશ્વર અત્યારે હાજર હોત તો તારો જબરજસ્ત વિરોધ કરત.
0: જવા દે ને અત્યારે એનું નામ. મને લાગે છે કે એને સ્ત્રીઓ બહુ નથી ગમતી, દૂધનો દાજો લાગે છે.
1: અને પેલા લેખક મહાશય તો આખો દિવસ કશુંક ટપકાવ્યા જ કરે છે.
0: ને પેલી યામિની દુકુલ એને ફોટા પાડે છે.
1: દુકુલ નહીં, મુકુલ.
0: હા હા, મુકુલ. પણ તુલના, આપણે બંને આટલી બધી વાતો કરી પણ તને એક મુખ્ય મુદ્દાની વાત પૂછવાની તો ભૂલી જ ગયો છું.
1: કે ક્યારે જન્મી ને ક્યાં જન્મી?
0: ના ના, તું જન્મી છે એટલે બહુ છે. પણ તુલના, આ તારું નામ બહુ સરસ છે પણ એનો અર્થ પૂછવાનો જ ભૂલી ગયો છું. તુલનાનો શું અર્થ થાય?
1: લો, એટલી ખબર નથી? અને પછી કહે છે કે આ જગતના દરેકે દરેક પ્રાણીઓને હું ઓળખું છું. દીક સાહેબ, તુલના એટલે માછલી. નથી ઓળખતા આ માછલી ને?
0: અરે ઓ માછલી, તને તો હું પૂરેપૂરી ઓળખું છું. મને લાગે છે કે તું માછલી છે એટલે જ પેલા માણસોની દુનિયામાંથી આ દરિયા તરફ ખેંચાઈ આવી છે.
1: દીક,
0: શું છે? કેમ આમ એકદમ ગંભીર થઈ ગઈ?
1: તે હસતા હસતા પણ જાણે અજાણે મારા વિશે તદ્દન સાચુકડી વાત કહી દીધી.
0: કઈ સાચુકડી વાત? દરિયાની અને માછલીની?
1: હા, માછલીની. તુન્ના નામે એક માછલીની. દીક, આ માણસોની દુનિયામાંથી હું દૂર દૂર ભાગી જવા માંગુ છું. છેવટે માછલીની જેમ આ દરિયામાં તરી શકતી હોત તો કેવું સારું. બસ, પછી આ દરિયામાંથી બહાર જ ના આવું.
0: પણ શા માટે તું માણસોની દુનિયામાંથી ભાગી જવા માંગે છે? તારા જીવનમાં એવું તો શું બન્યું છે? આમ તો
1: ભયંકર સ્વાર્થી છે આ માણસ જાત. ડીક, મને માણસોના એક કે એક સંબંધમાં સ્વાર્થની નરી બદબુ આવે છે. સાલા હસે છે તો એમના શ્વાસમાંથી દુર્ગંધ બહાર આવે છે.
0: સ્વાર્થની બદબુ? તું આ કહે છે ત્યારે મને
1: સાંભળ સાંભળ ડીક, હવે તને મારા મનની એક સાચુકડી વાત કહી દઉં. મારી આટલી નાની ઉંમરમાં મેં આ જગત બરાબર જોઈ લીધું છે. મારે મારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરવી, પણ અત્યારે હવે મને કોઈ સંબંધમાં શ્રદ્ધા નથી. હું હસું છું એ પણ એક દંભ જ કરું છું. મને દંભ કરવાની મજા આવે છે, અને એટલે જ બધા સ્વાર્થી સંબંધોથી દૂર રહેવા કેવળ સાહસ માટે આ એક્સપિડિશનમાં હું આવી છું. અને મેકી સાહેબે મને પસંદ કરી એ મારું સારું નસીબ.
0: બોલી લીધું.
1: હા,
0: હવે હું બોલું.
1: હા,
0: આ તે જે બધું કહ્યું એમાંથી બે વાતો મને ખૂબ ગમી. એક તો એ કે તારે તારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરવી, કેમ કે હું પણ ક્યારેય મારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરતો. અને બીજી એ કે તને દંભ કરવાની મજા આવે છે. તુના, દંભ તો હું પણ કરું છું પણ એથી મને મજા નથી આવતી, એથી મને દુઃખ થાય છે. દુઃખ?
1: તારી વાત તું જાણે.
0: અચ્છા, હવે મારી એક વાત કહું.
1: કે
0: પહેલા ગુસ્સામાં ને ઉશ્કેરાટમાં આ તારા જે નસકોરા ફૂલાવ્યા છે એ સહેજ ઓછા કર. પહેલા તું શાંત પડ.
1: હું શાંત જ છું.
0: તુના, હું જ્યારથી સમજણો થયો ત્યારથી મને મારી પોતાની નરી એકલતા સાલે છે, અને મને મારા એકાકીપણામાંથી જ મને પંખીઓ, પ્રાણીઓ, ફૂલો અને ઝાડપાન સાથે નાતો બંધાયો, અને હું નેચરાલિસ્ટ બન્યો. અને કદાચ તું સાચું નહીં માને પણ મારી એ એકલતા ભૂલવા જ હું આ એક્સપિડિશનમાં જોડાયો, અને મારા સારા નસીબે
1: મેકી સાહેબે તને પસંદ કર્યો.
0: ના, તું મળી.
1: મારી પાસેથી તને શું મળવાનું હતું?
0: કહું?
1: કે
0: આ દરિયો.
1: દરિયો?
0: તુના, તારી જેમ મેં પણ તને હમણાં જ કહ્યું કે હું મારા બાળપણની કે ભૂતકાળની વાત કોઈને નથી કરતો, છતાંય

0: આજે તને એક વાત કહ્યા વગર નથી રહી શકતો કે બહુ જ નાની ઉંમરે જ્યારે આપણને કોઈના ચહેરા યાદ પણ નથી રહેતા ત્યારે મારી મમ્મી મારી પાસેથી જતી રહી. મેં એને કાયમને માટે ખોઈ દીધી. બહેન પણ નહીં, પપ્પાને પણ દુઃખમાં સબળતા જોયા.
1: પપ્પાએ બીજા લગ્ન ના કર્યા?
0: ના.
1: બીજો કોઈ સંબંધ?
0: મને ખબર નથી.
1: નવાઈ કહેવાય
0: એ જે હોય તે, પણ તો ના, આપણે હંમેશા

0: વચ્ચે કોઈ સંબંધ?
1: મને ખબર નથી.
0: નવાઈ કહેવાય
1: એ જે હોય તે. પરંતુ ના, આપણે હંમેશા જીવનમાં જીવવા માટે કશુંક આધાર જોઈએ છીએ, અવલંબન જોઈએ છીએ, જેની સાથે આપણે ઓતપ્રોત થઈ શકીએ, જેમાં આપણે ડૂબી જઈએ.
0: એટલે કે દરિયો.
1: હા હા, દરિયો. તો ના, સાંભળ સાંભળ, મારે એક એવો દરિયો જોઈએ છીએ.
2: અરે ડિક સાહેબ, થોડો ડિસ્ટર્બ કરું?
1: ઓ કોણ? મુનીશ્વર, આવો આવો.
2: મેકી સાહેબ આ બાજુ આવ્યા હતા ને, ક્યાં ગયા?
1: એ તો બાર બાજુ ગયા. જુઓ, ત્યાં જ હશે.
2: જરા એક મિનિટ, તમારી સાથે આ ડેક પર ઉભો રહું તો ના બેન?
0: હા હા, એમાં પૂછવાનું હોય?
2: ડિક સાહેબ.
3: હા હા, આઈ ડોન્ટ માઇન્ડ.
2: ડિક સાહેબ, તમે અમારા નેતા છો, પણ બરાબર નેતાગીરી કરતા નથી.
3: કેમ, શું થયું?
2: વધુ તો શું કહું, પણ ત્યાં એ બારમાં પેલા અંશુમાનજી અને યામિની હસ હસ કર્યા કરે છે. તમે એના હસવા પર થોડો કંટ્રોલ રાખતા હો તો. તમે બંને અહીં એકલા જ ઉભા છો, પણ ક્યાં સાહસ કર્યા કરો છો? કોઈને પણ ડિસ્ટર્બ કરો છો? ના ના, તમે જ કહો.
3: મુનીશ્વર, તમે એમને ઇતિહાસની થોડી વાતો કહેતા હો તો.
0: રાજા રાણીની.
2: આ ઇતિહાસની વાત તમે કાઢી તો ઠીક યાદ આવ્યું. થોડીક વાર પહેલા જ મેકી સાહેબ મને કહે કે મિસ્ટર મુનીશ્વર, હેલન ઓફ ટ્રોય અત્યારે આપણા સમયમાં જન્મે તો આપણા બધાનું શું થાય? તમે શું ધારો છો ડિક સાહેબ? તન્નાજી, મેં જવાબ આપ્યો કે જો ફક્ત એક જ હેલન ઓફ ટ્રોય અત્યારે જન્મ લે તો આપણી આ ધરતી પર ઝંઝાવાતો થાય, યુદ્ધો ફાટી નીકળે. પણ અત્યારે તો ચારે બાજુ એટલી બધી હેલન ઓફ ટ્રોય જન્મી છે કે ખાસ કોઈ મોટો ઉલ્કાપાત થવાનો સંભવ નથી. તમે શું કહો છો ડિક સાહેબ? કુમારી તુન્ના.

0: શું કહો છો મુનેશ્વર? મને તો એટલું બધું હસવું આવે છે કે માન દબાવી રાખું છું.
1: મને તો લાગે છે કે મારે બદલે તમે જ નવલકથા લખી નાખશો.
2: પહેલેથી જ મેં એવું કર્યું હોત તો સારું થાત.
0: અરે મુનેશ્વર, સવારે તમે પેલા કેનેડિયન સાથે બાથરૂમ પાસે ઉભા ઉભા છે ને ગપ્પા મારતા હતા.
2: એ તો બહુ મજાની વાત છે. મેરી રોઝ જો મળે તો જે સૈનિકો અંદર ડૂબી ગયા છે એમના બૂટ જોવામાં એને રસ છે.
1: બૂટ જોવામાં?
2: હા, બૂટ જોવામાં. એ હસતા હસતા કહેતો હતો કે એ બૂટનો અભ્યાસ કરી પ્રાચીન ટ્યુડર સ્ટાઇલના બૂટ માર્કેટમાં મૂકશે. બોલો કેવું છે કંઈ?
0: છે ભારે હસમુખો. પણ મુનીશ્વર, તમે તમારી વાત તો કરો, તમે આ એક્સપિડિશનમાં શા માટે આવ્યા છો?
2: બહુ સાફ અને સ્પષ્ટ વાત છે, કીર્તિ માટે. સાચી વાત કહું છું. આપણે મેરી રોઝ શોધી કાઢીશું તો આખા જગતમાં સનસનાટી મચી જશે. 438 વર્ષો પહેલા ડૂબેલા જહાજ પર હું એક સરસ ઐતિહાસિક લેખ તૈયાર કરીશ, જે મોટા મોટા હિસ્ટ્રી જર્નલ્સમાં છપાશે અને સાથે સાથે મારું નામ પણ જગજાહેર થઈ જશે. હું તો નાનો હતો ત્યારથી બસ એક જ ધૂન મારા માથા પર સવાર હતી, પ્રખ્યાત થવું. બસ પ્રખ્યાત થવું.
1: બીજી કોઈ ધૂન તમારા માથા પર સવાર થયેલી લાગતી જ નથી.
2: બીજી બધી ધૂનો જાઓ તમને અને ડીકને સોંપી.
0: મુનીશ્વર, તમે ખરેખર ભેદી છો. અત્યારે આ બધું હસવામાં કહો છો કે સાચું કહો છો એની ખબર જ નથી પડતી.
1: ભેદી માણસનો ભેદ બહાર આવે ત્યારે જ એના વિશે ખબર પડે ને.
2: મેકે સાહેબ તમને મળ્યા હતા?
0: હા, એ તો જ્યારે મળે ત્યારે ખબર અંતર પૂછી જ લે છે.
1: એ મને કહેતા હતા કે તમે લેખક છો, તો દરિયાની નીચે પહેલી વાર આપણે બધા પાણીની અંદર ગયા, તે કેવો અનુભવ થયો?
0: કેટલો રોમાંચક અનુભવ હતો નહીં?
2: તમે તો ફોટા પાડ્યા હશે નહીં?
0: હા હા, કાલે બતાવીશ.
1: અને પાણીની અંદર જે અનુભવ થયો ને તે મેં લખી નાખ્યો છે, એ પણ કાલે બધાને સાથે વંચાવીશ.
2: ડેક સાહેબ એમના અનુભવ પણ એકલી તુન્નાને એકાંતમાં કહેતા લાગે છે.
0: હા, એ બંનેને સારું ફાવી ગયું છે.
2: હા, ક્યારેક આવી રીતે એકબીજાને અંદર અંદર ફાવી જતું હોય છે. પણ અંશુમાનજી, સવારે તો કમાલ થઈ ગઈ.
3: શું થયું?
2: મને મેકી સાહેબે ઓચિંતું કહ્યું કે થામે તો ઇતિહાસકાર બરાબર ને? મેં કહું હા બેશક. પછી એકદમ આંખ મિચકારી મને કહે કે સંયુક્તા માટે પૃથ્વીરાજ રાજપાટ ખોયો હતો, એ વાત સાચી? તમારા ભારતના ઇતિહાસમાં એવો કશો આવે છે ખારું? મેં શું જવાબ આપ્યો હશે? તમે શું કહો છો અંશુમાનજી? મિસિસ યામિની મુકુલ.

0: ચાલો ત્યારે હું જાઉં, પેલો કેનેડિયન મારી રાહ જોતો હશે. તમે તમારા બંને જણા બેસો. ક્યારેક અંદરો અંદર એકબીજાને કેવું ફાવી જતું હોય છે, નહીં?
1: સાલો બેદીએ છે ને, ઈર્ષાળુ પણ છે.
2: આમ તો એને સ્ત્રીઓ નથી ગમતી.
1: એ તો શી ખબર એના જીવનમાં શું બન્યું હશે કે શું બનશે. પાછું નામ કેવું રાખ્યું છે, મુનીશ્વર.
2: એ તો ઐતિહાસિક લેખ લખી પ્રખ્યાત થશે કે નહીં થાય, પણ તમે તો મેરી રોઝની નવલકથા લખી જરૂર પ્રખ્યાત થશો.
1: ભાઈ, મારે તો પ્રખ્યાત પણ નથી થવું અને મેરી રોઝ પર નવલકથા પણ નથી લખવી.
2: તો
1: યાદ હોય તો એ દિવસે મેં મારો પરિચય આપતી વખતે જ કહ્યું હતું કે મને પૈસા કમાવામાં રસ છે અને પૈસા માટે જ હું આ એક્સપિડિશનમાં આવ્યો છું. એ હું હસવામાં નહોતો બોલ્યો.
2: પૈસા માટે?
1: હા, પૈસા માટે. યામિની, શું કહું, આ લેખક જ્યારે નાનો હતો ત્યારે એણે એક પણ સારી વસ્તુ જોઈ નહોતી, એક પણ સારી વસ્તુ ખાધી નહોતી, એક પણ સારી વસ્તુ પહેરી નહોતી. અભાવ, અભાવ, અભાવ, બસ સતત અભાવ પૈસાનો.
2: તમે શું એમ માનો છો કે પૈસાથી તમને બધું સુખ મળી જશે?
1: હા હા, બધું સુખ મળી જશે. મળી નહીં જાય તો મારે જોઈતું સુખ છીનવી લઈશ. યામિની, હું નવલકથા લખીશ, પણ તે મેરી રોઝ પર નહીં, પણ તમારા પર, તારા પર ને તારા માટે લખીશ. યામિની, મને તારામાં રસ છે. હું આવ્યો, તને મળ્યો, એ મારું મોટામાં મોટું સુખ છે, ભલે ને તું પરણેલી હોય.
2: તમને મારામાં રસ છે ને?
1: હા.
3: તો સાંભળી લો,
2: પૈસાથી મને કોઈ સુખ મળ્યું નથી, ઉલટાનું.
1: તારી પાસે એટલા બધા પૈસા છે કે તને પૈસાનું કોઈ સુખ દેખાયું નથી, દેખાતું નથી.
2: ના ના, એવું નથી. ઉલટાનું, પૈસા જ મારું સુખ છીનવી લીધું છે. હું આમ આરામથી રહું છું, હસું છું, પણ અંદરથી બહુ દુઃખી સ્ત્રી છું. ને વિધિની કેવી વિચિત્રતા કે તમે પૈસા માટે અહીં આવ્યા છો ત્યારે હું પૈસા આપેલા મારા દુઃખને ભૂલવા એક્સપિડિશનમાં આવી છું.
1: દુઃખને ભૂલવા?
2: હા, દુઃખને ભૂલવા. મને લાગે છે કે આપણે સૌ જુદા જુદા હેતુઓ લઈ મેરી રોઝને શોધવા આવ્યા છીએ. ફોટોગ્રાફીનો શોખ, એ પણ મારા દુઃખનું જ એક ફળ છે.
1: એવું તો તને શું દુઃખ છે યામિની?
2: પૈસો હંમેશા એના સુખની સાથે સાથેના દુર્ગુણને પણ લઈને આવે છે. મેં કહ્યું હતું એમ, હું એક શ્રીમંત બિઝનેસમેનની પત્ની છું, પણ વધારે પડતા પૈસાને લીધે મારા પતિ છકી ગયા છે. શરાબની જેમ એમને પૈસાનો નશો ચડ્યો છે, એમાં ને એમાં એ વિધવિધ સ્ત્રીઓની લતે ચડ્યા છે. એમને મારામાં રસ નથી રહ્યો, એટલે સુધી કે મારું કશું માન સ્વમાન પણ રહેવા નથી દીધું. ઉપેક્ષિતા સ્ત્રીનું દુઃખ સમજો છો અંશુમાન?
1: આપ તો જાણીને મને ખૂબ દુઃખ થાય છે, પણ આપણું સુખ આપણે પોતે જ શોધી લેવાનું હોય છે, આપણો આનંદ આપણે પોતે જ મેળવી લેવાનો હોય છે.
2: જે હોય તે, પણ મારું મન તો એટલું બધું નબળું થઈ ગયું છે કે કોઈની પણ હૂંફ કે પ્રેમ માટે હું સતત ઝંખના કરું છું. અને અને
1: એટલે જ તારી તરફ મેં મારો હાથ લંબાવ્યો છે. મારા મનમાં પણ કોઈના પ્રેમની, કોઈની હૂંફની સતત ઝંખના છે. સાંભળ યામિની, ડીક તો કુંવારો છે, પણ મુનીશ્વર પરણેલો છે, હું પણ પરણેલો છું, મારે પણ પત્ની છે, પણ તે એટલી ગુસ્સાવાળી અને સાંસારિક સ્ત્રી છે કે મને પ્રેમ આપી શકે એમ નથી, મને સમજી શકે એમ નથી. તો તારા પ્રેમ માટે હું મારો હાથ લંબાવું છું એમાં હું કશું પાપ કરું છું યામિની?

0: જરા ધીમે, આ ખડક આવી ગયો. અરે અંશુમાન, જલ્દી આવી પહોંચો.
1: અહી યામિની બેન, જોજો, સંભાળજો. ત્યાં, હા ત્યાં. આ વખતે વધારે માછલીઓ સામે મળી. થાકી ગયા?
2: ના રે ના. દરિયાઈ જાનવર કેવું હતું? બાપરે,
1: હું તો ડીકને એ જ વખતે એનું નામ પૂછવાની હતી. આ ખડક કેટલો મોટો છે.
3: આ જુઓ તો કેટલું બધું પાણી આ ખડક પર અથડાય છે. જાણે સફેદ સફેદ મુલાયમ રૂપ.
0: લાવો તમારો હાથ, સંભાળજો. આ પથરો વાગશે, ખરબચડો છે.
4: ના ના, હું મારી મેળે જ આવું છું. થેન્ક યુ.
0: જુઓ અહીંથી આપણી સ્ટીમર કેવી લાગે છે.
1: હા.

0: જાણે નાનું રમકડું.
1: એ બીજા બધા સ્ટીમર બાજુ ગયા ને?
2: ના, કેટલાક પેલા ટાપુ બાજુ ગયા.
0: અત્યારે ચારે બાજુ બસ પાણી જ પાણી છે. અત્યારે ખળક કેટલો સરસ લાગે છે પાણીની અંદર. મને તો એવું લાગતું હતું જાણે મારો ઓક્સિજન ખલાસ થઈ જશે.
1: સાયકોલોજિકલ પણ હોય, નર્વસ થઈ ગયા છો.
0: શી ખબર શું થયું.
2: ઓક્સિજનનો સિલિન્ડર 12 કલાક તો ચાલે છે, કદાચ લીક થયો હશે.
0: ના ના, એવું તો નથી.
3: શી ખબર મેરી રોઝ આપણને ક્યારે મળશે.
1: મને એક વાત સમજાતી નથી.
2: કઈ વાત?
1: આ એ જ કે જો તમારા કહેવા પ્રમાણે હેનરી 8માં એક કિલ્લા પરથી મેરી રોઝને ડૂબતા જોયું તો એ ડૂબી ડૂબીને ક્યાં જાય? ત્યાં જ ક્યાંક એટલામાં જ હોય ને?
3: હા, વાત તો સાચી. આ તો હાથમાં આવતું જ નથી.
2: તમે લોકોએ દરિયાનો બરાબર અભ્યાસ નથી કર્યો. દરિયાના આ હિલ્લોળા લેતા પાણીની નીચે બીજા જોરદાર પ્રવાહો પણ વહેતા હોય છે.
4: યસ યસ, અંગ્રેજીમાં અન્ડરકરન્ટ્સ કહે છે.
1: એટલે કે હા, એ પ્રવાહોમાં ક્યાંક દૂર ખેંચાઈ ગયું હોય એમને.
2: બરાબર એમ જ.
3: અને એમે ના બન્યું હોય કે આટલા બધા વર્ષોમાં દરિયાના પાણીમાં એ સડી પણ ગયું હોય.
4: શક્ય છે.
0: મેકી સાહેબ ક્યાં સુધી આ એક્સપિડિશન ચાલુ રાખશે?
2: હજુ મહિનો તો ખરો જ. કેમ, હોમસિકનેસ લાગવા માંડી?
0: ના ના, એવું નથી. આ તો અમસ્તો જ પૂછું છું.
3: આ અંદર દરિયાનું પાણી કેવું ચોખ્ખું કાચ જેવું લાગે છે.
1: હા, કેટલું સુંદર હોય છે. એ તો જેણે જોયું હોય એને જ ખબર પડે.
3: આ ખડક પર નાનકડા છોડ જોયા? એનો લીલોતરો રંગ કેટલો સરસ છે.
0: જો જો, આમ જુઓ, અહીં તો એને નાનકડા નાનકડા નાજુક ફૂલો પણ છે.
1: હા હા, લાલ મખમલ જેવો રંગ છે.
4: ડિક સાહેબ, શું હશે એનું નામ? તમે તો નેચરાલિસ્ટ.
2: હા, એનું નામ કેટાલિયા છે. એને સતત પાણી જોઈએ. એ સેવાળનો એક પ્રકાર.
3: પાણીની નીચે પણ કેટલા બધા છોડ છે, જાણે વનસ્પતિના મેદાનો.
0: મેં તો એના ઘણા ફોટા પાડ્યા છે. ડિઝાઇન્સની દ્રષ્ટિએ પણ ફોટા સરસ આવશે.
1: અમને બતાવજો.
0: જરૂર.
4: તુન્ના, તમે નિયમિત ડાયરી લખો છો?
3: લગભગ તો લખું છું, પણ અત્યારે તો સાથે નથી લાવી.
2: અમુક ડાયરી તો મનમાં જ લખાય.
0: પેલી બ્રિટિશ ટીમ પેલા બીજા ખડક પર ગઈ લાગે છે.
1: હા, એ બાજુ જ એ લોકો ગયા હતા. અને પેલી જેન કેટલી સ્પિરિટેડ છે.
3: નીચે પાણીમાં તરતર તરતા સાથે થઈ ગયા હતા ને, તો હવે જાઓ ત્યાં નંબર લગાવો.
0: હા હા, લગાવો.
1: ના ભાઈ ના, હું તો એમનો મેં ના વખાણ કરું છું. નેકી સાહેબ પણ કહેતા હતા.
2: અરે, આ મોટું મોજું આવ્યું, સંભાળો તું ના.
3: અરે, મને તો મોજાની છાપટો ઝીલવાની મજા આવે છે. અરે, આ પેલું પંખી જોયું? હા હા, હમણાં જ આવી બેઠું. કેટલું સરસ છે.
2: હા, એ એક દરિયાઈ પંખી છે. આપણે જેને ગુજરાતીમાં ભેરી કહીએ છીએ અને અંગ્રેજીમાં ફાલ્કન કહીએ છીએ, એને મળતું આ પંખી છે. એને ટનસ ટોલ કહે છે. ખૂબ ઝડપથી એ ઉડે છે અને જોત જોતામાં એ ઊંચે ચડી જાય છે. એટલું જ નહીં પણ,
4: અરે જુઓ જુઓ, આપણી સ્ટીમર તરફ ફ્લેક્સ દ્વારા આપણને સંકેતો મોકલી રહ્યા છે. મને લાગે છે કે આપણે ત્યાં પહોંચી જવું જોઈએ.
1: હા હા, બોલાવતા જ લાગે છે.
2: ઓલ રાઈટ, ચાલો જઈએ. લેટ અસ ગો.
0: હા, પણ મિસ્ટર ડિક, પેલા પંખીની તમે શું વાત કરતા હતા?
2: બસ એ જ કે જેટલી ઝડપે એ ઊંચે ચડી જાય છે, એનાથી બમણી ઝડપે એ નીચે ઉતરી આવે છે.
3: હા જુઓ, પેલું પંખી ઉડી ગયું. ખબર ના પડી.
1: ઘણા પંખીઓ એવા હોય છે કે ક્યારે ઉડી જાય એ ખબર ના પડે. યામિની, ધીમે ધીમે પાણી જેને ઊંડું છે.
4: તમે ચિંતા ના કરો અંશુમાન, પરણેલા છે ને એટલે ઊંડા પાણીમાં તરવાની એમને ફાવટ હશે જ.

0: જવા દે આ નકામી વાત.
1: હું તને નકામું લાગું છું?
0: હું તને નકામું નથી કહેતી. તું મને જે વાત કહી રહ્યો છે એ વાત મારે માટે નકામી છે. આ પ્રકારની દરેક વાત મારે માટે નકામી છે.
1: તો ના, હું ઘણા વખતથી જોઈ રહ્યો છું કે જ્યારે હું આ વાત કાઢું છું ત્યારે તું સીધી વાત જ નથી કરતી, વાત ટાળવાનો પ્રયત્ન કરે છે.
0: હું મારા મનની સાફ સાફ વાત જ કરું છું.
1: તો હું પણ તને આજે મારા મનની એક સાફ સાફ વાત કહી દઉં. સાંભળ તુના, આપણું આ મેરી રોઝ એક્સપિરેશન પૂરું થાય એ પહેલા હું એક વાતનો ફેંસલો કરી નાખવા માંગુ છું.
0: હા, કરી નાખ ફેંસલો.
1: જો તુના, અત્યારે આપણી આ સ્ટીમરની તારી કેબિનમાં આપણે બે એકલા છીએ. સાંભળ, હું તને મારી બધી જ લાગણીઓનું બળ ભેગું કરીને કહું છું કે હું તને ઉગ્રપણે જબરજસ્ત પ્રેમ કરું છું. કોઈ આદિમ અદમ્ય આવેગથી હું તને ચાહું છું. તને જોઈ ત્યારથી તને મેળવવા હું સતત ઝંખી રહ્યો છું.

0: આઈ લવ યુ ઇન્ટેન્સલી.
1: હજી પણ વધુ ઉગ્રપણે તું બોલ્યો હોત તો પણ મારો એક જ જવાબ છે, હું કોઈ પ્રેમમાં માનતી નથી. આઈ ડોન્ટ બિલીવ ઇન લવ.
2: તું ઉડાવ જવાબ આપી પીછેહઠ કરી રહી છે. તારી સાથે કોઈએ કશો દ્રોહ કર્યો છે એટલે આજે તું મને આવા નિર્દય જવાબ આપે છે. સાંભળ, તને કોઈએ દ્રોહ કર્યો હોય તો પણ મને કશો વાંધો નથી. હું તને એટલી હદ સુધી.
1: ચૂપ! મને કોઈએ કશો દ્રોહ કર્યો નથી. હું કોઈને પ્રેમ નથી કરતી. મને કોઈનો પ્રેમ જોઈતો નથી. આઈ એમ ઓન્લી આઈ, ધેટ્સ ઓલ.
0: ઓલરાઈટ, ઓલરાઈટ. જો તાકાત હોય તો મારી આંખ સામે જોઈ કહે કે મારી સાથે તારે કોઈ સંબંધ નથી. આ એક્સપીડિશનમાં તારા માટે મારું કશું મહત્વ નથી.
1: હા હા, તું કહે ની આંખ સામે જોઈને કહું કે આ એક્સપીડિશનના બે સભ્યો વચ્ચે હોય એવો સંબંધ આપણી બે વચ્ચે છે, અને એક નેચરાલિસ્ટ તરીકે તે મને ઘણી મદદ કરી છે. આદર્યો સમજવામાં, પંખીઓને ઓળખવામાં, વનસ્પતિઓને નજીકથી જોવામાં. આ એક્સપીડિશનમાં તું ના હોત તો એક પત્રકાર તરીકે મારી આ સાહસ યાત્રા કદાચ અધૂરી રહેત.
2: બસ, એનાથી વિશેષ કશું જ નહીં. શરૂઆતમાં એક દિવસ આ જ સ્ટીમરની ડેક પર તે મને નહોતું કહ્યું કે મેં તને મારા તરફ ખેંચી છે.
1: કદાચ મેં એવું કહ્યું હશે. સ્ત્રી તરીકે કદાચ મેં એવું ખેંચાણ અનુભવ્યું હોય, પણ
2: એ આપણા બે વચ્ચે પ્રેમ જ કહેવાય.
1: તો દબાણ અને બળજબરી કરી મારી પાસે કબૂલ કરાવવા માંગે છે કે હું તને પ્રેમ કરું છું. આ છે તારી પ્રેમ કરવાની રીત?
0: બસ બસ, બંધ કરા તારી ઠગારી ચાતુરી. તું મારી સાથે શબ્દોની રમત રમે છે. તું એક નંબરની દંભી છોકરી છે. ક્રૂર, નિર્દય અને લાગણીહીન દંભી છોકરી.
1: હા હા હા, એક નંબરની દંભી છોકરી છું. ક્યાં કોઈથી છુપાવું છું? તે દિવસે મેં તને એમ પણ નહોતું કહ્યું કે મને દંભ કરવાની મજા આવે છે. હા, આ જગતના લોકો સાથે મને દંભ કરવાની મજા આવે છે.
0: એટલે તે મારી સાથે પણ દંભ કર્યો? તે મારી સાથે સંબંધ ઊભો કર્યો?
1: સંબંધ, સંબંધ, સંબંધ. મને આ સંબંધ શબ્દ પર જ ભયંકર નફરત છે. મેં ચીસો પાડી પાડીને તને કહ્યું હતું કે મને કોઈ સંબંધમાં શ્રદ્ધા નથી. ભયંકર સ્વાર્થી છે આ માણસ જાત. દીખ, મને તારા પ્રેમના સંબંધમાં પણ તારા સ્વાર્થની નરી બદબુ આવે છે.
0: તને મારા સ્વાર્થની નરી બદબુ આવે છે?
1: હા, સ્વાર્થની નરી બદબુ આવે છે. તું તારી બે ભૂખી આંખોએ મને જુએ છે, એક સ્ત્રીને જુએ છે. તારા શ્વાસમાંથી પણ નરી દુર્ગંધ બહાર આવે છે.
0: હા હા, સ્વાર્થી છું, લાખ વાર સ્વાર્થી છું. પણ મારે હવે તું જોઈએ છે, કેવળ તું જ જોઈએ છે. ગમે તેમ કરીને હવે હું તને હડપ કરી જઈશ.
1: દીક, આ તુન્નાએ આટલી નાની ઉંમરમાં આ જગત બરાબર જોયું છે. તું આ જગતના દરેકે દરેક પ્રાણીઓને ઓળખે છે, તો હું પણ આ જગતના દરેક પ્રાણીઓને ઓળખું છું. તું પણ એક પ્રાણી છે, પશુ. હા પશુ.
0: હા હા, પશુ છું, પશુ. આ જગતનો દરેક પુરુષ જંગલીમાં જંગલી પ્રાણી છે, અને તે સુંદરમાં સુંદર પ્રાણી સ્ત્રીનો શિકાર કરે છે. હવે તો ના, હું ડીક તારી તરફ ધીમે ધીમે આગળ વધું છું. મારા ખરબચડા હાથ તારી આસપાસ ભીસાઈ જશે. મારા શ્વાસમાં રહેલું ઝેર તારા શ્વાસમાં ભળી જશે. હસે છે શા માટે?
1: ડીક, આગળ વધ. હસું નહીં તો શું કરું? આવી રીતે તો તું કોઈ પણ સ્ત્રીને હાંસલ કરી શકે. તુન્નાને હાંસલ કરવાની આ રીત?
0: તુન્ના?
1: હા હા, મેં કહ્યું એમ આગળ વધ. તું એક સ્ત્રીને હાંસલ કરી શકીશ, પણ આ તુન્ના માણસોની દુનિયામાંથી આ દરિયા તરફ ખેંચાઈ આવેલી કાયમ માટે નષ્ટ થઈ જશે. આવ, આવ કરી દે મને નષ્ટ. અને ડીક સાહેબ, આ તુન્ના નષ્ટ થઈ જાય એનોય વાંધો નહીં, પણ આ મેરી રોઝ એક્સપીડિશનને કાયમ માટે કલંક લાગશે. ડીક સાહેબ, તમે તો અમારા નેતા છો, તમે તો ધારો એ કરી શકો. કેમ આમ એકાએક થંભી ગયા? કેમ કશું બોલતા નથી?
0: તુન્ના, આઈ એમ સો સોરી, હું ઉશ્કેરાઈ ગયો હતો.
1: ધેટ્સ ઓલ રાઈટ.
0: ચાલો હું જાઉં.
1: જાય છે? અચ્છા, જતા જતા મારી બે વાત સાંભળતો જા. હું ક્યારેય મારા ભૂતકાળની વાતો કોઈને કરતી નથી, એ તો તને ખબર છે, એટલે આ વાત કોઈને કહીશ નહીં. પણ હવે આજ પછી ક્યારેક કોઈ પણ પુરુષને મારી કેબિનમાં કે રૂમમાં એકલો નહીં આવવા દઉં. એનું કારણ એને નહીં કહું.

0: મુનિશ્વરજી, આ ડેક પર એકલા ઉભા ઉભા શું જોયા કરો છો?
1: કશું નહીં.
0: દરિયાનું ઉછળતું પાણી જુઓ છો કે એની અંદર તરતી માછલીઓ?
1: અંશુમાન ક્યાં ગયા?
0: આ પ્રશ્ન હવે પૂછો છો એટલે મને નવાઈ લાગે છે. ચિંતા, અંશુમાન ક્યાંથી યાદ આવે?
1: યામિની, હું તમને મારા મનની એક ખાસ વાત
0: નહીં કહો તો ચાલશે. મને લાગે છે કે તમને શું બોલવું એની મૂંઝવણ થાય છે. કંઈ નહીં, ના બોલશો. ચાલો, તમારી સાથે હું પણ કશું બોલ્યા વિના દરિયાનું ઉછળતું પાણી જો, અંદર તરતી માછલીઓ જો. અરે, આ તમારા માથાના વાળ કેટલા ફેંદાઈ ગયા છે.
1: બસ બંધ કરો, જાઓ, જતા રહો અહીંથી. આઈ સે યુ ગો અવે.
0: તમને સ્ત્રીઓ નથી ગમતી એની તો બધાને ખબર છે, ને એટલે જ તમે કાલે રાતે મારી કેબિનમાં ચૂપચાપ આવ્યા, ને તે પણ અંધારામાં. એટલે મને નવાઈ તો લાગી, પણ એ વખતે હું કશું બોલી નહીં.
1: તો અત્યારે શું કહેવા આવ્યા છો? શા માટે આવ્યા છો?
0: બસ સમજતી જાત. મને એમ થયું કે લાવ તમારી સાથે થોડી વાતો કરું, થોડી વાર આ ડેક પર ઊભા રહીએ. ચાલો, જે થવાનું હતું તે થઈ ગયું.
1: બસ બસ, આ ઉંદર બિલાડીની રમત બંધ કરો. જે કહેવું હોય તે કહી દો, નહીં તો જતા રહો.
0: મને ખબર નહીં કે તમે આવી વર્તણૂક કરશો એ વખતે.
1: યામિની, યુ.
0: હા હા, હજુ વધુ મોટેથી મારા નામની ચીસ પાડો. ચીસ પાડી તમે શું બોલો છો એ જ મારે સાંભળવું છે.
1: બસ એ જ કે એ વખતે તમે ચીસ પાડી નહોતી.
0: એ વખતે મને તમારી દયા આવી હતી, દયા. તમારામાં નહોતી લજ્જા કે નહોતો ભય, પણ એક બાળકની જેમ તમે વિવળ થઈ ગયા હતા.
1: એને માટે હું એકલો જવાબદાર નહોતો, તમે અને અંશુમાન જવાબદાર છો.
0: હું અને અંશુમાન?
1: હા હા, તમે અને અંશુમાન. તમે લોકોએ તો આ મેરી રોઝ એક્સપીડિશનને એક નિમિત્ત બનાવ્યું છે. બસ જ્યારે જુઓ ત્યારે તમે બે બધાથી વિખોટા પડી કશી છાની છપની વાતો કરતા હો.
0: એમાં અમે તમારો શું અપરાધ કર્યો?
1: તમે જ મને લલચાવ્યો. તમે તો પરણેલા છો, તમારા પતિને ઘેર મૂકી આવ્યા છો. જો એમનું સ્થાન અંશુમાન લઈ શકે તો એ હું કેમ?
0: નો નો, ચૂપ થઈ જાઓ. મારા માટે અસહ્ય છે. ધીસ ઇઝ અનબેરેબલ. શોટ મી. તમે આટલી બધી હદ સુધી ગયા છો તો સાંભળી લો મારી એક વાત. મેં તમારી આ પુરુષ જાત તરફ નફરત થઈ ગઈ છે. મેં મારા જીવનમાં એવા પુરુષો જોયા છે કે જે કોઈ પણ સ્ત્રીને જોઈને એમની જંગલી લીલા આચરે છે. એવા એક પુરુષને હું ખૂબ નજીકથી ઓળખું છું. તે છે મારા પતિ મિસ્ટર મુકુલ ચોક્સી.
1: તમારા પતિ મિસ્ટર મુકુલ ચોક્સી?
0: હા, મારા પતિ. પણ એમણે કે મેં ક્યારેય કોઈ સદગુણોનો દાવો નથી કર્યો. એ જે છે એ છે, ને હું જે છું એ હું છું. અમારું બંનેનું જીવન ખુલ્લું છે. ત્યારે તમે મુનિશ્વર દંભી છો, એટલું જ નહીં પણ અધમ છો. અધમ. સ્ત્રીઓ નથી ગમતી એમ કહી તમે પરણેલા હોવા છતાંય અંધારામાં તમે એક પરણેલી સ્ત્રીની કેબિનમાં જાઓ છો, એ ઉપરથી એ સ્ત્રીને પાપી કહો છો. ના મુનિશ્વર, સાચું કહું, માનશો? મેકી સાહેબને દુઃખ ના થાય એટલે મેં ચીસ નહોતી પાડી. ખેર, હું તો જેવી સ્ત્રી છું એવી ખરી. અને તમને સ્ત્રીઓ નથી ગમતી તો હું કોઈને કશું નહીં કહું. જાણે કશું બન્યું જ નથી. અને હા, એક બીજી વાત પણ સાંભળી લો.
2: અરે મુનિશ્વરજી, તમે અહીં છો? હું તો તમને પેલા કેનેડિયન પાસે શોધતો હતો. તમને વળી આ દરિયામાં ક્યાંથી રસ પડ્યો?
0: એક્સપેડિશનમાં આવે ને દરિયામાં રસ ન હોય એવું તો ના જ બને ને.
1: મિસ્ટર અંશુમાન, સારું થયું તમે આવી ગયા. તમે રોકાઓ, હું પેલા કેનેડિયન પાસે જાઉં, તે મારી રાહ જોતો હશે. આવજો મિસિસ યામિની મુકુલ.
2: ગજબનો છે આ માણસ. ક્યારે ક્યાં હશે એની ખબર જ ના પડે. સ્ટીમરના એક એક માણસ સાથે એણે દોસ્તી બાંધી છે.
0: હા, એના જેવો બીજો માણસ હજુ સુધી મેં જોયો નથી.
2: જોજે, પાછો તારી સાથે દોસ્તી બાંધી ના દે.
0: અંશુમાન, તમે મારા પર નવલકથા લખવાના છો ને?
2: હા, પણ શી ખબર એનો અંત કેવો આવશે.
0: અંતની વાત તો પછી, પણ મારી એક વાત માનશો?
2: હા હા, કે. તું જે કહીશ તે કરીશ.
0: મારું પાત્ર તમારે જે રીતે લાવવું હોય એ રીતે લાવજો, પણ મારો ઉલ્લેખ એક પાપી સ્ત્રી તરીકે જ કરજો. હું એક પાપી સ્ત્રી છું.
2: તને પાપી સ્ત્રી કહેવાનું પાપ હું નહીં કરું. યામિની, એક વાત કહું.
0: કહું.
2: મેં કહ્યું હતું એમ, હું આ એક્સપીડિશનમાં કેવળ પૈસા માટે આવ્યો હતો, પણ તું મળી એટલે હવે પૈસાની પણ કોઈ ખેવના નથી રહી. પ્રેમનો અનુભવ એક બહુ વિરલ અનુભવ છે.

0: અને મારા જેવા એક લેખક માટે તો તે બહુ કિંમતી છે.
1: તો પછી અંશુમન, પ્રેમના નામે આટલો દ્રોહ અને દુષ્કૃત્ય શા માટે?
2: શા માટે
0: એની મને ખબર નથી.

0: bitte du was? Du hast die Bier also.
1: મેરી રોઝને આપણા બધાનું જ્યારે સ્વાગત થઈ રહ્યું છે તો ચાલો આપણે પણ અંદર અંદર એકબીજાને અભિનંદન આપીએ.
2: કોંગ્રેચ્યુલેશન્સ મિસ્ટર ડી.
1: થેન્ક્સ થેન્ક્સ એન્ડ સેમ ટુ યુ.
3: કોંગ્રેચ્યુલેશન્સ મિસ્ટર ડી, અંશુમાનજી, મુનીશ્વરજી.
2: થેન્ક્સ એન્ડ વોર્મ એન્ડ હાર્ટીએસ્ટ કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ બોથ.
3: થેન્ક્સ. ખરો ઇડરિયો ગણજી આવ્યા, મેરી રોઝ લઈ આવ્યા.
1: આપણા માટે આ દરિયા પર સોનાનો સૂરજ ઉગ્યો.
4: છેલ્લી વાર આપણે દરિયાની અંદર ઉતર્યા ત્યારે મારી જમણી આંખ ફરકતી હતી. મને હતું જ કે હવે તો મેરી રોઝ મળશે જ.
5: મારી જમણી આંખ કેમ ફરકી નહીં હોય?
6: તમારી તો બંને આંખ કાયમ ફરકે છે ને, એટલે વધારે ફરકી હશે તો તમને ખબર જ નહીં પડી હોય.
7: મેકી સાહેબની ધીરજ, હિંમત અને ખમીરને ધન્ય છે.
4: મેકી
1: સાહેબ ના સેક્રેટરી ને મેં પૂછ્યું કે મેરી રોઝ એક્સપીડિશન ની પાછળ કુલ કેટલો ખર્ચ થયો હશે. તો કેટલી રકમ કઈ ખબર છે? તમે પાડેલા દરેકે દરેક ફોટા નું આલ્બમ બનાવી પછી મને આપશો?
4: હા હા, કેમ નહીં, વિથ લવ એન્ડ પ્લેઝર. તમને પણ આપીશ મિસ્ટર મુનીશ્વર.
7: થેન્ક યુ.
4: નો સોરી.
5: અરે ડી, પછી એક વાત નક્કી કરવાની તો રહી જ ગઈ, સેક્રેટરી એલેકને પૂછી લઈશું.
1: કઈ વાત?
5: બસ એ જ કે મેરી રોઝ દુશ્મનોની તોપના ગોળા વાગવાથી ડૂબી ગયું હતું કે આપમેળે ડૂબી ગયું, એ નક્કી ના થઈ શક્યું ને?
1: ના, મેં પૂછ્યું હતું, એ એક રહસ્ય જ રહ્યું. દેખીતી રીતે મેરી રોઝને ક્યાંય તોપના ગોળા વાગ્યા હોય એવું લાગતું નથી, એટલે વધારે પડતા વજનથી એક બાજુ નમી ગયું હશે અને ડૂબી ગયું હશે.
6: ઠીક તળિયે આડું પડ્યું હતું એટલે એવું જ થયું હશે.
1: એમ જ લાગે છે.
5: અરે મુનીશ્વર, મેરી રોઝમાં જે બધી વસ્તુઓ અકબંધ છે એમાં ઇતિહાસની દ્રષ્ટિએ તમને કઈ કઈ વસ્તુઓ મહત્વની લાગી?
7: આમ તો બધી જ વસ્તુઓ મહત્વની કહેવાય, ખાસ કરીને યંત્રો અને હથિયારો, વેશ પહેરવેશ, પુસ્તકો અને નકશાઓ, દસ્તાવેજો, વાસણો, ફર્નિચર, સિક્કા, મેરી રોઝ ની બાંધણી
6: અને પેલા કેનેડિયન ના બૂટ તો ખરા જ.
7: હા, અલબત્ત એના બૂટ પણ ખરા.
5: અરે યામિનીબેન, ત્યાં ફોટાની ફ્રેમ્સ પણ હતી, તમે તો ખાસ જોઈ હશે. કેવી સોનેરી હતી, કેટલી મોટી હતી.
4: હા, અમુક રોઝવુડ ની હતી ને, એના પર સાચા સોનાનો ઢોળ પણ ચડાવ્યો હતો.
1: સૈનિકોના હાડપિંજર જોઈ મને તો કઈ નું કઈ થઈ ગયું.
7: જહાજ ડૂબતું હશે ત્યારે એમના મનમાં શું થયું હશે? એ અડધા કલાકમાં કેટલા જીવન કેવી રીતે શાંત થઈ ગયા છે.
5: એક બાજુ આપણે આ સમયની આ ક્ષણોમાં જીવીએ છીએ, ત્યારે બીજી બાજુ આ અફાટ વિસ્તરેલો દરિયો વર્ષોથી યુગોથી આવી જ રીતે હિલોડા લેતો ઉછરી રહ્યો હશે.
4: આ સમય, આ દરિયો અને આપણા માનવ જીવનની તમે વાત કરો છો ને, તો સાંભળો, હું પણ એક વાત કહું. બહુ જ નાનકડી વાત છે, નાનકડી જ ઘટના છે, પણ શી ખબર સાથી મારા હૃદયને બહુ જ સ્પર્શી ગઈ. એક સૈનિકનું ચામડાનું પાકીટ મેકી સાહેબ મને ખોલીને બતાવતા હતા, ત્યાં તો એમાંથી એક સ્ત્રીની છબી નીકળી. એના હોઠ પર ખૂબ જ નાજુક સુંદર સ્મિત હતું.

0: છબીની પાછળ લખ્યું હતું, ખૂબ જ જલ્દીથી તને મળવા આતુર છું. આ સ્ત્રીએ લખ્યું હશે કે પુરુષે, હું તો ક્યાંય સુધી કશું બોલી જ ના શકી.
1: મિસ્ટર ડિક, હવે હું તમને બધાને એક ખૂબ જ અગત્યની વાત કહેવા માંગુ છું. થોડાક જ સમયમાં હવે આપણા આ મેરી રોઝ એક્સપીડિશનનો અંત આવશે. આપણે બધા છૂટા પડી જઈશું, પણ હું જે વાત કહેવા માંગુ છું એ પણ આમ તો નાનકડી વાત છે, નાનકડી જ ઘટના છે, પણ એનાથી આપણી આ મેરી રોઝ એક્સપીડિશનની વાતમાં, ઘટનામાં નવો અણધાર્યો વળાંક આવશે. કદાચ હું ઇતિહાસકાર છું એટલે કે ગમે તેમ, પણ મેરી રોઝમાં બીજી બધી વસ્તુઓની સાથે સાથે કેટલાક સૈનિકોની ડાયરીઓ પણ અકબંધ સચવાયેલી છે, જે મને મેકી સાહેબે આપી. એમાંની મોટાભાગની તો મેં કાલે રાત્રે જ વાંચી કાઢી. બધાએ પોતપોતાના મન એમાં ખોલ્યા છે. મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું તો મેરી રોઝનો એ દરેક સૈનિક જુદા જુદા કારણોથી સૈનિક બન્યો હતો અને મેરી રોઝમાં આવ્યો હતો. તો હવે સાંભળો એ કારણો. એક સૈનિક આ જગતનો સ્વાર્થ, દ્રોહ, પ્રપંચ અને બે વફાઈથી દુઃખી દુઃખી થઈ પોતાનું દુઃખ ભૂલવા મેરી રોઝમાં આવ્યો હતો.
2: દુઃખ ભૂલવા?
1: હા, દુઃખ ભૂલવા. ત્યારે બીજા સૈનિકને જીવનમાં હંમેશા એકલતા જ સતાવતી હતી અને પોતાની એકલતા ભૂલવા જ તે આવ્યો હતો.
3: એકલતા ભૂલવા?
1: હા, એકલતા ભૂલવા. ત્યારે ત્રીજો સૈનિક પૈસા માટે આવ્યો હતો.
0: પૈસા માટે?
1: હા, પૈસા માટે. ત્યારે કેપ્ટન કીર્તિ માટે આવ્યા હતા, એને કીર્તિ મેળવવી હતી. અને અંશુમાન, તમને યાદ હોય તો મેં તમને કહ્યું હતું કે હું પણ કીર્તિ માટે જ આવ્યો છું, અને તમે બધાએ પણ એકબીજા પાસે અંદરો અંદર પોતાના મન ખોલ્યા છે. અને મારા જાણવા પ્રમાણે આ મેરી રોઝ એક્સપીડિશનમાં આવવાના આપણા બધાના કારણો પણ લગભગ આ જ છે. એટલે કે 438 વર્ષો પહેલાના એ સૈનિકો એ આપણે જ હતા, અથવા તો આપણે આજે છીએ એ બધા 438 વર્ષો પહેલાના સૈનિકો જ છીએ, અથવા તો 438 વર્ષો પસાર થયા જ નથી.

0: कभी कभी मैं ये सोचता हूँ कि उस उछल कूद के पीछे, उस हंगामे के पीछे, उस इंसान के अंदर एक कोई बहुत ही सीरियस, एक कोई बहुत ही संजीदा इंसान छुपा हुआ था जो शायद नजर नहीं आता था उस उछल कूद, उस हंगामे में।
1: આકાશવાણીની ડીટીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો શ્રોતા મિત્રો. હવે સમય થઈ રહ્યો છે યુવા જગત યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ, જેમાં સંભળાવીએ આપને કિશોર કુમારના સ્વરમાં સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો.

આ ગીત સાથે જીવ શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત અહીં જ સમાપ્ત થાય છે. આપ માણી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ. શ્રોતા મિત્રો, હવે સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમ માણવાનો, જેમાં સૌપ્રથમ આપ માણી શકશો ગુજરાતી સુગમ સંગીત, ત્યારબાદ શાસ્ત્રીય સંગીતમાં આપ માણી શકશો સૌમ્ય ભદ્રા ચક્રવર્તી પાસેથી વાયોલિન વાદન, રાગ હંસધ્વનિ, તબલા સંગત હેમંત જોશી, તથા વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે આપ માણી શકશો ગુજરાતી ગીતો. તો પ્રસ્તુત છે સૌપ્રથમ ગુજરાતી સુગમ સંગીત.

આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આપ માણી રહ્યા છો વૈવિધ્યસભર કાર્યક્રમો. વૈવિધ્યસભર કાર્યક્રમોમાં હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો શાસ્ત્ર સંગીત, વાયોલિન વાદન, કલાકાર સૌમ્યપદરા ચક્રવર્તી, રાગ હંસધ્વની, તબલા સંગત હેમંત જોશી.

સાથે જ શ્રોતા મિત્રો, વૈવિધ્યસભર કાર્યક્રમો અહીં જ સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. ડીટીએચ સેવાના અંતિમ ચરણમાં શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે ભક્તિસભર ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ, જેમાં સંભળાવીએ આપને ભક્તિમય ભજનો. સૌપ્રથમ રાજેશ સિંહ પરમારના સ્વરમાં, ત્યારબાદ આપ ભજન માણી શકશો શિવરામ શ્રીમાળીના સ્વરમાં, તથા અંતમાં આપ રામપ્રસાદ અને મુકુટલાલ જાદવના સ્વરમાં પ્રાચીન ભજનો માણી શકશો. તો પ્રસ્તુત છે ભક્તિરસ.